નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અમારી પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. અત્યારે પરોઢના 5:58 થઈ રહી છે. આજે વૈશાખવદ 13, વિક્રમ સંવત 2082 અર્થાત તારીખ 15 મે 2026 અને શુક્રવાર. પ્રસારણનો આરંભ કરીએ મંગળ સ્વરથી.

આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.

0: आप सुन रहे थे श्री रामचरितमानस का पाठ का भाग 189।
1: થોડી જ ક્ષણોમાં ગાંધી વંદના અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

પલટી છે એમ લાગે છે. સીતા વિશે પામ્યા તેથી કંઈ ખોયું નથી. હરેલાલ હટ કરીને નિશાળમાં ભાગ્યો ખરો તેથી તેણે ખોયું. મા બાપના ખોળામાં બાળકો જે પામે છે તે ક્યાંય ન પામે. સીતાને અહીં મોકલવાની જરૂર નથી. તમારું બંનેનું જેમ બીજું કર્તવ્ય છે તેમજ સીતાને વિશે સમજો. એ કર્તવ્ય સમજતા તમે શુદ્ધ બ્રહ્મચર્યનો પાઠ શીખશો. સીતા તમારો ધંધો શીખતા તૈયાર થઈ જશે. એ તમારી સભ્ય કે અસભ્ય ભાષા શીખશે. તમને વ્યાકરણ આવડતું હશે તો તે વ્યાકરણ શીખશે. તમને હિસાબ આવડતો હશે તો તે ગણિત શીખશે. વાળશે, રાંધશે, પાણી ભરશે, ફૂલઝાડ સમારશે, પ્રેસનું શીખશે. આમ શીખતા શીખતા તમે બધા ઉત્તરોત્તર ચડશો. મોટી થશે ત્યારે વધારે શીખવા મોકલવી હોય ત્યાં મોકલી શકશો. આ વર્ણાશ્રમનો અર્થ છે ને એમાં અર્થશાસ્ત્ર છે. આ ખરી વિદ્યા છે. નિશાળનો મોહ છોડજો. નિશાળોમાં બુદ્ધિના વિલાસો ભલે મળે પણ ત્યાં ચારિત્રનું ઘડતર નથી થતું એ મારો નિશ્ચય છે. ત્યાં ઘણા તે ખોઈ બેઠા છે એનો હું સાક્ષી છું. કેટલા જણ નિશાળમાં જઈને

પોતાનું ચારિત્ર હતું તેના કરતાં સારું બનાવી શક્યા છે તે હું નથી જાણતો. પોતાના છોકરાઓને નિશાળમાં મોકલનાર મા બાપ પોતાનો ધર્મ નથી પાળતા એમ હું તો માનું છું. હા, જ્યારે છોકરા મોટા થાય, એટલે ધારો 16 વર્ષના, ત્યારે તે જે કરવું હોય તે કરી શકે છે. એટલે સીતાને 16 વર્ષ લગી તમારી સોળમાં રાખતા એને એવી પાવરધી કરો કે તેથી તે અપંગ ન રહે. આમ કરવાને સારું એ તમારા બધામાં ભાગ લેતી થાય ને તે સમજપૂર્વક કરે એટલે તમારો ધર્મ તમે પાળ્યો ગણાય. આ બધાનું તાત્પર્ય આટલું જ. સીતાને સારું ત્યાં કે અહીં, નિશાળનો મોહ હમણાંને સારું ભૂલી જવો. તમે બે જણ તેને આપી શકો તેટલું અંગ્રેજી, હિન્દી, ગુજરાતી આપો. તમારો ધંધો શીખવો, એની સાથે વાતચીતથી ઘણું જ્ઞાન અપાય. આમ કરતાં ખૂબ આગળ વધ્યા કરશે. એ ત્યાં જ રહે એ બરોબર છે. એને પ્રાર્થના, ભજનો વગેરે શીખવવા, રામાયણ આદિ જાણે, ગીતા ઇત્યાદિ શું છે તે સમજે. તું પોતે સુશીલા સીતાને ખાતર જ કેટલાંક પુસ્તકો વાંચી નાખ. તમારામાંથી કોઈએ હમણાં દેશનો ખ્યાલ કરવાની આવશ્યકતા નથી. જ્યારે આવશો ત્યારે બધા સાથે આવશો. આ બધું વિચાર્યા પછી યથેચ્છસી તથા કુરું. બાપુના આશીર્વાદ. હીરાલાલ શર્માને પત્ર, January 2, 1935. ચિરંજીવ શર્મા, તમારો કાગળ મળ્યો. હા, હું જોખમદાર તો છું, પણ હું એવું સમજ્યો હતો કે હવે તમારી પાસે કશું છુપાવવાનું નથી. જે પત્રો આવતા રહે છે તે ન વાંચવા અથવા તેની લગારે અસર ન થવા દેવી. અમતુ સલ્લામ હજી સુધી અહીં આવી નથી. ગણે ભાગે ઇન્દોર છે. કૃષ્ણા બચી ગઈ એ બહુ મોટી વાત છે. હવે તમે શું ખાઓ છો? બાપુના આશીર્વાદ. હરિજન સેવક સંઘના મધ્યવર્તી મંડળ સાથે ચર્ચા, January 2, 1935. કેટલાક પૂછવા લાગ્યા, આ વસ્તુને પ્રતિજ્ઞામાં શા સારું મૂકવી જોઈએ? આ પ્રતિજ્ઞામાં તો દયાધર્મ કરતાં સમાજશાસ્ત્રની જ વાત વધારે લાગે છે. અસ્પૃશ્યતા નાબૂદ કરવી એ એક વાત, અને આ સૌને સરખે દરજ્જે આણી મૂકવા એ વાત સાવ જુદી. શું અમારે નોકરોને પણ અમારા જેટલા જ દરજ્જાના ગણવા? તમે તો અમને ધીમે ધીમે સામાજિક ને આર્થિક ક્રાંતિ તરફ ઘસડતા જાઓ છો. ગાંધીજી, આ વાત તમને આટલી મોડી સૂજે છે એનું મને આશ્ચર્ય થાય છે. હરિજનો તમારી પાસે આથી જરાય ઓછાની આશા રાખે છે એમ તમે માનતા હો તો તમે ભીંત ભૂલો છો. થોડાક હરિજન સાથે તમે સમાનતાના નાતે વર્તવા તૈયાર હો, પણ જ્યાં સુધી તમે સૌની સાથે, કેવળ હરિજન ન્યાયાધીશ સાથે જ નહીં પણ ઢેઢ, ભંગી, ચમાર સૌની સાથે સમાનતાના ભાવથી વર્તવાને તૈયાર ન હો, ત્યાં સુધી તમારા હૃદયમાંથી અસ્પૃશ્યતાની જળ ગઈ એમ ન કહેવાય. અમુક માણસ બીજાથી ઊંચો એ વિચાર જ અતિશય આકરો લાગે છે. જગતમાં જાતિ જાતિ વચ્ચે જે સંગ્રામો ચાલી રહેલા છે તેના મૂળમાં એ ભાવ જ રહેલો છે. એ ભાવ આખા જગતમાં ફેલાયેલો છે, પણ એનું સૌથી નિર્દય રૂપ આપણે ત્યાં છે, કેમ કે આપણે ત્યાં તો એને ધર્મનું રૂપ અપાયેલું છે. એક સભ્ય બોલી ઉઠ્યો, આપ કહો છો એ સાચું છે મહાત્માજી, આપણા મંડળમાં કેટલાક સભ્યો એમ માનનારા પણ છે કે વૈશ્ય કરતા બ્રાહ્મણ ઊંચા છે. તેઓ આપણા મંડળમાં રહે જ શા માટે? તેમણે નીકળી જવું જોઈએ. અસ્પૃશ્યતા નિવારણનો હરિજનને માટે એક અર્થ છે, સવર્ણ હિન્દુને માટે બીજો છે, અને હરિજન સેવકને માટે એનો ત્રીજો જ અર્થ છે. શ્રીમતી રામેશ્વરી નહેરુ સહેજ નિસાસો નાખીને બોલ્યા, હું એ બરાબર સમજી શકું છું, પણ હું જાણતી હોઉં કે હું મારા નોકરને સમાન દરજ્જાનો ગણીને તેની જોડે વર્તતી નથી, તો મારાથી આ પ્રતિજ્ઞા પર સહી શી રીતે થઈ શકે? મને તો જરાય ચેન જ ન પડે. શા માટે ચેન ન પડે? તમે એને કુટુંબીજન માનો. મહાત્માજી, એ કહેવું સહેલું છે પણ કરવું કઠણ છે. હું પલંગ કે સોફા પર સૂતી હોઉં ને એ બારણે ઊભો હોય તો હું એને કુટુંબીજન ગણું છું એવો દાવો કેમ કરી શકું? કરી શકો, એટલા માટે કે તમે પીંછાની સુવાળી સેજ પર સૂતા હશો તો એટલા માટે નહીં કે તમે એના કરતાં ઊંચા છો, પણ તમને એના વિના ન ચાલે એવી તમને ટેવ પડી ગઈ છે. ના ના, તમે નકામા ડરો છો,
આમાં તો

0: શરીરની ટેવ કરતા મનની ભાવનાને બદલવાની વાત વધારે છે. તમને એના એક બે દ્રષ્ટાંત આપું. હું વિલાયતમાં લેડી એસ્ટરને મળવા ગયો ત્યારે એમણે એમના બધા નોકરોને મારી સાથે હાથ મિલાવવા બોલાવ્યા. એમને તો સંકોચ થતો હતો, પણ એમણે જોયું કે સંકોચની કશી જરૂર નહોતી. લોઇડ જ્યોર્જને ત્યાં હું થોડા કલાક ગયો હતો. તેમણે તેમના બધા નોકરોને પોતાના બાળકો હોય એવી રીતે મારી સહી લેવાને એમની ઓટોગ્રાફની ચોપડીઓ મને આપવાનું ઉત્તેજન આપેલું. મને ખબર છે મહાત્માજી, બન્ટ્રેડ રસેલ પણ એના નોકરો જોડે સમાન ભાવથી વર્તે છે. તો તમે પછી બન્ટ્રેડ રસેલથી શા સારું ઉતરો? તમારા પિતા તો આમાં જરાય વિઘ્ન ન નાખે એવા છે, ને તમારા પતિ તો આવી વાતમાં તમે કરો એટલું બધું કરવા તૈયાર થાય. ના ના, ગાંધીજીએ ઉપસંહાર કરતા કહ્યું, આ પ્રતિજ્ઞા તો આવવી જ જોઈએ. એ ન રાખો તો તમે આ હિલચાલના મૂળ ઉપર ઘા કરો છો અને તમે સનાતનીઓનું વલણ સાચું છે એમ તમે સાબિત કરશો. તમારે હરિજનોને એકલી પૈસાની મદદ જ નથી કરી છૂટવાનું, એથી વિશેષ ધર્મ પણ એમની પ્રત્યે અદા કરવાનો છે. અને જો પૈસા ખોટી રીતે ખર્ચાય તો હું કહું કે મેં એ પૈસા ઉઘરાવ્યા, એ ખોટું કર્યું. તેમ જો બીજા ધર્મનું ઋણ છે તે ન અદા થાય તો પણ મને લાગે કે મેં ગુનો કર્યો. તમે ભાઈ બહેનો જ્યારે આ પ્રવૃત્તિમાં જોડાયા ત્યારે જ તમારે એનો પૂરો અર્થ સમજી લેવો જોઈતો હતો. ભેદ માત્ર ભૂંસી નાખવા એવું મારું ધ્યેય નથી. કુદરતે જે ભેદ પેદા કર્યા હોય તેને કોણ ભૂંસી શકે? બ્રાહ્મણ કૂતરો અને કૂતરાનું માંસ રાધીને ખાનાર સ્વપાક, એમાં શું કંઈ જ ભેદ નથી? અને છતાં ગીતાએ કહ્યું છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. એમની વચ્ચે ભેદ તો છે, પણ જે માણસ જ્ઞાની છે તે તો કહેશે કે જેમ હાથી અને કીડીના, જંગલી અને વિદ્વાન મનુષ્યના દરજ્જામાં ભેદ નથી, તેમ આમના દરજ્જામાં પણ ભેદ નથી.
1: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગાંધી વંદના. થોડી ક્ષણોમાં સાંભળીશું દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.
2: એમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચક ડોક્ટર ગણેશ હેગડે. अथ वार्ताः. प्रधानमंत्री श्री नरेन्द्र मोदी अद्यारभ्य यूएई नेदरलैंड स्वीडन नार्वे इटली देशानां षड् दिवसीय यात्रायां भविष्यति. पञ्चदेश यात्रायाः प्रथमपदे अद्य श्री मोदी यूएई देशं गमिष्यति, यत्र सः राष्ट्रपतिना शेख मोहम्मद बिन जायद अल नह्यान इत्यनेन सह मिलिष्यति. द्विपक्षीय विषयेषु विशेषतः ऊर्जा सहकार्ये तथैव परस्पर हितस्य क्षेत्रीय अन्ताराष्ट्रिय विषयेषु च द्वौ नेतारौ विचाराणाम् आदान प्रदानं करिष्यतः. मेलनमिदं ऊर्जा सुरक्षा विषये केन्द्रीकृतं भविष्यति इत्यपेक्षा वर्तते. प्रधानमन्त्रिणा श्रीमोदिना प्रोक्तं यत् अस्मिन् वर्षे भारतस्य अध्यक्षतायां ब्रिक्स इति बहुदेशीय संघः बहुपक्षीयतां सुदृढं कर्तुं, सतत विकासं प्रवर्धयितुं, आर्थिक शक्तिं प्रवर्धयितुं, अधिक समावेशीय विश्वव्यवस्थायाः निर्माणार्थं च मिलित्वा कार्यं करिष्यति. ह्यः नवदिल्ल्यां ब्रिक्स देशानां विदेशमन्त्रिभिः प्रतिनिधिमण्डल प्रमुखैः सह संवादं कुर्वन् श्रीमोदी अवदत् यत् उदयमानानां अर्थव्यवस्थानां मध्ये सहकार्यं प्रवर्तयितुं वैश्विक दक्षिणस्य आकांक्षाणां विकासाय च ब्रिक्स संघः महत्वपूर्ण मञ्चरूपेण उद्भूतः वर्तते. केन्द्र सर्वकारेण उक्तं यत् देशे पर्याप्तं असंस्कृत तैलस्य एलपीजी इति द्रवीकृत अनिल ईंधनस्य प्राकृतिक अनिलेंधनस्य च उपलब्धतां सुनिश्चेतुं प्रभावी पदानि गृहीतानि सन्ति. ह्यः नवदिल्ल्यां अन्तर्मन्त्रालयस्य वृत्तान्तस्य समये पेट्रोलियम प्राकृतिक अनिल मंत्रालयस्य संयुक्त सचिव पदासीन सुजाता शर्मा अवदत् यत् देशे सर्वत्र गृहोपयोगी एलपीजी इति द्रवीकृत अनिल ईंधनस्य आपूर्तिः सुचारुरूपेण प्रचलति. नीट इति आगामी राष्ट्रीय पात्रता सहित प्रवेश परीक्षायाः सज्जतायाः समीक्षां कर्तुं केन्द्रीय शिक्षा मंत्री धर्मेन्द्र प्रधानस्य निवासस्थाने उच्चस्तरीय सभा आयोजिता. सभायां नीट परीक्षायाः सुचारुतया कुशलतया च संचालनस्य विविध पक्षेषु विस्तृत विमर्शाः कृताः. રક્ષામંત્રી રાજનાથસિંહ

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 15 જૂન સુધી વધારવામાં આવી. સુરતમાં ગેરકાયદેસર કેદ 86, સગીર સહિત

0: લોકોને બચાવી લેવાયા. રાજ્યના લોકોને આજથી ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા. અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે, જેમાં ઇંધણ બચત અંગે પ્રધાનમંત્રીની અપીલ પર ચર્ચા થશે. કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવા માટે લખેલા પત્ર બાબતે પણ ચર્ચા થવાની શક્યતા છે. બેઠક દરમિયાન સરકારી કચેરીઓમાં વપરાતી ઉર્જા, વાહનોના અંકુશ બાબતે પણ ચર્ચા વિચારણા થશે. આ ઉપરાંત ગરમીને પગલે આરોગ્ય અને પાણી પુરવઠા વિભાગ દ્વારા થયેલા આયોજન પર પણ ચર્ચા થશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. સાસણગીર ખાતે સિંહ પ્રજાતિઓ પર સ્પોટલાઇટ ઇવેન્ટનું ઉદઘાટન કરતા શ્રી યાદવે જણાવ્યું કે ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં આફ્રિકન લાયન સહિતના સિંહોની વસ્તી ઘટી રહી છે, ત્યારે ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં 32% વધારો થયો છે.
1: ભારત ચૂંકિ બિગ કેટ મેં કન્ઝર્વેશન કે લીએ કામ કર રહા હૈ તો હમ એક નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ બનાએ. ભારત સરકાર કે અંતર્ગત યે એક બડી મહત્વાકાંક્ષી યોજના હૈ ઓર ઇસકે નિર્માણ કાર્ય કો ભી જૂનાગઢ મેં પ્રારંભ કર દિયા હૈ. કાર્ય પ્રગતિ પર હૈ ઓર નિશ્ચિત રૂપ સે આને વાલે સમય મેં દુનિયા કા સબસે બહોત બઢિયા નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ યે ગુજરાત મેં હી પ્રારંભ હોગા.
0: આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધનના મહાનિદેશક એસપી યાદવે જણાવ્યું કે માનવ વન્યજીવ સંઘર્ષ અટકાવવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
2: हम कैपेसिटी बिल्डिंग प्रोग्राम रेंज कंट्रीज के लिए लॉन्च कर रहे हैं, उनके हेल्थ मैनेजमेंट के लिए प्रोग्राम लॉन्च कर रहे हैं. इन प्रोग्राम्स के अलावा यूथ को इन्वॉल्व करने के लिए एक यूथ एम्बेसडर का प्रोग्राम, साथ में इंटर्नशिप, ताकि दूसरे देश के लोग के जो स्टूडेंट्स हैं, वेट्स हैं, वो आके यहाँ पे इंटर्नशिप करें, जो बिग कैट हेल्थ मैनेजमेंट पे या जो हमारे रिलोकेशन में एक्सपर्टाइज है, टाइगर रिलोकेशन की बात करें या चीता ट्रांसलोकेशन की बात करें, तो इसमें भी हम इंटर्नशिप प्रोग्राम लॉन्च कर रहे हैं.
0: ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા વધારીને 15 જૂન કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો લાભ મહત્તમ ખેડૂતોને મળી રહે તે ઉદ્દેશથી ખરીદીની સમયમર્યાદા વધારવામાં આવી છે. જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંદાજે 5,000 ચોરસ ફૂટ જગ્યામાં કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું એસ્ટેટ અધિકારી મુકેશ ગોસાઈએ જણાવ્યું હતું.
3: કોર્પોરેશન કે દ્વારા વોર્ડ નંબર 16 મેં જડેશ્વર પાર્ક સોસાયટી મેઇન રોડ કે પર જો અતિક્રમણ હુઆ થા વો અતિક્રમણ કો દૂર કિયા ગયા હૈ. યે અતિક્રમણ જો હૈ વો કરીબન 5,000 સ્ક્વેર ફીટ સે જ્યાદા ભૂમિ પર હુઆ અધિગ્રહણ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ને પોલીસ ડિપાર્ટમેન્ટ ઓર અન્ય સંલગ્ન ડિપાર્ટમેન્ટ કો સાથ મેં રખકે દૂર કરને કી કાર્યવાહી દી. ઉસકી કિંમત અંદાજિત કરોડો મેં ગિન સકતે હૈ ક્યોંકિ વો એક પોશ એરિયા હૈ.
0: સુરત પોલીસ અને ઉદયપુર માનવ તસ્કરી વિરોધી એકમ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં પૂણા વિસ્તારમાં ગેરકાયદેસર કેદ અને બાળમજૂરીમાંથી 86 સગીરો સહિત 93 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિક પોલીસ કમિશનર બલરામ મીનાએ જણાવ્યું કે બાળકોને રાજસ્થાનથી લાવવામાં આવ્યા હતા અને અમાનવીય પરિસ્થિતિઓમાં સાડી ફોલ્ડિંગ અને પેકિંગ યુનિટમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ મામલે 4 શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
4: कुछ बच्चों को लाया गया है उधर से, वहां से, और उनके साथ में यहाँ इलीगली काम करवाया जा रहा है, उनको बंधक बनाया हुआ है. उस इन्फॉर्मेशन के बेसिस पे हमारी जो पूना पुलिस स्टेशन सूरत शहर पुलिस की टीम है उसने कार्रवाई को अंजाम दिया. उनमें चेक करने से हम लोगों को वहां से 93 इस तरह के बच्चों का पता चला और उसके बेसिस पे 4 लोगों की डिटेल्स हम लोगों के पास में आई है. उनके खिलाफ BNS कलम 146 एंड जुवेनाइल जस्टिस एक्ट की कलम 69 के बेसिस पे केस रजिस्टर किया गया है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામની નદીમાં ડૂબી જવાથી 2

0: કિશોરોના મોત થયા છે. ગરમીથી રાહત મેળવવા ધાતરવડી નદીમાં આ કિશોરો નાહવા પડ્યા હતા, જોકે પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતા બંને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તરવૈયાઓની ટીમ દોડી આવી હતી. દુર્ઘટનાને પગલે બંને પરિવારો સહિત સ્થાનિક પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠિયાવાડમાં દિવાલ ધરાશાયી થતાં પિતા અને 4 વર્ષના પુત્રનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ દિવાલ તોડવાની કામગીરી દરમિયાન અચાનક આખી દિવાલ ધસી પડતા આ ઘટના બની હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. જોકે આજે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ગરમીની આગાહી કરવામાં આવી છે.
1: ग्रेजुअली 2-4 डिग्री मैक्सिमम टेम्परेचर में फॉल आने की उम्मीद है अगले 3 दिन तक. उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है. इसके साथ जो विंड्स की है तो लोअर लेवल्स पे अभी पश्चिमी से उत्तर पश्चिमी हवाएं चल रही हैं. सबसे ज्यादा जो तापमान आया है अहमदाबाद में 44.1 डिग्री सेल्सियस दर्ज किया गया है. 43.8 राजकोट में आया है.
0: ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા છે. સ્પર્ધાના 4થા દિવસે અજિત નારાયણે નોંધપાત્ર પ્રદર્શન કરતા ક્લીન એન્ડ જર્ક અને ઓવરઓલ ટોટલ એમ બંને સ્પર્ધામાં પુરૂષોની 71 કિલોગ્રામ શ્રેણીમાં 1 કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. એશિયાના શ્રેષ્ઠ વેઇટલિફ્ટરો સામે સ્પર્ધા કરતા અજીતે અસાધારણ શક્તિ અને સંયમનું પ્રદર્શન કરીને કુલ 314 કિલોગ્રામ વજન ઉપાડ્યું, જેમાં ક્લીન એન્ડ જર્કમાં 174 કિલોગ્રામ વજન ઉપાડવાના ઉત્કૃષ્ટ પ્રયાસોનો સમાવેશ થાય છે. પોરબંદરના બરડા પંથકની કેસર કેરી સમગ્ર દેશની સાથે છેલ્લા 2 વર્ષથી વિદેશમાં પણ પ્રખ્યાત થઈ છે. બરડા પંથકના હનુમાનગઢ અને આદિત્યાણા સહિતના ગામની 2000 બોક્સ કેસર કેરી અમદાવાદથી કાર્ગો મારફતે યુકે મોકલવામાં આવી છે. યુકેના લેસ્ટર ખાતે આ કેરીની વધુ માંગ હોવાથી કેરીની નિકાસ કરી હોવાનું પોરબંદરના વેપારી નીતિન દાસાણીએ જણાવ્યું હતું.
2: પોરબંદરમાં આશરે 4-5 હજાર બોક્સ ની આવક હતી. ગીરનો ભાવ થયો છે 500 રૂપિયા થી કરીને 1000 રૂપિયા અને બૈડા ડુંગર કેસર નો ભાવ થયો છે 700 થી કરીને 1200 રૂપિયા. આપણી બૈડા ડુંગર ની કેસર જે આખતર માલ હતો એના પૈસા સારા બન્યા છે. હવે પછી જે માલ છે બધો પાત્તર છે. પાત્તર હોવાને કારણે 25 તારીખ આસપાસ પાછો બધાનો માલ પુષ્કળ પ્રમાણમાં આવશે. વિદેશમાં આ બૈડા ની કેસર ની ડિમાન્ડ બહુ સારી છે. એની સ્વાદ ને શોરૂમ બધાને ગમી છે. અમે હમણાં જ એક કન્સાઇનમેન્ટ મોકલાવ્યું છે યુકે. એનું રિઝલ્ટ બી સારું છે ને અમે એક્સપોર્ટ કર્યું.
0: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગને કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નવી દિલ્હી દ્વારા 5 વર્ષીય અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી છે. કાઉન્સિલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 5 વર્ષીય પૂર્ણકાલીન બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમ માટે 40 સીટોની પ્રવેશ ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી યુનિવર્સિટીના શૈક્ષણિક માળખું, ગુણવત્તાસભર શિક્ષણ, લાયકાત ધરાવતા ફેકલ્ટી સ્ટાફ તેમજ આધુનિક સુવિધાઓ પ્રત્યેના વિશ્વાસનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીની અપીલના પગલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ પ્રશાસન દ્વારા સપ્રમાણ ઇંધણ વપરાશ અને પર્યાવરણ સંરક્ષણ માટે જાહેર અપીલ કરવામાં આવી છે. જે અંતર્ગત દમણમાં દેવકા સ્થિત નમો પથ અને જમપુરના રામસેતુ વિસ્તારમાં હવે માત્ર ઇલેક્ટ્રિક વાહનો, સાયકલ અને પદયાત્રીઓને જ પ્રવેશ મળશે. આ નવી વ્યવસ્થા આગામી 18 મેથી અમલમાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 15 જૂન સુધી વધારવામાં આવી. સુરતમાં ગેરકાયદેસર કેદ 86 સગીર સહિત 93 લોકોને બચાવી લેવાયા. રાજ્યના લોકોને આજથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીત. આરંભમાં સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં બસંત બહાર ફિલ્મનું આ ગીત.

કુમારી, રચનાઓ હતી પરમાનંદ દાસ અને રામરાય પ્રભુની. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત અને 200 લોકો ઘાયલ. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી અને ભારતીય વુશુ ખેલાડી અર્પણા દહિયાએ 11મી સાંડા વિશ્વકપમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. 5 દેશોના તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી મોદી આજે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રાલયમાં પશ્ચિમી બાબતોના સચિવ અઝીમ મહાજને જણાવ્યું કે ઉર્જા બંને દેશોના સંબંધોનો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે નોંધ્યું હતું કે ગયા વર્ષે યુએઈ ભારતનો ક્રૂડ ઓઇલનો સૌથી ચોથો મોટો સ્ત્રોત હતો, જે ભારતની તેલ જરૂરિયાતના લગભગ 11% પૂર્ણ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય કંપનીઓએ અબુધાબી નેશનલ ઓઇલ કંપની સાથે દર વર્ષે આશરે 45 લાખ મેટ્રિક ટન માટે લાંબા ગાળાના એલએનજી કરારો મેળવ્યા છે. ભારત એલપીજીનો લગભગ 40% હિસ્સો યુએઈમાંથી આયાત કરે છે. ભારતીય કંપનીઓએ યુએઈ તેલ કંપનીઓમાં રોકાણ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીની સંયુક્ત આરબ અમીરાતની 8મી મુલાકાત પ્રસંગે યુએઈમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ પ્રદેશ અભૂતપૂર્વ વિકાસ અને પડકારોનો સામનો કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ બહુપક્ષીયતાને મજબૂત કરવા, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા, આર્થિક સ્થિતિસ્થાપકતા વધારવા અને વધુ સમાવિષ્ટ વૈશ્વિક વ્યવસ્થા બનાવવા માટે સાથે મળીને કામ કરશે. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ સાથે વાત કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ વધારવા અને વૈશ્વિક દક્ષિણની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે બ્રિક્સ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અગાઉ બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે શાંતિ અને સુરક્ષા વૈશ્વિક વ્યવસ્થાના કેન્દ્રમાં છે. તેમણે ભાર મૂક્યો હતો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો, આર્થિક અનિશ્ચિતતાઓ અને વેપાર, ટેકનોલોજી અને આબોહવા સંબંધિત પડકારો વૈશ્વિક પરિદર્શનને અસર કરી રહ્યા છે.
1: हम ऐसे समय में मिल रहे हैं जब दुनिया तेजी से बदल रही है. अंतर्राष्ट्रीय तनाव, संघर्ष, आर्थिक अनिश्चितता और व्यापार, तकनीक तथा जलवायु से जुड़ी चुनौतियां वैश्विक स्थिति को प्रभावित कर रही हैं. ऐसे समय में ब्रिक्स से सकारात्मक और स्थिर भूमिका निभाने की उम्मीद बढ़ी है. आज कई देश ऊर्जा, भोजन, उर्वरक, स्वास्थ्य सुरक्षा और वित्तीय सहायता जैसी चुनौतियों का सामना कर रहे हैं. ब्रिक्स उन्हें इन समस्याओं से बेहतर तरीके से निपटने में सहायता कर सकता है.

0: આ બેઠકમાં બ્રાઝીલ, રશિયા, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, યુએઈ, દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાન પ્રદાન કરશે. આગામી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા નીટની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગઈકાલે સાંજે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. નીટ પરીક્ષાને સુચારૂ અને અસરકારક રીતે યોજવા માટેના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ અનિલ ધીરુભાઈ અંબાણી એડીએ ગ્રુપની કંપનીઓમાંથી એક રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ સામે નોંધાયેલા કેસના સંદર્ભમાં મુંબઈ, ગુરુગ્રામ અને બેંગલુરૂમાં 7 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. એક નિવેદન અનુસાર કંપનીના તાત્કાલિક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને ડિરેક્ટરોના નિવાસસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેઓ 2015-2017 દરમિયાન કંપનીમાં કાર્યરત હતા. સીબીઆઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં વિવિધ જાહેર ક્ષેત્રોની બેન્કો અને એલઆઈસી દ્વારા અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપ સામે હજારો કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના 7 કેસ નોંધાયા છે. આ કેસમાં કુલ કથિત નુકસાન 27,337 કરોડ રૂપિયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લાના પુટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે એરોનોટિકલ્સ ડેવલપમેન્ટ એજન્સીના એરક્રાફ્ટ ઇન્ટિગ્રેશન અને ફ્લાઇટ ટેસ્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવશે. એરક્રાફ્ટ ઇન્ટિગ્રેશન પરીક્ષણ, ચકાસણી અને પ્રમાણપત્ર માટેની આ સુવિધા એડવાન્સ મીડિયમ કોમ્પેક્ટ એરક્રાફ્ટ પ્રોગ્રામના વિકાસને વેગ આપશે. સંરક્ષણ મંત્રી આનાકાપલ્લી જિલ્લાના ટી સિરાસાપલ્લી ગામમાં ભારત ડાયનેમિક્સ લિમિટેડની નવી અત્યાધુનિક નૌકાદળ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ સુવિધાનો પણ શિલાન્યાસ કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aianews_abadને ફોલો કરશો. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળનું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે વળતર અંગેની માહિતી દર 3 કલાકે પૂરી પાડવામાં આવે. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી છે. આ યોજના જવેરાત નિકાસકારોને શૂન્ય ડ્યુટી પર કાચા માલની આયાત કરવાની મંજૂરી આપે છે. વિદેશ વેપાર મહાનિદેશાલયે જાહેર નોટિસમાં જણાવ્યું કે નિકાસકારો આ યોજના હેઠળ એક સમયે મહત્તમ 100 કિલોગ્રામ સોનું ડ્યુટી ફ્રી આયાત કરી શકશે. એક અહેવાલ.
1: ये योजना आभूषण निर्यातकों को शून्य शुल्क पर कच्चे माल का आयात करने की अनुमति देती है. विदेश व्यापार महानिदेशालय ने एक सार्वजनिक सूचना में कहा है कि इस योजना के अंतर्गत निर्यातक एक बार में अधिकतम 100 किलोग्राम सोना ही बिना किसी शुल्क के मंगा सकते हैं. महानिदेशालय ने पहली बार आवेदन करने वालों के लिए विनिर्माण संयंत्रों का भौतिक निरीक्षण अनिवार्य कर दिया है, ताकि उसकी परिचालन स्थिति और क्षमता का पता लगाया जा सके. इसमें यह भी कहा गया है कि दोबारा बिना शुल्क के आयात के लिए कंपनी को अपने पिछले टारगेट का कम से कम 50% निर्यात पूरा करना होगा. समाचार कक्ष से जया भारती.
0: વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયાથી વધીને 97.77 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 87.67 રૂપિયાથી વધીને 90.67 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તેવી જ રીતે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 106.68 રૂપિયા પ્રતિ લીટર થયો છે અને ડીઝલનો ભાવ 93.14 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ મકાઉમાં યોજાયેલ 11મી સાંડા વિશ્વકપ મહિલાના 52 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો. અપર્ણાએ ગઈકાલે ફાઇનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન વિયેતનામની થી ફ્યુઓંગ ન્યાંગ ન્યોંગને સીધા સેટથી પરાજય આપ્યો હતો. 12 મેથી શરૂ થયેલી આ સ્પર્ધામાં ભારતનો આ પ્રથમ સુવર્ણચંદ્રક છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં વિવિધ સમાચાર.

0: પ્રાધાન્ય અપાયું છે. સંદેશ અને ગુજરાત સમાચાર લખે છે કે યુપીમાં આંધી તોફાનનો કાળો કેર, 100થી વધુના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે સીએમનું ચાર્ટર્ડ માત્ર ઇમરજન્સીમાં જ ઉડશે, કોર્પોરેટ જેટ બુકિંગમાં 90% સુધી ઘટાડો. ફુલછાબ લખે છે કે મોંઘવારીમાં જથ્થાબંધ વધારો, જથ્થાબંધ ફુગાવો બમણો. અને નવગુજરાત સમય લખે છે કે તાઇવાન મુદ્દે ટ્રમ્પને જિનપિંગની ચેતવણી.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આંધ્રપ્રદેશના પુટપર્તિમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111ના મોત અને 200 લોકો ઘાયલ. અને ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ 11મી સાંડા વિશ્વકપમાં સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક દૈનિક શ્રેણી 5 મિનિટ. વિષય છે પર્યાવરણનો અભ્યાસ. પ્રસ્તુતિ દર્શના સોનૈયાની.

પર્યાવરણ વિશે 5 મિનિટમાં આજે આપણે વાત કરીશું પર્યાવરણના અભ્યાસ અંગે. પર્યાવરણ શબ્દ પોતે જ તેના અર્થને પ્રગટ કરે છે. પરિ શબ્દનો અર્થ આસપાસ કે ચોતરફ, જ્યારે આવરણ શબ્દનો અર્થ કોઈ પણ વસ્તુ કે સ્થાનની આસપાસનું પડ કે સ્તર અથવા વાતાવરણ. આમ પર્યાવરણ એટલે આ પૃથ્વી પરના મનુષ્યોની આસપાસ પથરાયેલો સમસ્ત નૈસર્ગિક ઘટકો કે તત્વોનો સમૂહ. પર્યાવરણમાં એ બધા જ ઘટકો આવી જાય જે મનુષ્યના જીવનને જીવવામાં ઉપયોગી સાબિત થયા છે. પર્યાવરણના આ તમામ ઘટકો વગર માનવ જીવન લગભગ અશક્ય જ બની જાય. પર્યાવરણના ઘટકો આ મુજબ છે: આકાશ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, વાયુ, જળ, તમામ પ્રકારના સ્થળચર, નભચર, જળચર પ્રાણીઓ અને પક્ષીઓ, તમામ પ્રકારના વન, જંગલ, વનસ્પતિ, ખનિજ દ્રવ્યો અને તમામ પ્રકારની ઉર્જા શક્તિ. ટૂંકમાં ભગવાને સર્જેલા આ દ્રશ્યમાન જગતની તમામ વસ્તુઓ પર્યાવરણની છત્રી હેઠળ આવી જાય છે. આધુનિક સમયમાં વિજ્ઞાનના સહારે જે આડેધડ વિકાસ થઈ રહ્યો છે તેમાં પર્યાવરણના તમામ ઘટક ઉપર આક્રમણ થયેલું છે. આ તમામ ઘટકોનો આડેધડ સમજણ વિનાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ દુરુપયોગને જો રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં જીવન માટેના અતિ આવશ્યક ઘટકો નાશ પામી શકે છે, જેના કારણે માનવ જીવન ભયમાં મુકાઈ શકે છે. આ કારણે છેલ્લા 100 વર્ષમાં વિશ્વ આખામાં પર્યાવરણ સંબંધી જ્ઞાન અને જાગૃતિ ફેલાઈ રહી છે. સનાતન ધર્મના આપણા ભારત દેશમાં હજારો વર્ષથી પર્યાવરણને પ્રકૃતિ માતા તરીકે ઓળખવામાં આવે છે. આપણા ધર્મ શાસ્ત્રો જણાવે છે કે સર્વશક્તિમાન પરમાત્માએ જ માતા પ્રકૃતિની મદદથી આ વિશ્વનું સર્જન કર્યું છે. તેથી જ આપણા દેશમાં પર્યાવરણના તમામ ઘટકોને પ્રકૃતિ માતાના જ સ્વરૂપ એટલે કે ઈશ્વરના જ સ્વરૂપ સમજીને તેમની પૂજા કરવામાં આવે છે. આપણા દેશમાં પ્રકૃતિ માતાને એટલે કે પર્યાવરણના જુદા જુદા ઘટકોને કેવી રીતે પૂજવામાં આવે છે તે જોઈએ તો આપણે ત્યાં દરરોજ ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળભરી મંત્ર જાપ સાથે અર્પણ કરીએ છીએ. સૂર્યનારાયણના પ્રકાશ વિના પૃથ્વી પર જીવન અસંભવ જ થઈ જાય, એટલે જ આપણા મહાન ઋષિઓએ સૂર્યને ભગવાન ગણ્યા છે. પૂજા માટે કરવામાં આવતો શુદ્ધ ઘીનો દીવો કાર્બન ડાયોક્સાઇડને દૂર કરી પર્યાવરણ શુદ્ધિ કરે છે. પીપળો એ પ્રાણ શક્તિનો અદ્ભુત વાહક હોવાને કારણે તેની પૂજા અને પ્રદક્ષિણા કરવામાં આવે છે. શુભ પ્રસંગોમાં વાપરવામાં આવતા આસોપાલવના પાન વાતાવરણને ઓક્સિજન આપે છે, તેથી જ તેનું ધાર્મિક રીતે મહત્વ છે. ગુલાબનું ફૂલ એ આધ્યાત્મિક રીતે પ્રાણ શક્તિ રૂપી ઉર્જાનું વાહક હોવાથી દરેક શુભ કે અશુભ પ્રસંગોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય આપણા શાસ્ત્ર મુજબ અનેક સજીવ વનસ્પતિ, ફૂલ, પ્રાણીઓ, પક્ષીઓ વગેરેનું અલગ અલગ ધાર્મિક ક્રિયાઓમાં પૂજન કરવામાં આવે છે. તેની પાછળ પર્યાવરણની શુદ્ધિ અને સુરક્ષાનો જ ગહન વિચાર રહેલો છે. આમ આપણા દેશમાં પર્યાવરણના તમામ ઘટકો પવિત્ર અને પૂજનીય ગણવામાં

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં સાંભળીએ એ પહેલા કેટલીક જાહેરાતો.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
2: 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક,

0: આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
1: તો પૈસા ગુમાવશો.
2: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.

અને હવે સાંભળીએ કાર્યક્રમ નિરખને ગગનમાં. ભજનોના કલાકાર છે અરુણા ઢાકેચા. આરંભમાં સાંભળીએ મીરાબાઈની રચના.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશ

0: મેળવો.
1: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
2: યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: આપ સાંભળી રહ્યા છો ભજનોનો કાર્યક્રમ નીરખને ગગનમાં.

0: મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

0: राम राम।
1: श्रोता मित्रों, आकाशवाणी राजकोट द्वारा निर्मित कार्यक्रम गामनो चोरो अमे लईने आवीए छीए दर शुक्र शनि अने रविवारे सांजे 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો।
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી। રામ રામ રામ રામ।

શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે સંસ્કૃતમાં દ્રષ્ટાંત સાથેનો ગુજરાતી વાર્તાલાપ. મહાભારતનું ઓજસ્વી પાત્ર શ્રી કૃષ્ણ. પ્રસ્તુતકર્તા શ્રી વસંત પરીખ.
1: કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. શ્રીકૃષ્ણથી શ્રેષ્ઠ અન્ય કોઈ તત્વને હું જાણતો નથી. સંસ્કૃત સાહિત્યમાં રસાનુભૂતિ કેન્દ્રમાં રહી છે અને દર્શન, ચિંતન કે અધ્યાત્મશાસ્ત્રમાં પરમ સમાધિ લાભને અંતિમ લક્ષ્ય માની યોગને તેનું સાધન દર્શાવવામાં આવ્યું છે. આ બંને ભાવોનું સુભગ મિલન એટલે શ્રીકૃષ્ણ. તે રસેશ્વર પણ છે અને યોગેશ્વર પણ છે, તેથી જ તેમને શ્રેષ્ઠ તત્વ કહ્યા છે. શ્રીકૃષ્ણ તો યુગોથી કાવ્ય, ચિંતન, કલા અને ભક્તિના આત્મીય વિષય બનતા આવ્યા છે. અનેક પ્રકારે એમના ચરિત્રને ઓળખવાની, પામવાની કે ગૂંચવવાની મથામણ થયા કરી છે. એમની ઐતિહાસિકતા અને એમની લીલા વિશે પુષ્કળ ઉહાપો થયા કરે છે, પરંતુ એ તો એના કાલ જેવી સ્મિતથી એ સર્વનું અતિક્રમણ કરતા જ રહ્યા છે. આ લીલામય કોઈની પકડમાં જટ દઈને અને તે પણ પૂરેપૂરો આવે તેમ ક્યાં છે? લાલા લાલા કહીને તેની સાથે

સાથે રમવા જઈએ તો ક્ષણવારમાં જ વિરાટ બની તે આંજી દે, તેની મુરલીના તાનમાં ડોલવા લાગીએ ત્યાં જ બંસીનું સ્થાન સુદર્શન ચક્ર લઈ લે, એ ગોવર્ધનધારી તો ખરો પણ મોર પીછતી પણ હળવા એવો રળિયાત લાગે, ખરેખર એ નટવર જ છે. શ્રી કૃષ્ણનું ચરિત્ર સંસ્કૃતમાં અને બીજી ભાષાઓમાં પણ ઘણા ગ્રંથોમાં જોવા મળે છે, મુખ્યત્વે મહાભારત, ભાગવત, હરિવંશ, ગર્ગસંહિતા, વિષ્ણુ પુરાણ, પદ્મપુરાણ અને કંઈક અંશે બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ તેનું નિરૂપણ છે. પરંતુ વર્તમાન સમયમાં આપણને ડગલે ને પગલે ખપમાં લાગે એ તો મહાભારતના જ કૃષ્ણ. તેના આરંભમાં જ આદિપર્વમાં વ્યાસ લખે છે, ભગવાન વાસુદેવશ્ચ કીર્ત્યતે અત્ર સનાતનઃ સહી સત્યમ ઋતમ ચૈવ પવિત્રમ પુણ્યમેવ ચ. આ મહાભારતમાં સનાતન ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણનું વર્ણન છે. તે સાક્ષાત સત્ય છે, ઋત છે, પવિત્ર અને પુણ્યશીલ છે. આમ તો મહાભારતની વિરાટ રંગભૂમિમાં શ્રી કૃષ્ણનો પ્રવેશ તો છેક દ્રૌપદી સ્વયંવર વખતે જ થાય છે, પણ પછી તો તેમનો પ્રભાવ સૂર્યની જેમ સમગ્ર મહાભારતમાં છવાઈ જાય છે. શ્રી કૃષ્ણ પાંડવોના માત્ર આપ્તજન જ નહીં પણ તેમના માર્ગદર્શક, સંરક્ષક અને ગુરુ પણ બની રહ્યા છે. અર્જુનના તો તેઓ પ્રિય સખા પણ, એ જ રીતે દ્રૌપદીના પણ પરમ સખા અને પરમ મિત્ર. એમની પાંડવ પ્રીતિ પાંડવોની ધર્મનિષ્ઠા, નિખાલસતા અને સત્યપ્રિયતાને કારણે વિશેષ દૃઢ બની હતી. એમ તો કૌરવો પણ એમના સ્વજનો જ હતા, પરંતુ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની અદમ્ય સ્વાર્થવૃત્તિ અને અધર્મમાં રહેલી તેમની રુચિના કારણે એમનું પણ હિત ઈચ્છવા છતાં શ્રી કૃષ્ણ તેમને પૂર્ણ રીતે પોતાના બનાવી ન શક્યા. આવનારા ભીષણ યુદ્ધને રોકવાના અંતિમ પ્રયાસ રૂપે પાંડવોના વિષ્ટિકાર તરીકે કૌરવ સભામાં ગયેલા એમણે દુર્યોધનને કહ્યું પણ હતું, અહમ તુ તવ તેષામ ચ શ્રેય ઈચ્છામી ભારત, ધર્માત અર્થાત સુખાત ચૈવ મા રાજન નીનશઃ પ્રજાઃ. હે ભારત, હું તો તમારું અને તે પાંડવોનું બંનેનું શ્રેય ઈચ્છું છું. હે રાજા, યુદ્ધનો નિશ્ચય કરીને પ્રજાને ધર્મ, અર્થ અને સુખથી વંચિત ન કરો. પરંતુ અભિમાની દુર્યોધને કૃષ્ણની વાત કાને ન ધરી, ઉલટી અવજ્ઞા કરી અને પાછો ધૂર્તતાપૂર્વક ભોળવતો હોય તેમ શ્રી કૃષ્ણને ભોજનને માટે નિમંત્રણ પણ આપી બેઠો. કૃષ્ણ બધું જ માફ કરે પણ દંભના તો તેઓ પ્રબળ વિરોધી. આવો દુર્યોધન તેમની પ્રીતિનું પાત્ર શી રીતે બને? તેમણે સ્પષ્ટ શબ્દોમાં દુર્યોધનને સંભળાવી દીધું, સંપ્રીતિ ભોજ્યાની અન્નાની આપદ ભોજ્યાની વા પુનઃ ન ચ સંપ્રિયસે રાજન ન ચાપ્ય આપદ ગતા વયમ. કોઈના ઘેર ભોજન કરવા ત્યાં જો પ્રેમભાઈ હોય, પ્રેમભાવ હોય ને તો જ જવાય, અથવા તો કોઈ આપત્તિ આવી પડી હોય તો ત્યાં ભોજન કરવા જવાય. પણ હે રાજા, તમને અમારા ઉપર પ્રેમભાવ તો નથી અને અમે કોઈ આપત્તિમાં પણ આવી પડ્યા નથી. આ અને અન્ય અનેક પ્રસંગે કૃષ્ણે દર્શાવેલી આવી સૂઝ એમ દેખાડે છે કે તેઓ સદા જાગૃત, વિવેકી અને સૌથી વધારે તો નિત્ય મૌલિક યુગ પુરુષ છે. હંમેશા ખીલેલા પુષ્પની તાજગીથી તેઓ પળેપળ નૂતન અને તેથી જ મનમોહક લાગ્યા કરે છે. મહાભારતના શ્રી કૃષ્ણ એટલે વિચક્ષણ રાજપુરુષ, આર્ય સંસ્કૃતિના રક્ષક, સનાતન ધર્મના ઉદ્ઘોષક અને છત્ર ચામર નિરપેક્ષ એવા લોકશાસક, સાથે સાથે સંતોની ચરણરજ લેનારા નમ્ર લોકસેવક પણ ખરા જ. સમગ્ર માનવજાતના પરમ કલ્યાણની તેમને ખેવના હતી. મહાભારતના સભાપર્વમાં એક ઉલ્લેખ આવે છે, હિમાલયના શાંત પ્રદેશમાં બિંદુ સરોવરના તટ પર શ્રી કૃષ્ણે શિષ્ટજનોનું કલ્યાણ થાય એ માટે અનેક યજ્ઞો કર્યા હતા, એટલા માટે તેઓ ધ્યાનમાં પણ બેસતા. શ્રી કૃષ્ણ ધ્યાનમાં બેસતા હતા તે સ્મરણમાં રાખવા જેવું છે. જગતના ઘણા મહાપુરુષો પોતાની જાત સાથે સંવાદ સાધવા ઘણો વખત ગાળતા, ધ્યાનસ્થ થતા. ઈસુ ખ્રિસ્ત, મહમ્મદ પૈગંબર અને સોક્રેટિસ પણ આ રીતે ધ્યાન ધરતા હોવાનું કહેવાય છે. આમ સમાધિ શબ્દ વાપર્યા વિના તેઓ સમાધિની અવસ્થામાં રહેતા. આ રીતે જગતના કલ્યાણ માટે જેઓ પોતાની અંદર ઉતરી જાય છે તે લોકો કેટલું બધું આપી જાય છે. શ્રી કૃષ્ણ સહજતાથી આપણી અંદર જે વિસંવાદ છે તેને સંવાદમાં ફેરવી નાખવા, આમ પોતાના જીવન દ્વારા, ઘટનાઓ દ્વારા સતત પ્રયત્ન કરતા રહે છે. એક બીજો સંદર્ભ જોઈએ. મહાભારતના આદિપર્વના અંતે
ખાંડવવન દહનનો પ્રસંગ

0: છે. ખાંડવ દહનનું અદ્ભુત કર્મ શ્રી કૃષ્ણ અને અર્જુને કર્યું તેથી ઇન્દ્ર પ્રસન્ન થયા. તેણે કહ્યું, વરમ વૃણીત તુષ્ટોસ્મી, વરદાન માગો, હું પ્રસન્ન થયો છું. ત્યારે પાર્થસ્તુ વરયામાસ શક્રાદ અસ્ત્રાણી સર્વશઃ. અર્જુને તો ઇન્દ્ર પાસે શસ્ત્રો માગી લીધા, પણ કૃષ્ણે શું માગ્યું? વાસુદેવોપી જગ્રાહ પ્રીતિમ પાર્થેન શાશ્વતિમ. વાસુદેવ શ્રીકૃષ્ણે તો માગ્યો અર્જુન માટેનો શાશ્વત પ્રેમ. શ્રી હરીન્દ્ર દવે લખે છે કે અહીં પાર્થ એટલે પૃથા અર્થાત કુંતાનો પુત્ર અર્જુન, તેને માટેની પ્રીતિ તો ખરી જ, પણ પૃથાનો બીજો અર્થ વિસ્તીર્ણ અથવા પૃથ્વી એવો થાય છે, એટલે પૃથ્વીનો પુત્ર મનુષ્ય એ પણ પાર્થ તો ખરો જ. આમ કૃષ્ણે માત્ર અર્જુન સાથેની નહીં, મનુષ્ય માત્ર સાથેની શાશ્વત પ્રીતિ માગી છે અને ઇન્દ્રનું આ વરદાન ફળ્યું છે. કૃષ્ણને સૌની સાથે પ્રીતિ રહી છે અને સૌને કૃષ્ણ સાથે, સૌને એ પોતાનો લાગે એમાં નવાઈ ક્યાં? આવા કૃષ્ણનો જીવન પ્રવાહ જોઈએ તો આપણે આશ્ચર્ય પામી જઈએ. આપણા જીવનની સાથે તેને મૂકીએ તો તરત ખબર પડી જાય કે આપણા દુઃખો, આપણા સંઘર્ષો કે આપણી નિષ્ફળતાઓ આ બધા તો સાવ તુચ્છ છે. એક મનુષ્ય તરીકે, એક યુવ પુરુષ તરીકે તેઓ કેવી રીતે જીવ્યા તેના પર ઝડપથી એક નજર કરી લઈએ. એ સંકોટોની વચ્ચે સ્થિર રહ્યા, સંઘર્ષનો સામનો કરી ઉછર્યા અને પરમ શાંતિને વર્યા. એમનો જન્મ જ થયો અંધકાર ભર્યા કારાગૃહમાં. બાળક હતા ત્યાં જ અનેક અસુરો સાથે એમને બાથ ભીડવી પડી. નાની ઉંમરે બધા આનંદ કરતા હોય ત્યાં જ તેમને કંસ સાથે લડાઈ કરવી પડી. પછી જરાસંધ સાથે લગાતાર યુદ્ધ ચાલ્યું, તેમાં ભાગવું પડ્યું, દ્વારકા વસાવી, પણ ત્યાં યાદવોએ એમને સુખ ન લેવા દીધું. અંદરના અને બહારના શત્રુઓ તેમને પજવતા રહ્યા. પાંડવોની મિત્રતા કરી અને એમના કારણે કૌરવોની શત્રુતા વહોરી અને એક આખી પ્રજાના સર્વનાશી આંતર વિગ્રહને ખાળવા સનિષ્ઠ પ્રયાસ કર્યા પછી જ અંતે એની અનિવાર્યતા સ્વીકારી લઈ એમણે ન છૂટકે યુદ્ધનું અનુમોદન કર્યું. પોતે નિશસ્ત્ર રહ્યા પણ શસ્ત્રધારીઓના ભીષણ વિનાશને જોવો પડ્યો. આવી વિષમ પરિસ્થિતિમાં પણ અદ્ભુત ક્ષમતા દર્શાવી રણાંગણમાં જ ગીતામૃતની વર્ષા કરી ક્ષણભંગુર અને શાશ્વતનો ભેદ સમજાવી ક્ષુભિત માનવને શાતા પણ કૃષ્ણે જ આપીને. આવા સમર્થ મહાત્મા પણ કેટલી વાર નિષ્ફળતાને પામ્યા. તેઓ દુર્યોધનને સમાધાનને માર્ગે લાવવામાં નિષ્ફળ ગયા. કર્ણને તે કુંતી પુત્ર છે તે રહસ્ય કેવા છતાં પાંડવ પક્ષમાં લાવવામાં નિષ્ફળ ગયા. પોતાના જ યાદવોના મદને અંકુશ લાવવામાં પણ નિષ્ફળ નીવડ્યા અને કુરુક્ષેત્રના સંહારની કળ વળે ન વળે ત્યાં તો યાદવા સ્થળીમાં સ્વજનોનો નાશ પણ તેમણે વ્યથા સાથે જોયો અને છતાંય એ પોતાની નિષ્ફળતાને માટે તેમણે કોઈને એ દોષ આપ્યો નથી.
1: આપ સાંભળી રહ્યા હતા મહાભારતનું ઓજસ્વી પાત્ર શ્રી કૃષ્ણ, એ વિશે ગુજરાતીમાં વાર્તાલાપ. પ્રસ્તુત કરતા શ્રી વસંત પરીખ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. થોડી જ વારમાં બરાબર 9 વાગે હિન્દીમાં સમાચાર, ત્યારબાદ 9:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

પ્રસ્તુત છે અમારા આજના હવે પછીના કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ વારમાં બરાબર 9:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે સાંભળશું અભિનેત્રી માધુરી દીક્ષિતના જન્મદિન નિમિત્તે તેમની અભિનીત ફિલ્મોના સદાબહાર ગીતો. દસ અને 30 શ્રેણી અતીતના ઓવારેથી, જેમાં કવિશ્રી ચીનુ મોદીની શ્રી સંજુવાળાએ લીધેલી મુલાકાત સાંભળશો. બપોરે 12 થી 3 સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં ગુજરાતી ગીતો સાંભળશો 12. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30, 1:10 સુગમ સંગીત, 1:30 ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, તેમજ 2:40 ગુજરાતી નોન ફિલ્મી ગીતો સાંભળશો.

છ વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં શ્રેણી યુથ આઇકોનમાં સાંભળશો જીવનમાં પ્રતિસ્પર્ધી દ્રષ્ટિકોણનું મહત્વ, એ વિશે પ્રોફેસર એસ આર રાવની મુલાકાત. પ્રસ્તુતિ પાર્થ જાની, નિર્માણ સુધીર દત્તા. ત્યારબાદ 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં ખારેકના મૂલ્યવર્તનથી વધતી આવક એક નવો અવસર, એ વિશે પોલિટેકનિક ઇન એગ્રો પ્રોસેસિંગ જૂનાગઢના મદદનીશ પ્રાધ્યાપિકા ડોક્ટર અભિષાબેન શિંગાળા સાથે પ્રશ્નોત્તરી. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા. મિત્રો, કાર્યક્રમ યુવાણી અને ગામનો ચોરો એ બંને અમારા રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે.

રાત્રે 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગમા 9:15 દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું સ્પોટલાઇટ. રાત્રે 9:30 વાગ્યાથી વિવિધ ભારતીના કાર્યક્રમો, જેમાં 9:30 આજ કે ફનકાર, 10 વાગે છાયાગીત, તેમજ 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. તો મિત્રો, આ હતા અમારા આજના હવે પછીના કાર્યક્રમોની રૂપરેખા.

0: મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન સાંભળીએ એ પહેલા કેટલીક જાહેરાતો.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: દોસ્તો, પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. આજે ભારતીય અભિનેત્રી, બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત નેનેનો જન્મદિન છે. તો સૌ પ્રથમ તો આપણે સૌ તેમને જન્મદિનની અઢળક શુભકામનાઓ આપીએ.

0: 1967ની 15મી મેના રોજ જન્મેલી માધુરી દીક્ષિત 70થી વધુ હિન્દી ફિલ્મોમાં અભિનય કરીને રાષ્ટ્રીય સ્તરે સ્ટારડમ મેળવ્યું. પુરુષ પ્રભુત્વ ધરાવતા ફિલ્મ ઉદ્યોગમાં માધુરી દીક્ષિત લેડી અમિતાભ તરીકે ઓળખાય છે, જે તેમના અભિનયની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. તો આજે મનોરંજનમાં તેમની અભિનીત ફિલ્મોના ગીતો આપણે સાંભળશું. આરંભ કરીએ તેજાબ ફિલ્મના આ ગીતથી, જેમણે તેને અભિનેત્રીની ઓળખ આપી અને લોકોની નજરમાં આવી. તેના ચાહકોને ખુશ કરનાર તેજાબ ફિલ્મના 1-2-3ના ડાન્સ માટે તેને વધુ યાદ કરવામાં આવે છે.
1: जिससे मैं करती हूँ प्यार और जिससे करती हूँ मिन्नतें बार बार.
2: कैसे?

0: एक दो तीन चार पाँच छः सात आठ नौ दस ग्यारह।
1: अर्का याज्ञिक अने साथीदारोना स्वरमा गवायेला आ गीतमा તેમની મનમોહક અદાઓ દર્શકોના માનસપટ પર કાયમ છવાયેલી રહેશે। તેજાબમાં તેનો અદ્ભુત અભિનય, સુંદરતા તથા નૃત્ય પરિપૂર્ણતાએ તેને ટોપ અભિનેત્રીઓની હરોળમાં મૂકી દીધી। સાંભળીએ માધુરી દીક્ષિતની હિટ ફિલ્મ સાજનનું આ ગીત અનુરાધા પોડવાલના સ્વરમાં।

0: કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. આ કાર્યક્રમના વધુ ગીતો સાંભળી એ પહેલા એક પ્રાયોજિત કાર્યક્રમ. માત્ર 10 મિનિટના વિરામ બાદ ફરી મળીશું કાર્યક્રમ મનોરંજનમાં.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: અપવાદ.
1: નમસ્કાર અને તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારી માં. હું છું તમારો સાથી અનમોલ.
2: અને હું છું રોઝી. શ્રોતાઓ, છેલ્લા એપિસોડમાં આપણે વાત કરી હતી પારસી સમુદાયના ગૌરવશાળી વારસાની, તેમના દેશ પ્રત્યેના યોગદાનની અને એ શાંત સંકટની જે આ સમુદાયની ઘટતી વસ્તીના રૂપમાં સામે છે. તે એપિસોડને આપ સૌનો ઘણો પ્રેમ મળ્યો.
1: અને આજે આપણે એ જ સફરને એક ડગલું આગળ લઈ જઈ રહ્યા છીએ. આજનો આખો એપિસોડ એક એવા વિષયને સમર્પિત છે જેના વિશે

0: લોકો જાણવા તો માગે છે પણ પૂછતા ખચકાય છે. આજના આ એપિસોડમાં ત્રણ ખાસ વસ્તુઓ છે. પહેલું, એક વિશેષ ઇન્ટરવ્યુ સેશન જેમાં સામાન્ય લોકો પોતાના દિલની વાત ડોક્ટરને કહેશે. બીજું, એક રોચક અને જરૂરી સેગમેન્ટ સવાલ તમારો જવાબ અમારો, અને ત્રીજું ભાવપૂર્ણ ફિક્શન ડ્રામા.
1: તો શ્રોતાઓ તૈયાર થઈ જાઓ સાંભળવા માટે દિલની વાત ડોક્ટરની સાથે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: શ્રોતાઓ, આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે ડોક્ટર હિના, જે ફર્ટિલિટી અને મહિલા સ્વાસ્થ્યના નિષ્ણાત છે અને જીઓ પારસી યોજના સાથે જોડાયેલા છે. તેમની સાથે બેઠા છે અમારા ત્રણ ખાસ મહેમાન, જે સીધા પોતાના દિલની વાત લઈને આવ્યા છે. ડોક્ટર હિના, આપનું સ્વાગત છે.
3: શુક્રિયા અનમોલજી, મને ખુશી છે કે આજે આપણે આ વિષય પર ખુલીને વાત કરી રહ્યા છે. એ જ તો સૌથી જરૂરી છે, વાત કરવી.
1: બિલકુલ ડોક્ટર સાહેબા, તો શરૂ કરીએ છીએ. આપણા પહેલા મહેમાન છે રુસ્તમ. રુસ્તમજી, તમે શું જાણવા માંગો છો?
4: ડોક્ટર સાહેબા, મારી ઉંમર 38 વર્ષ છે. લગ્નને 5 વર્ષ થઈ ગયા, બાળક નથી થયું. લોકો કહે છે હવે બહુ મોડું થઈ ગયું છે. શું ખરેખર મોડું થઈ જાય છે?
3: રુસ્તમજી, આ સૌથી વધુ પૂછવામાં આવતો સવાલ છે અને મારો જવાબ છે ના, મોડું નથી થયું. 40 ની ઉંમર સુધી અને ઘણા કિસ્સાઓમાં ત્યાર પછી પણ સફળ ઈલાજ થઈ ચુક્યા છે. જે લોકો કહે છે મોડું થઈ ગયું તે જાણકારીના અભાવે કહે છે. સાચો સમય એ છે જયારે તમે આગળ આવો, અને તમે આવ્યા એ સૌથી મોટું ડગલું છે.
4: ઓ, શુક્રિયા ડોક્ટર.
0: આપણા બીજા મહેમાન છે દિનાઝ. દિનાઝજી, તમારો સવાલ.
5: ડોક્ટર, હું 3 વાર IUI કરાવી ચૂકી છું, દર વખતે નિષ્ફળ રહી. હવે મન થાય છે કે બસ છોડી દઉં. શું માનસિક થાક પણ ઈલાજ પર અસર કરે છે?
3: દિનાજી, તમે બહુ જરૂરી વાત કહી. હા, માનસિક થાક સીધી શરીર પર અસર કરે છે. જ્યારે મન તૂટેલું હોય ત્યારે હોર્મોન્સ પણ પ્રભાવિત થાય છે. એટલા માટે જ જીઓ પારસી યોજનામાં માત્ર શારીરિક ઈલાજ નહીં પણ મનોવૈજ્ઞાનિક પરામર્શ પણ એટલો જ જરૂરી હિસ્સો છે. તમારો થાક સાચો છે, પણ આ થાક અંત નથી, આ માત્ર એક પડાવ છે.
5: ડોક્ટર, કાશ આ વાત પહેલા કોઈએ કહી હોત.
3: એટલે જ તો આજે આપણે અહીં છીએ.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: મિત્રો, હવે આવીએ છીએ આજના કાર્યક્રમના અમારા સૌથી રોજક સેગમેન્ટ પર, સવાલ તમારો જવાબ અમારો. આ એ સવાલો છે જે લોકો પૂછવા માંગે છે પણ અવારનવાર ખચકાય છે, એટલે જ આજે તેમના સવાલો અમે તમને પૂછીશું. ડોક્ટર હિના, તૈયાર છો?
3: હા, બિલકુલ તૈયાર છું.
0: તો પહેલો સવાલ, IUI અને IVF માં શું તફાવત છે અને કયું શ્રેષ્ઠ છે?
3: બહુ સારો સવાલ. IUI એટલે ઇન્ટરાયુટેરિન ઇન્સિમિનેશન. આ એક સરળ પ્રક્રિયા છે જેમાં શુક્રાણુને સીધા ગર્ભાશયમાં પહોંચાડવામાં આવે છે. IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જેમાં અંડકોષ અને શુક્રાણુને શરીરની બહાર મેળવીને ભ્રૂણ બનાવવામાં આવે છે અને પછી ગર્ભાશયમાં રાખવામાં આવે છે. અને કયું શ્રેષ્ઠ છે તે દરેક વ્યક્તિની સ્થિતિ પર આધાર રાખે છે, એટલા માટે પહેલા ડોક્ટરને મળવું જરૂરી છે.
1: બીજો સવાલ ડોક્ટર, શું થાઇરોઇડ હોવા પર માતા બનવું મુશ્કેલ છે?
3: હા, થાઇરોઇડ એક પડકાર જરૂરી છે પણ દિવાલ નથી. યોગ્ય દવાઓ અને દેખરેખથી થાઇરોઇડને નિયંત્રિત કરી શકાય છે અને સફળ ગર્ભધારણ શક્ય છે. અમારી પાસે આવા ઘણા સફળ કિસ્સાઓ પણ છે.
0: જી જી જી. તો હવે આ ત્રીજો સવાલ છે, જીઓ પારસી યોજનામાં અરજી કેવી રીતે કરવી?
3: અરે, એ તો અત્યંત સરળ છે. પરિયોજનાનો સીધો સંપર્ક કરો. આવકનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને પ્રાથમિક મેડિકલ રિપોર્ટ, બસ આટલું જ જોઈએ. અમારી ટીમ દરેક ડગલે તમારી સાથે રહે છે અને જેમની આવક 15 લાખ થી ઓછી છે તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: ભાઈ, ડોક્ટર હિનાએ તો મનમાં દબાયેલા તમામ સવાલોના જવાબ બહુ જ બેબાકીથી આપી દીધા. ચાલો હવે તમને સીધા લઈ જઈએ ઝરીનના ઓરડામાં, જે પોતાના માટે ચા બનાવી રહી છે અને તેના પતિ સાથે વાતચીત કરી રહી છે.
5: ફેરુઝ, આજે ડોક્ટર પાસે ચાલશો?
6: શા માટે? 2 વર્ષથી જઈ રહ્યા છીએ, શું ફરક પડ્યો?
5: ફરક એટલે નથી પડ્યો કારણ કે આપણે સાચી જગ્યાએ નહોતા ગયા. શેરીને જણાવ્યું.

0: કે જીઓ પારસી યોજના હેઠળ એક કાઉન્સેલિંગ સેન્ટર ખુલ્યું છે. ત્યાં ડોક્ટર પણ છે અને કાઉન્સેલર પણ.
1: ઝરીન, હવે કેટલી આશા રાખીએ?
0: જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી. બહેરોજ, યાદ છે દાદી કહેતા હતા, અગ્નિ ક્યારે હાર નથી માનતી, આપણે પણ નહીં માનીએ.
2: આપ બંનેનું આવવું બહુ જરૂરી હતું. જણાવો, ક્યારથી પ્રયત્ન કરી રહ્યા છો?
1: 3 વર્ષથી. 2 IUI થઈ ચુક્યા, બંને ફેલ.
2: બહેરોજી, તમારા અવાજમાં જે થાક છે તે મને સંભળાઈ રહ્યો છે, પણ હું તમને એક વાત પૂછું. જયારે તમારા પરદાદાએ આ દેશ બનાવવામાં હાથ મેચ્યો, જયારે હોમી ભાભાએ પરમાણુ વિજ્ઞાનમાં દેશનું નામ રોશન કર્યું, શું તેમણે પહેલા પ્રયત્નમાં હાર માની લીધી હતી? તમે એ જ સમુદાયના છો. એ જ જીદ, એ જ હિંમત તમારા લોહીમાં છે. અને આ વખતે તમે એકલા નથી, સરકાર છે, આ યોજના છે, અમે છીએ.
3: અને જરીનજી,
0: જી,
3: તમે 3 વર્ષ સુધી જે હિંમત રાખી તે અસાધારણ છે. તમારું મન થાક્યું છે, એટલા માટે આજથી આપણે માનસિક પરામર્શ પણ સાથે સાથે શરૂ કરીશું. શરીર અને મન બંને એ સાથે ઠીક થવાનું છે.
0: શુક્રિયા ફરીદાજી, પહેલી વાર લાગ્યું કે કોઈ ખરેખર સમજી રહ્યું છે.
1: ઝરીન, શું થયું?
0: વાંચો.
1: ઝરીન,
0: આપણું આંગણું હવે સોનું નહીં રહે.
1: નવી સવાર.
4: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
5: શ્રોતાઓ, આ હતી એક નવી સવાર, એક કાલ્પનિક વાર્તા જે અસલી ઘરોમાંથી લેવામાં આવી છે.
6: શ્રોતાઓ, આજે ડોક્ટર હિનાએ જે વાત કહી તે યાદ રાખજો, તમારું દર્દ સાચું છે, પણ તમે એકલા નથી. જીઓ પારસી યોજના માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, આ એક આખા સમુદાયને જીવંત રાખવાનો સંકલ્પ છે.
5: જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો આજે જ જીઓ પારસી પરિયોજનાનો સંપર્ક કરો, કાઉન્સેલિંગ લો, ડોક્ટરને મળો, કારણ કે દરેક સવાલનો જવાબ છે અને દરેક અંધારા પછી એક નવી સવાર જરૂર આવે છે.
6: તો સાંભળતા રહો તમારો પોતાનો કાર્યક્રમ,
7: મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર.

0: દોસ્તો, માધુરી દીક્ષિત અભિનીત ફિલ્મોના ગીતો તેમના જન્મદિવસ નિમિત્તે આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજનમાં. વધુ ગીતો સાંભળીએ પહેલા આ જાહેરાતો સાંભળીએ.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
5: તો પૈસા ગુમાવશો.
6: RBI કહે છે,
7: જાણકાર બનો, સતર્ક રહો.
8: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો.

0: છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: ફસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન. હવે સાંભળીએ પ્રેમ પ્રતિજ્ઞા ફિલ્મનું ગીત બપે લહેરી અને આશા ભોસલેના યુગલ સ્વરમાં.

મિત્રો, ભારતીય સિનેમાની સૌથી સફળ અને પ્રભાવશાળી અભિનેત્રીઓમાંની એક એવી માધુરી દીક્ષિતના જન્મદિને તેની અભિનીત ફિલ્મોના ગીતો આપણે મનોરંજનમાં સાંભળી રહ્યા છીએ ત્યારે તેમના વિશે કેટલીક વાતો પણ કરવી જોઈએ ને. તો 1990ના અંતમાં અને 2000ની શરૂઆતમાં તેને ભારતીય મનોરંજન ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરતી ભારતીય અભિનેત્રી તરીકે દર્શાવવામાં આવી. અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર, શાહરૂખ ખાન પછી ચોથા સ્થાને તેમને લોકપ્રિયતામાં મૂકવામાં આવી. ભારતીય સિનેમાની શતાબ્દી નિમિત્તે CNN દ્વારા રાષ્ટ્રીય મતદાનમાં માધુરી દીક્ષિતને 100 વર્ષની ભારતની મહાન અભિનેત્રી તરીકે શ્રીદેવી પછી બીજા સ્થાને સૌથી વધુ મત આપવામાં આવ્યા. અને છેલ્લે જોઈએ તો તેમની લોકપ્રિયતાની અને ફી સૌથી મોટા હીરોને પણ હરીફ કરતી હતી. સાંભળીએ તેમની વધુ એક હિટ ફિલ્મ દિલ તો પાગલ હૈનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં.

दोस्तों, माधुरी दीक्षित ની હિટ ફિલ્મો વિશે જોઈએ તો દિલ 1990 માં આવેલી, ત્યારબાદ સાજન, બેટા, હમ આપકે હે કોન, રાજા, દિલ તો પાગલ હૈ, મૃત્યુદંડ, પુકાર, લજ્જા અને દેવદાસ જેનો સમાવેશ થાય છે. સાલ 2002માં તેમણે નિવૃત્તિ લઈ લીધી અને પોતાના બાળકોને આગળ લાવવા સાલ 2007માં ટીવી કાર્યક્રમ આજા નચલેમાં ફરી પાછું કમબેક કર્યું. માધુરી દીક્ષિતને 5 ફિલ્મફેર પુરસ્કારો, 4 શ્રેષ્ઠ અભિનેત્રી માટે અને 1 શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે મળ્યો છે. તેમણે ફિલ્મફેર ખાતે શ્રેષ્ઠ અભિનેત્રી નામાંકનમાં પણ સૌથી વધુ સંખ્યા 13 સાથે રેકોર્ડ ધરાવે છે. 2008માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, 4th સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરાયો હતો. અને હા દોસ્તો, જે ગીતથી તેમને ધક ધક ગર્લનું ટાઇટલ મળ્યું, ઓળખાણ મળી, તે ગીત સાંભળીએ બેટા ફિલ્મનું, અનુરાધા પોડવાલ અને ઉદિત નારાયણના યુગલ સ્વરમાં.

આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. સાંભળી ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકનો યુગલ સ્વર. ફિલ્મ છે રાજા.

મિત્રો, અભિનેત્રી માધુરી દીક્ષિતના જન્મદિવસે તેમની અભિનીત ફિલ્મોના ગીતો આપણે સાંભળી રહ્યા છીએ કાર્યક્રમ મનોરંજનમાં. હવે પછીનું ગીત છે લતા મંગેશકરના સ્વરમાં, ફિલ્મ છે રામલખન. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને આનંદ બક્ષીની શબ્દરચના.

0: કાર્યક્રમના અંતમાં સુનિધિ ચૌહાણના કંઠે ગવાયેલું આજા નચલે ફિલ્મનું આ ગીત સાંભળીએ.
1: ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન

0: મિત્રો, ભારતીય સિનેમાની સૌથી સફળ અને પ્રભાવશાળી અભિનેત્રીઓમાંની એક માધુરી દીક્ષિતના જન્મદિને આજે તેમની અભિનીત ફિલ્મોના ગીતો આપે મનોરંજનમાં સાંભળ્યા. ફરી એકવાર માધુરી દીક્ષિતને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ અને મનોરંજન કાર્યક્રમને વિરામ આપીએ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. અમારો હવે પછીનો કાર્યક્રમ અતીતના ઓવારેથી સાંભળીએ એ પહેલા કેટલીક જાહેરાતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું. બની ગયું બજેટ? હા, 5,000 બચી ગયા. તું નવી સાડી લઈએ? ના, ગયા મહિને જ તો લીધી હતી. હજી એક નહીં. પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચતને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ. આવી મોટી હવે જા ભાઈ.
3: આરબીઆઈ કહે છે,
2: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
4: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
5: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, આરબીઆઈ કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય

0: तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: કાર્યક્રમ અતીતના ઓવારેથીમાં સાંભળીએ કવિ શ્રી ચીનુ મોદીની શ્રી સંજુવાળાએ લીધેલી મુલાકાત।
2: નમસ્કાર મિત્રો, આકાશવાણી રાજકોટમાં આજે આપણી સાથે ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠિત કવિ, નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર અને સૌથી વધુ અગત્યની રીતે તો ગુજરાતી ભાષાના મારી પેઢીના અને મારી પછીના પેઢીના કવિઓ, જેમને ચીનુ કાકા તરીકે ઓળખે છે, એવા શ્રી ચીનુ મોદી આપણી સાથે છે। નમસ્કાર ચીનુ।
3: નમસ્કાર, કેમ છે સંજુ?
2: બસ જલસો મિત્રો, આપણે ચીનુ કાકાની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ ત્યારે આમ ગુજરાતી ભાષાના કોઈ પણ ભાવકને ચીનુ મોદીનો કોઈ સ્થૂળ પરિચય આપવાનો હોય નહીં, કારણ કે આખી પેઢીઓની પેઢીઓ એમને બહુ જ સારી રીતે ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે જાણે છે, ઓળખે છે, માણે છે અને નાણે છે। આપણે એ પણ જાણીએ છીએ કે ચીનુભાઈએ ગુજરાતી કવિતામાં ગઝલ જેવા ફોર્મની સાથે નિસ્બતથી અને નિષ્ઠાપૂર્વક વર્ષોથી કામ કર્યું, પણ આ એટલું જ એમનું સર્જન નથી। ચીનુભાઈના લગભગ 50-55 જેટલા પુસ્તકો, એમાં જોઈએ તો છેક, લીલા નાગ ને હેંગઓવર ને ભાવોભાવ જેવી નવલકથાઓ તમે લ્યો, કે પછી ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી જેવી વાર્તા સંગ્રહ એમનો હોય, કે પછી ડાયલોગના પંખી હોય, કે હેંગઓવર હોય, કે પછી છેલ્લે હમણાં આવેલું બાહુક જેવું એમનું એક બહુ જ મોટું દીર્ઘકાવ્ય કે જે ગુજરાતી ભાષા માટે ઘણું જ ચર્ચા માગી લે તેવું અને ઘણી જ ચર્ચા થઈ ચૂકી છે, એવા ચીનુભાઈ આપણી સાથે આજે છે। ચીનુભાઈ, મારે તમને પ્રશ્ન એવો કરવો છે કે તમે છેક આઝાદી પછીના કાળથી આપણી ભાષાની સાથે પ્રવૃત્ત છો, એ પહેલાં આપનું જીવન ગ્રામ્ય લેવલનું, ધોળકા જેવામાં આપે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું, પછીથી અમદાવાદના કોલેજમાં ગયા, આ ગ્રામ્ય સંસ્કારો તમારી સાથે ક્યાં સુધી અને કેવા કેવા રહ્યા?
3: મને લાગે છે કે મારું બાળપણ જે છે,
2: જી,
3: મારી શૈશવની શેરી માત્ર ગ્રામ જીવનના અનુભવોથી ચિત્રેલી છે।
2: બરાબર,
3: એટલે મારી નવલકથાઓ, દાખલા તરીકે લીસોટો એટલે લીલા નાગ અથવા કાવો અંગ્રેજ, આ બધામાં ધોળકા જ ધોળકા અને ધોળકાની આસપાસના પ્રદેશો જ છે। મારું આખું શૈશવ કિશોરાવસ્થા સુધીનો, એટલે હું SSCમાં આવ્યો અને મારા એક પ્રશ્નોના શિક્ષકે કહ્યું મારા પિતાશ્રીને,
2: જી,
3: કે આ છોકરાને હું ભણાવું તો મને TB થઈ જાય, એટલે મારા પિતા અમદાવાદ લઈ ગયા અને નવચેતન હાઈસ્કૂલમાં મૂક્યો અને 5-5 શિક્ષકો મને ઘેર ભણાવવા આવે। આ 5 શિક્ષકોની મહા મહેનત પછી હું 39% માર્ક સાથે પાસ થયો।
2: બરાબર,
3: એટલે ભારે લઘુતા ગ્રંથી અમદાવાદમાં આવ્યા ત્યારે, પણ એ પહેલાં કસબાતી ભુવનમાં, ધોળકામાં, પાંચાપોળમાં હોળીથી માંડીને પતંગ સુધીના બધા જ તહેવારો ચીનુ મોદી એના 10-15 મિત્રોની ટોળી સાથે ઉજવે,
2: ભરપૂર માણે,
3: અને પોટલિયા તળાવમાં ભૂસકા મારવા પાણીમાં, ત્યાં આગળ પાંડવોની નિશાળ એના ગુમ્મટો ઉપર ચડી જવું, થપ્પા રમવા, રમવા સિવાય બીજું કંઈ કરવું નહીં, કોચમડી રમવી ને ગેડી દડે રમવું ને ગિલ્લી દંડા રમવા,

0: પણ અને નાનપણમાં ગાડી ચીનુ મોદીને મૂકવા સ્કૂલમાં આવે.
1: વાહ, શું વાત છે.
0: અને જો ગાડી જમીન ઉપર ગઈ હોય તો બગીમાં બેસીને ચીનુ મોદીને સ્કૂલમાં જવાનું થાય.
1: કાકા, એવું પણ મેં આપના વિશે વાંચ્યું છે કે આપના પિતાશ્રી છે એમને એવું એવું હતું કે આ દીકરો આઈએએસ થઈ અને વહીવટી સેવાઓમાં જાય.
0: હા, બરાબર.
1: પણ આપનો લગાવ છે ગુજરાતી ભાષા સાથે હતો અને ભાષા સાથે આજે પણ એ ટકી રહ્યો છે. તો આ જે કશ્મકશ હતી, આ જે સંઘર્ષ હતો પિતા પુત્ર વચ્ચેનો, એના વિશે કોઈ વાત.
0: ચંદ્રકાંત ટોપીવાળાએ કહ્યું છે કે ચીનુ મોદીની કવિતામાં બે લક્ષણો જેણે કવિતા લખાવડાવી, એક તો પિતાની ગ્રંથિ અને બીજી કાળની ગ્રંથિ. મારા પિતાએ મારા માટે નાનપણથી પાટા નાખી રાખેલા અને મને હું ડબ્બો હોઉં એમ મારે એ પાટે પાટે ચાલવું એવું એમણે નક્કી કરેલું. સિક્સ પીટર બીએલ કોલંબિયા યુનિવર્સિટીમાંથી કરેલું, સરકારી વકીલ, વિજાપુરના નગરપાલિકાના પ્રમુખ એટલે શહેર સુધરાઈને. હું જન્મ્યો એ દિવસે શહેરમાં એટલે વિજાપુર શહેરમાં લાઇટ્સ આવી, પહેલીવાર સ્ટ્રીટ લાઇટ્સ આવી, એટલે આપણે અજવાળું પાથરવા માટે જ જન્મેલા હતા. પિતા ભારે ગુસ્સાવાળા અને આમ તો પાછા ચંડીપાઠનો અનુવાદ એમણે ગુજરાતીમાં કરેલો, ધારાપોથી વકીલની સલાહ નામના પુસ્તકો લખેલા. પણ એના મનમાં એવું કરું, હું નાનો હતો ત્યારથી કેરિયરના કોર્સિસ મંગાવે જેમાં આઈએએસ ભણવા માટેના કોર્સિસ આવતા હોય.
1: બરાબર.
0: મારું ગજું નહીં. હવે એમને ખબર નહીં કે ચીનુ મોદી આઈએએસ આવવા માટે નહીં, આઈએએસના છોકરાઓને ભણાવવા માટે જન્મેલો છે. એટલે આજે સ્પીપામાં હું ભણાવું જ છું અને કેટલા બધા છોકરાઓ આઈએએસ ને આઈપીએસ મારા વિદ્યાર્થીઓ આજે કોઈ કમિશનર હોય ને કોઈ કલેક્ટર હોય ને એવું થયું. પણ મારા પિતાએ મને ઓછો નાણેલો એમ મને લાગે છે. પણ હું તને જે વાત કરું કે બીએમાં ગુજરાતી વિષય જેવીએસ કોલેજમાં નહીં, અને મારું જેવીએસમાં ઇકોનોમિક્સ સાથેનું ફોર્મ ભરાવડાવ્યું મારા પિતાએ.
1: જી.
0: પછી સાંજે જમતા જમતા કે હવે તમે પેલી જે કવિતા ફવિતા લખો છો ને એ બધી માંડી વાળવાની, આપણે આઈએએસ થવાનું છે. અને પહેલી વાર ક્યાંથી કયું બોળ આવ્યું એ મને ખબર નથી, પણ પિતા સામે પહેલી વાર હું બોલ્યો કે એ નહીં બને. બહુ ઘૂંટાયેલા અવાજમાં એ નહીં બને હું બોલ્યો અને મારા પિતા થાળી પછાડીને ઊભા થઈ ગયેલા અને કહેલું કે જા ગુજરાતી લઈને માસ્ટર થજે. અને બીજે દિવસે ધરાર હું એલએસઆ કોલેજમાં જઈ અને ગુજરાતીનો વિષય રાખી આવ્યો.
1: કાકા, આમ તો આપણે કોલેજ કાળની એ વાતો, આમ તો એ વખતની જે આપના દિવસો એના વિશે ગુજરાતમાં ગુજરાતભરમાં કેટલીક કિવદંતીઓ છે, કેટલીક દંતકથાઓ છે અને કેટલીક અફવાઓ પણ છે. મને એવું લાગે છે કે કવિ ચીનુ મોદી એ આ કોલેજ કાળથી હતા, તો આ વખતે આપનો કવિતા સાથેનો કેવો લગાવ, કવિતા કેવી રીતે આપના સુધી પહોંચી અથવા આપ કેવી રીતે કવિતા સુધી?
0: વાત એવી છે કે રાજકોટ એના માટે કારણરૂપ છે. રાજકોટથી સુધીર માંકડ નામનો એક નાગર છોકરો જે પછી તો મુંબઈનો મોટો પત્રકાર થયો અને ભલભલા માણસો મુંબઈના માથે ભારે માણસો બધા એનાથી ડરતા એવો એ આવ્યો. મારા જેટલો નાનકડો મસ્તો લાગે, ચશ્મા પહેરે અને ભયાનક ગાળો બોલે. કોઈ નાગરને મેં આટલી ગાળો બોલતા જોયો નથી. એટલે ઉછંગરાય ઉઝા કરીને એના નાના એ નાનાના પુસ્તકો બે લઈને આવ્યો, શેણી વિજણ અને મેહ ઉજળી. આ બંને નાનાલાલની શૈલીમાં લખાયેલા કાવ્યો હતા. મને એને ભેટ આપ્યા, મેં વાંચ્યા અને મને રસ્તો મળ્યો એટલે મેં જવાહરલાલ ઉપર કવિતા લખી. અને અમારા પ્રોફેસર નિરંજન ભગત અંગ્રેજીના, પણ એ ખબર મને કે એ ગુજરાતીના કવિ છે એટલે એમને બતાવી. એમણે જોયું, મોડું બગાડીને મને કહે કે જવાહર તને ઓળખે? મેં કહું ના.

0: ಲೆಕ್ಕಕ್ಕೆ ತಾನೇ ಆ ಉಮ್ಮರತಾಯ್ತೆ ನೀ ಕವಿತಾ ಲಕ್ ಅನ್ನ ಚಂದಮಾ ಲಕ್ ಅನ್ನ ಗುರುನಿ ಆ ಶಿಖ ಗಾಟೆ ಬಾತಿ
1: આમ તો કાકા આપનો વાતાયન નામનો જે પ્રથમ કાવ્ય સંગ્રહ છે છેક 1963માં થયો અને ત્યાર પછી 1974ની અંદર ઉણનાભ નામે આપનો કાવ્યનો એક સંચય આવે છે. એ વખતની વાત કરીએ તો ગુજરાતી ભાષા ઉપર, ગુજરાતી કવિતા ઉપર સોનેટ અથવા તો જે છંદોબદ્ધ કવિતા છે એ છવાયેલું હતું. ઉમાશંકર સુંદરમ તમે લ્યો કે રાજેન્દ્ર નિરંજનની સંપૂર્ણ અસર તળે આખું ગુજરાતી સાહિત્ય હતું. ઉણનાભથી તમે ગઝલ, આપણી ભલે 101 વર્ષની ત્યારે પરંપરા તો હતી ગઝલની, પણ આપે એક જુદી રીતે જુદા ટ્રેકથી ગઝલ લખવાનું શરૂ કર્યું, તો આ આ ગઝલ સુધી આપ કેવી રીતે પહોંચ્યા?
0: એમાં એક વખત એવું હતું કે મનહર મોદી સરદાર કોલેજમાં ભણે મોટી ઉંમરે, પછી એને મુશાયરો કરવાનો હતો, તો પછી મને કહે કે તું તો ગઝલ લખતો નથી નહીં ને? મેં કહું લખતો તો છું નહીં, પણ મનહર દિલદારે મને રદીપ શું ને કાફિયા શું એ શીખવાડ્યા છે. અને 1958માં મેં અને મનહર દિલદારે ભેગા થઈને અંગુર નામનું મેગેઝિન કરેલું અનિયતકાલિક, એમાં મકરંદ દવેની ગઝલ પહેલા પાના ઉપર છાપેલી, એટલી આવડત કરી. અને મનહર દિલદારના કારણે રદીપ શું, કાફિયા શું, મતલા શું, મકતા શું એ બધાની ખબર પડેલી. મનહર મોદી મળ્યા, એવામાં એક જગ્યાએ મુશાયરો, ઉર્દુ ગુજરાતી મુશાયરો, એમાં આદિલ સાહેબનો ભેટો હતો અને આદિલ ત્યારે ઉર્દુના કવિ તરીકે આવેલો. પછી ચા પીવા બેઠા મુશાયરા પછી, ત્યારે તો શુદ્ધ ગુજરાતીમાં બોલે. મેં કહું ગુજરાતી? તો કે શુદ્ધ ગુજરાતી. મેં કહું તો ગુજરાતીમાં કેમ નથી લખતો? તો કહે છે કે જાને દો ને યાર, વો બાત જાને દો, મેં કરાંચી મેં થા તબ લિખતા થા, મગર અબ યહાં કે જો ગઝલકાર હૈ બહોત બકવાસ હૈ. મેં કહું કે તારે ગુજરાતીમાં લખવું જ જોઈએ દોસ્ત. અને એ પહેલી બે પંક્તિઓ લઈને આવ્યો બીજા શુક્રવારે. એ જ હાથોમાં છે મારી જિંદગી સાચવી જે ના શક્યા મહેંદીનો રંગ. અને હું બુધસભામાં લઈ ગયો, બચ્ચું ભાઈ રાજીને રેડ થઈને બીજા જ મહિને ચાપી નાખી એ કવિતા.
1: એટલે કાકા એ વખતે તમે કૃતિ નામનું એક
0: રે મેગેઝિન હતું, પછી કૃતિ થયું,
1: પેલા રે હતું પછી કૃતિ થયું, પછીથી એક ઉન્મૂલન નામે એક આખો ઉહાપો, એક વિદ્રોહના સાથે
0: ભયાનક ભયાનક
1: ઓમેસિયસ નામે હોટેલ પોએટ્સ ગ્રુપમાં પણ આપે રહ્યું. અને છેલ્લે રે મઠના તો આપ બહુ જ સારી રીતે કાર્ય કરી રહ્યા રેમઠ
0: પેલો તંત્રી પણ હું.
1: હાજી, પણ મારે તમને પૂછવું છે કે રે ની અંદર એક બાજુ નાટ્યકાર સુભાષ હતા, એક બાજુ લાભશંકર ઠાકર હતા, બીજી બાજુ આદિલ મંસૂરી હતા, રાવજી હતા, દલપત પઢિયાર જેવો આપણો એક નવો એ વખતનો કવિ પણ હતો. અને એ વખતે જે આખી ગુજરાતી કવિતાની વાત આપણે જોઈએ તો બધા જ ફોર્મની અંદર વહેંચાયેલી વાત હતી કે જુદા જુદા કવિઓ છે જુદું જુદું ફોર્મમાં કામ કરે. તમે બધા જ ફોર્મની અંદર કામ કર્યું છે, પણ ગુજરાત આજે આપણે ઓળખે છે ઇરશાદ તરીકે, ચીનુ મોદી ઇરશાદ, એટલે ગઝલ છે એ તમે બહુ જ પ્રાથમિકતા ગઝલમાં કંઈક એવું એવું સ્થાપવાની આપની કોશિશો રહી કે જેને કારણે થઈને ગુજરાતી ગઝલ આજે આપને. તો આ આ વખતે પણ આ બધા વચ્ચેથી ગઝલ માટે કેવો આપનો આગ્રહ રહ્યો?
0: એક સમય એવો હતો કે જ્યારે અછૂત ગણવામાં આવતી ગઝલને,
1: જી,
0: અને ખાસ કરીને એકેડેમિશિયન્સ જે હતા યુનિવર્સિટીઝવાળા એ તો ગઝલને ગણતા જ નહીં. અને વાત એવી પણ હતી કે મેઇન સ્ટ્રીમ ઓફ પોએટ્રી સાથે ગઝલને કોઈ લેવા દેવા જ નહોતી. એટલે દાખલા તરીકે શૈદા સાહેબથી માંડીને,
1: જી,
0: મરીઝથી માંડીને મોટા કવિઓ, કોઈ નાનાલાલ વિશે કે રાજેન્દ્ર શાહ વિશે કે ઉમાશંકર જોશી કે નિરંજન ભગત કોઈને ગણે જ નહીં. અને આ લોકો એમ આ લોકોને ના ગણે. પહેલી વાર શેખાદમ આબુવાલા આવ્યા કે જેણે આ દિવાલ તોડી
1: બરાબર,
0: અને એના એણે સોનેટ નાનાલાલ ઉપર લખ્યું અને ઉમાશંકરે છાપ્યું 17 વર્ષના છોકરાનું, અને ગઝલ પછી એની સંસ્કૃતિમાં છપાઈ. અને ઉમાશંકરથી માંડીને બધાની આંખો ખુલી. પછી તો સાબિર વટવાની પ્રસ્થાના પણ ઉમાશંકરભાઈએ લખી. પણ અમે બધા આવ્યા કે દાખલા તરીકે હું ને લાભશંકર તો બચુભાઈ રાવત એમ કે આ લોકોએ અચાનક શેના માટે લખવાનું? શિખરીણી અને વસંત તિલકા કે મિશ્રોપ જાતીય તો ચીનુ મોદીના
1: આમ રમતા રમતા
0: રમતા રમતા વાતો કરી શકે અમે લોકો.

0: છંદોની એટલી ફાવટ,
1: એટલે પણ ગઝલ લખવાની જે મજા આવી, કારણ કે જીવવું પડે છે સંજીવ ગઝલકાર તરીકે. તમે કવિતા લખવા માટે જે સુસ્તુ સુસ્તુ જીવતા હો એના કરતાં સામે પૂરે તરવાનું જો તમને આવડે તો તમે ગઝલ લખો. એટલે મેં એમ કહેલું છે એક મક્તામાં, ગાલિબની જેમ મેં પણ મારી ડંફાસ મારેલી છે કે લાખ જણ લખતા જીવીને કેટલા લખતા ગઝલ, આપણી પાસે ફક્ત ઈર્ષાદનું દ્રષ્ટાંત છે.
0: સાચી વાત છે, ગઝલમાં તો આપે કર્યું છે અને ઈર્ષાદનું દ્રષ્ટાંત છે એ આજે પણ ગુજરાતી ગઝલના ચાહકો વારંવાર કહેતા રહ્યા છે, વારંવાર એના માટે એક વંદનનો ભાવ પણ દાખવતા રહ્યા છે. પણ ગઝલમાં એવું તત્વ કયું છે? આપણે કહ્યું કે એ તો એક જીવવાનું જીવનની સાથે જોડાયેલી, તો ગઝલમાં એવું કયું તત્વ છે કે તમારે જીવનના તત્વની સાથે ગઝલને જોડવી પડે?
1: આમાં શું છે કે હું એમ કહેતો હોઉં છું કે મારે ડાયરી લખવાની જરૂર નથી.
0: જી બરાબર,
1: માધવભાઈ દેસાઈની ડાયરી
0: લખું છું એ આમાં જ છે,
1: એ મારી એ જ છે. મારે મને જે શું થાય છે, મારી પત્નીનું અવસાન થાય તો પણ એમાંથી વાત આવે, મારા ભાઈનું અવસાન થાય તો પણ એની વાત આવે, કંઈ પણ હું પ્રેમમાં નાસી પાસ થાઉં તો પણ હું લખું કે આ વખત શક્ય જ નથી. એ બહુ લાગી ગઈ શરત કે દરેક વખત પટકાઈને ઈર્ષાદ બેઠો થાય છે, આ વખત શક્ય જ નથી, એ બહુ લાગી ગઈ શરત. તો પ્રેમમાં ભંગ થયા પછી જ લખાયેલી આ રચના હોય, અથવા તો ઝેર જાણી ચાખી જોવું જોઈએ. ચિનુ મોદી ઈર્ષાદ થાય ત્યારે પહેલી ગઝલ આ લખે કે ઝેર જાણી ચાખી જોવું જોઈએ, શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ, તું નથી એવા સમયના સ્થળ વિશે કલ્પી લેવું તારી જોવું જોઈએ, ને ઠાટ ભપકા એ જ છે ઈર્ષાદના, ગરબાય તો તાપી જોવું જોઈએ.
0: જીવનના સંઘર્ષમાં આપની સાથે કેટલાક અન્ય બનાવો પણ બન્યા, કૌટુંબિક રીતે પણ કેટલીક વસ્તુઓ છે એ આપના સાથે બની, મને લાગે છે એ પણ ગઝલના માટે થઈને આપને.
1: દાખલા તરીકે ચિનુ મોદી જો ઈર્ષાદ ના થયા હોત તો આટલી ઉત્તમ ગઝલો એ લખી શક્યા હોત?
0: ઈર્ષાદ થવા વાળી વાત છે જરા વધુ લોકોને.
1: આમાં તો એવું હતું કે નાટક, મારું નાટક નવલશાહ હિરજી, એમાં એક છોકરી કામ કરે મીનાક્ષી વાઘેલા, અને એ કંઈક ગાંડી થઈ ગયેલી મારી પાછળ. ત્રણ વખત મેં એને પાછી મોકલી કે તું જા પાછી જા, હું ત્રણ દીકરાનો ત્રણ સંતાનનો પિતા છું, તારા કરતાં ઘણું મોટો છું, અને મેં તને કહેલું ખરું કે તું કઈશ ત્યારે પરણીશ, પણ તું આટલું સાચું માની લઈશ એની મને ખબર નહોતી.
0: ઘર ઉપર કેવી અસર થઈ?
1: મારા સંબંધો એ જ કહું કે મુસ્લિમ થઈને મેં લગ્ન કર્યા, દલપત પરિયાર સ્વરૂપ ધ્રુવ આ બધા હાજર હતા, અને ઝકરિયા મસ્જિદમાં જઈને, અને પછી જે પરિસ્થિતિ આવી, ઈસરોની મારી નોકરી ગઈ પહેલી, મારી મા મને ધાર્યું લઈને મારવા ઊભી થઈ અને વસિયતમાંથી મારું નામ કાઢી નાખ્યું, બરાબર. આ બધું થયું. એક મારી પત્ની અને મારા મિત્રો અને મારા સંતાનો અને મારા સાસરિયાઓ, કોઈ એક કશી જાણે થયું જ નથી એમ જ રાખ્યું. કપાસી સાહેબની સ્કૂલમાં છોકરાઓએ જઈને કહ્યું એ છોકરાના મા બાપે કે ચિનુ મોદી આકંડ સાબરમતીમાં આવે છે, તમારે ત્યાં ના આવવા જોઈએ. તો કપાસી સાહેબ કહે કે તો તમારા છોકરાને અહીંથી ઉઠાવી જ લો, એ ભણવાને અહીં લાયક જ નથી. આ વાત કોણ કરે? કે મોહનભાઈ પટેલ મારા ગુરુ, વિદ્યાપીઠમાં હું જઉં આવું એમના ઘરે, તો એમને ઉપરવાળાથી ઉપરથી આ હુકમ આવ્યો કે ચિનુ મોદી તમારા ઘરે આવે એ સારું નહીં. તેમણે ઘર બદલી નાખ્યું, ત્યાંનો આચાર્ય નિવાસ ખાલી કરીને બહાર ભાડે રહેવા ગયા. હવે આવા તો કોને મિત્રો મળે ને કોને ગુરુ મળે? એટલે હું જે બેઠો થઈ શક્યો એ આ લોકોના કારણે જ બેઠો થઈ શક્યો.
0: એમ એમ કહી શકે આપના આપના જ એક શેર સાથે વાત કરું તો એમ કે પુષ્પ પર ડાઘો ના પડે બીકથી જીવવાની જીદ ઝાકળ ના કરે, આ જીવવાની જીદ ઝાકળ ના કરે, આ આપનો અનુભવ છે એ એ એ આ સંબંધોમાં પણ ક્યાંક ક્યાંક અનેક રીતે કે તમે એક ખેવના રાખી, એક અંદરનો અંદરની એક નીડ હતી, એક જરૂરિયાત હતી, એ બરાબર છે, પણ જીવન સાથેની ખેવના પણ કાકા રાખી. આવું ખેવના તમે એવો કોઈ આપનો અનુભવ કે જેમાં તમે
1: મનમાં એવું છે કે

0: મર્યાદાઓ જે સ્વીકારે ને તે મને પ્રેમ કરે છે.
1: બહુ સરસ.
0: એટલે મારી વિશેષતાઓ તો બધા સ્વીકારવાના છે. મારી પત્નીએ ત્યાર પછી તો 12 વર્ષે જીવી, 77 પછી 89 સુધી જીવી. એને ક્યારેય તે મેં બીજી વાર લગ્ન કર્યા છે એ વાતનો ઉલ્લેખ સુધા ના કર્યો. નહીતર મેનાટોણા માર્યા વગર કોઈ રહે જ નહીં. એણે કશું કર્યું નહીં. આજે કદાચ હું મારી કોઈ પણ પ્રિયતમાઓ કરતા જો સૌથી વધારે ચાહતો હોઉં તો મારી પત્નીને ચાહું.
1: વાહ વાહ વાહ.
0: એના ગુજરી ગયા પછી
1: બસ એ આ નિસ્બત, આ પુષ્પ પર ડાઘો ના પડે એવી જે
0: વિચાર કર કે એ ગુજરી ગઈ ત્યારે હું 50 વર્ષનો પણ પૂરો નહોતો, આજે 77 વર્ષનો હતો. એ હતી ત્યારે બીજા લગ્ન કરેલા, પણ ત્રીજા લગ્ન ચીનુ મોદીએ કર્યા નથી. કારણ કે ચીનુ મોદીને તો પ્રેમમાં પડવું પડે, અને હવે એ સમજાઈ ગયું છે કે પ્રેમ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી, એટલે એ માતાકુટમાં પડવા જેવું હોતું.
1: એનું કાકા, આપના ઘણા બધા સંગ્રહો, જે નવલકથાઓ છે, વાર્તા છે, એક નાટ્યકાર તરીકે પણ આપનું ઘણું બધું પ્રદાન છે. પણ આપણે આજે નાટક વિશે કે નવલકથા વિશે વાત નથી કરવી, આપણે ગુજરાતી ગઝલ અને ચીનુ મોદીનો ગઝલ સાથેના સંઘર્ષ અને ગઝલ સાથેનો પ્રેમ, આની વાતો કરવી છે. મને તમને એવું પૂછવું છે કે ગઝલના જે ફોર્મ છે એની સાથે જે આપણી પાસે જે અરબીમાંથી આવ્યું એના કારણે થઈને તસવ્વુફ અને તગઝ્ઝુલ આ બંને જોડાયેલા, તખયુલ પણ સામાજિકતા છે એ પણ એની સાથે કેટલીક રીતે બહુ જ જોડાયેલી, રિંદાના પણ એમ તો બધા ઘણા બધા, પણ આ ત્રણેય વસ્તુ તમારામાં આવે છે કે ક્યાંક પ્રણયના રંગોની વાત પણ આવે છે, ક્યાંક તમે ભલે એમ કહેતા હો કે મને ઈશ્વરમાં શ્રદ્ધા નથી એવું તમે નિવેદન કર્યું, છતાં એના પ્રત્યેની એક તમારી જે આર્દ્રતા છે એના તરફ પામવા માટેની જે કોશિશ છે એ પણ દેખાય, અને સમાજ અભિમુખતા દેખાય. તો આ ત્રણેય રંગમાં આપની ગઝલ ફાટી છે. આપને કોઈ એના માટે સ્પેશિયલ કોઈના પ્રત્યે એકાદ રંગ પ્રત્યે વધુ પ્રેમ એવું ખરું?
0: ના, એવું કશું નહીં. જે હૃદયમાં આવે જે ક્ષણે, અને લગભગ તો એવું થતું હોય છે સંજીવ કે રાતના 2:30 વાગે આંખ ઉગડી જાય અને અડધી પંક્તિ આવે. હવે તો સારું છે કે મોબાઈલ ઉપર જ લખી શકાય છે, નહીં તો પહેલાં તો લાઇટ કરવી પડે ને પછી લખવી પડે. કવિતાઓ આવે છે આ જ રીતે આવે છે, ગઝલ પણ
1: જી જી.
0: એટલે મન તો અછાંદસ કવિતાઓ પણ એ જ રીતે આવે છે. એટલે આમ જ જેને કહેવામાં આવે છે ને કે ઉપરથી ઉતરી આવે, પણ એ હોય અંદરથી જ, ઉતરી ઉપરથી ભલે આવતી હોય પણ છે અંદરથી બહાર આવે છે આમ કહેવાય.
1: પણ આટલા વર્ષના આપના અનુભવ પછી મારે તમને એ કહેવું છે કે જેમ ગઝલના શરૂઆતના કાળની અંદર ગઝલ સાથે પૂરો દુર્વ્યવહાર થયો એમ આપણે કહી શકીએ, પ્રેમ કરવાની વાત તો બાજુ ઉપર રહી, અને ત્યાર પછી પણ જે આપણા વિવેચકો આવે એ ગઝલના ફોર્મને કાં તો પેલું ઈરાનવાળું છે એ ફોર્મ સમજે છે, કાવ્યત્વની રીતે જોતા નથી અને જુદી રીતે ગઝલ વિશે વાત કરે. તમને કેવા તમારી ગઝલ વિશે અથવા તો ગુજરાતી ગઝલ વિશે આજે જે વિદ્વજ્જનો જે કહેવાતા ગુજરાતી ભાષાના વિવેચકો છે એની એમાં એક જે જુદા પ્રકારના મતાંતર છે એના વિશે આપ શું માનો છો?
0: આમાં શું છે કે ફારસી કોઈ ભણ્યા નથી અને ફારસીની વાત કરે છે.
1: જી,
0: અરબસ્તાનમાં કસીદા લખાતા
1: જી
0: અરબી ભાષામાં, આ કસીદામાં એક એટલે પેલું પ્રશસ્તિ કાવ્ય એમાં એક વિભાગ એવો હતો કે જેમાં રદીપ કાફિયા સચવાતા. આ રદીપ કાફિયાની રમત ઈરાનના કવિઓએ જાણી અને એણે ગઝલ એવું ફોર્મ જુદું કર્યું. અરુઝ ઈરાનના કવિઓ પણ વાપરતા નથી, બહુ એમને પોતા કારણ કે ઉચ્ચાર પ્રમાણે થાય ને. એટલે અરબસ્તાન એ જુદી, અરબી ભાષા એ જુદી છે અને ઈરાનની ભાષા જુદી છે. એટલે આ બંને ભાષા વચ્ચેનો જે ભેદ છે, આપણા ઉર્દુવાળામાં બરોબર હતું કે પેલું ઉર્દુ એટલે ફારસી અને હિન્દી એ બેના મિશ્રણના કારણે ઉર્દુ ભાષા થઈ. એટલે ઉર્દુમાં ફારસીનું અનુસંધાન રહે અને તમે અરુઝની આધારે લખો કવિતા તો વાંધો
1: નહીં.
0: ગુજરાતીમાં આપણે શેના માટે, દાખલા એક રાજેન્દ્ર શુક્લ મને કહે કે મેં તો કોઈ દિવસ અરુઝ પ્રમાણે એક ગઝલ લખી નથી,
1: બરાબર,
0: તો એક ગઝલકાર નથી. એટલે જે જાણતા નથી એમને ખબર નથી કે ભાષા વિજ્ઞાનમાં ભાષાના જુદા જુદા જૂથ પાડવામાં આવે છે. આ જૂથમાં

0: અરબી ભાષા આપણા જૂથની ભાષા નથી,
1: બરાબર.
0: અને એટલે આપણા ઉચ્ચારણ, દાખલા તરીકે ખૂન શબ્દ છે તો આપણે ત્રણ માત્ર થઈને, બે અને એક ત્રણ, અથવા તો ગાલ થયું, બરાબર. હવે ઉર્દુમાં તો ખૂબ બોલાય છે તો બે જ માત્ર થાય. તો શૂન્ય સાહેબને બધાને જ્યારે 100 વર્ષ ગઝલને પૂરા થયા ત્યારે મેં આ INT સભામાં મુંબઈમાં બોલેલા કે આટલા બધા છંદ દોષો શૂન્ય પાલનપુરીમાં થયેલા છે ગુજરાતી પ્રમાણે, ત્યારે રડે.
1: જે શૂન્ય માટે આપણે,
0: હા, એમ
1: છંદ જોવો હોય તો શૂન્ય જોવો. એમ
0: મેં કહું કે શૂન્ય સાહેબ તમારી કવિતાઓ ખરાબ છે એમ નથી કહેતો હું, પણ તમે જ, મેં કહું રૂબાઈઓના જયારે અનુવાદ કર્યા ત્યારે રૂબાઈના જે 24 માન્ય છંદો છે એમાં નથી જ કર્યા. તમે કહો કે મારે જુદો જ છંદ વાપરવો પડશે. એટલે મેં કહું કે શાસ્ત્ર તો છે ને એ નમૂનાઓના આધારે થાય છે. હવે ત્યાં સુધી 24 છંદોમાં લખાતું હતું એટલે 24 લખ્યું, પણ પછી 25મો છંદ પણ હોઈ શકે, 28મો છંદ પણ હોઈ શકે. એટલે આ વાત સમજાતી. અને બીજું સમજો, 4th થી ઇન્ટર આર્ટ સુધી, 4th, 5th, 6th મેટ્રિક, પ્રી અને ઇન્ટર, આ 6 વર્ષ ચીની મોદી પર્શિયન જ ભણે છે, સંસ્કૃત ભણ્યો જ નથી, બરાબર.
1: જી,
0: એટલે પર્શિયનની ઉસ્તાદી જે આ બધા દાખવે છે એમને ખબર પડવી જોઈએ કે પર્શિયન એ જુદી લેંગ્વેજ છે અને એમાં કઈક આખી વાત જુદી છે,
1: એના ઉચ્ચારો જુદા છે,
0: ઉચ્ચારો
1: એની પોતાની પોતાની રવાની જુદી છે.
0: એ જે છે ને તો એટલી સોફ્ટ લેંગ્વેજ છે પારસી, એટલે ફારસી બહુ જ મજા પડે.
2: આપ સાંભળી રહ્યા હતા શ્રેણી અતીતના ઓવારેથી, જેમાં કવિશ્રી ચીનુ મોદીની શ્રી સંજુવાળાએ લીધેલી મુલાકાત આપે સાંભળી. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. હવે પછીનું પ્રસારણ થોડી જ વારમાં અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલે કરીશું.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાતે જવા રવાના થયા. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને પ્રધાનમંત્રીના યુએઈ, નેધરલેન્ડ્સ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના 5 દેશોના પ્રવાસને સમર્થન આપ્યું. વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના પુટપરથીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર, હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. પ્રવર્તન નિદેશાલયે કોલકાતા પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર શાંતનુ સિંહા બિશ્વાસની ખંડણીના આરોપસર ધરપકડ કરી. આયુષ મંત્રાલયે બહુભાષી આયુષ ડિજિટલ સેવાઓને મજબૂત કરવા માટે ડિજિટલ ઇન્ડિયા ભાષિણી વિભાગ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આકાશવાણી કેન્દ્ર રાયપુર દ્વારા આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયા પ્રસંગે વોકેથોનનું આયોજન. મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ અને શ્રોતાઓ જોડાયા. અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. અરિજિત સિંઘ અને નીતિ મોહનને સાંભળશો. ફિલ્મ છે યોદ્ધા.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ,
1: ફસાણો. અજાણ્યા એપથી બચો.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: વેલકમ. આ ફિલ્મમાં સાંભળીએ આનંદ રાજ આનંદ અને કલ્પના પટવાની.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત. તેરા ક્યા હોગા લવલી આ ફિલ્મમાં સાંભળીએ રાજ બર્મન અને મધુબંતી બાગચીને.

આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીત આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ છીએ બિન ફિલ્મી ગીતો. કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ સોહમ નાયકને, ગીત છે સોનુ સગ્ગુની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મૃણાલ શંકર ને સાંભળીએ. બે મહિને ગીત મૃણાલ શંકર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: રતિકા જોહરીને સાંભળીએ, રચના અર્ચના જોહરી.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો બિનફિલ્મી ગીતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: વિશાલ મિશ્રાને સાંભળશો, ગીત છે વિશાલ મિશ્રાનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ટ્રિંગ ટ્રિંગ કનિકા કપૂર અને વિકી ચંદેલને સાંભળીએ.

0: મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે સંયુક્ત આરબ અમીરાત યુએઈ પહોંચશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને પ્રધાનમંત્રીના 5 દેશોના પ્રવાસને સમર્થન આપ્યું. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે નીટ યુજી પરીક્ષા આગામી વર્ષથી હાલના ઓએમઆર આધારિત મોડના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં લેવામાં આવશે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને તેની પ્રાદેશિક અસરો તેમજ પરસ્પર હિતના દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરી. લેહમાં તથાગત બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રદર્શન સંપન્ન. 14 દિવસ દરમિયાન 1,00,000થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિએ વેપાર, ટેકનોલોજી તથા પ્રાદેશિક સુરક્ષા પર તણાવ હોવા છતાં સંઘર્ષ અંગે સહયોગ પર ભાર મૂક્યો. યુરોપિયન યુનિયને મત્સ્ય ઉદ્યોગ ઉત્પાદનોની નિકાસ ચાલુ રાખવા સુધારેલી મુસદ્દા યાદીમાં ભારતનો સમાવેશ કર્યો. યુક્રેનના કીવ પર રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલામાં 3 બાળકો સહિત 21 લોકોના મોત અને 45 અન્ય લોકો ઇજાગ્રસ્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવતીકાલથી 300 નવી એસટી બસ શરૂ કરવાની જાહેરાત કરી. કોઈપણ સમારોહ વિના ડાયરેક્ટ સેન્ટર ઉપરથી એસટી બસ શરૂ કરાશે. સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં આજે ગરમીની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના સંદર્ભમાં અમારા નિયમિત શ્રોતા, વર્ષોથી રેડિયો સાંભળતા, આકાશવાણી સાંભળતા, આણંદના ડોક્ટર મહેશ ટી દેસાઈ સાથેની વાતચીત સાંભળીશું. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આજે આપણે આગણે પધાર્યા છે અમારા આકાશવાણીના ખૂબ જ જૂના અને નિયમિત શ્રોતા ડોક્ટર મહેશ ટી દેસાઈ. ડોક્ટર મહેશ દેસાઈ, આકાશવાણીમાં આપનું સ્વાગત છે.
2: આભાર આપનો.
1: મહેશભાઈ, આપને આકાશવાણીનો શોખ ક્યારથી શરૂ થયો?
2: એટલે હું 11 વર્ષનો હોઈશ ત્યારે પપ્પા સાથે રહેતા હતા અને 5 ને 52 ને તમને ગમે કે ના ગમે, તે જમાનામાં પપ્પાઓનું વર્ચસ્વ હતું, આજના જેવું નથી. એટલે રેડિયો ચાલુ કરી જ દે અને ઉત્તર ગુજરાતમાં ઠંડી બહુ પડે પણ હા, નો અપીલ. અને પહેલા અમને થોડુંક નહોતું ગમતું કે ઉઠવું પડે, પરંતુ કાળક્રમે એવું સમજાયું કે, અને આમ પણ સાચું છે કે મા બાપ જે કરે એમાંનું મોટાભાગનું સાચું જ હોય છે, આપણને એવું લાગે કે એ બરાબર નથી. અને પછી તો પપ્પા નવરંગ ધોળકિયા, જે ગુજરાતી સમાચાર આવતા એ સાંભળેલા, એમ્યુઅલ હેરી પ્રાદેશિક સમાચાર, અને પછી લલિત કુમાર શાસ્ત્રીનું 5 મિનિટનું આવતું, એમની જે રજૂઆત હતી આજે પણ મને એમ થાય કે મને સાંભળવા મળે તો સારું. અને એ જમાનામાં તે વખતે કોમેન્ટ્રી આવતી

0: આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થયા છે. સમય થયો છે મુખ્ય સમાચારનો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય

0: રેડિયો ચાલુ કરી જ દે અને ઉત્તર ગુજરાતમાં ઠંડી બહુ પડે, હા નો અપીલ. અને પહેલા અમને થોડુંક નતું ગમતું કે ઉઠવું પડે, પરંતુ કાળક્રમે એવું સમજાયું કે, અને આમ પણ સાચું છે કે મા બાપ જે કરે એમાંનું મોટા ભાગનું સાચું જ હોય છે, આપણને એવું લાગે કે એ બરાબર નથી. અને પછી તો પપ્પા નવરંગ ધોળકિયા જે ગુજરાતી સમાચાર આવતા એ સાંભળે, લેમ્યો લહેરી પ્રાદેશિક સમાચાર, અને પછી લલિત કુમાર શાસ્ત્રીનું 5 મિનિટનું આવતું, એમની જે રજૂઆત હતી આજે પણ મને એમ થાય કે એ મને સાંભળવા મળે તો સારું. અને એ જમાનામાં તે વખતે કોમેન્ટ્રી આવતી બરાબર, હવે એમ થાય કે 5-5 દિવસ ટેસ્ટ મેચમાં, એટલે હવે મને એ બધું બહુ ગમતું નથી. પણ એ વખતે પણ એનો થોડો ઉપયોગ સ્કોર જોવા માટે, સ્કોર સાંભળવા માટે થતો હતો. અને પછી જેમ જેમ ઉંમર મોટી થઈને પછી જ્યારે હું વ્યવસાયમાં એ થયો ત્યારે રેડિયો વસાવ્યો, અને પછી ટ્રાયલ એન્ડ એરર મેથડ નથી કહેતા, આ ગમે ના ના ગમે, અને પછી ખબર નહીં કઈ રીતે અને ક્યારે એ પણ ખબર નથી, પણ મને ગુજરાતી સુગમ ગીતો છે ને, હિન્દી ગીતો પણ સારા જ છે, હિન્દી ગીતો સાંભળવાથી આપણને જુસ્તજુ ને ઘણા બધા શબ્દો, મેં અહેસાન ફરામોશ ને બધા સાંભળવા મળ્યા. પણ કુદરતી મારી મોટી દીકરીએ મધ્યમાં પૂર્ણ સુધી સંગીતમાં કર્યું છે, એટલે થોડું વાતાવરણ તો ઘરમાં હતું જ. અને પછી મેં આ સાંભળવાનું શરૂ કર્યું, અને એ જે સ્લોટ આવે છે તમારે 9:30 બપોરે 2:40 રાત્રે 8:30 એ બધું, એટલે મારી પછી દિનચર્યા છે ને હું એ રીતે ગોઠવી કરું. દર્દી હોય ત્યારે જાય, પણ કેમ કે તો વ્યવસાય જરૂરી છે. અને પછી હું એનું બધું ડાયરીમાં લખી લઉં, એક એક લીટી લખી, કે આપણે તુષાર શુક્લની રચનાઓ છે, હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યા સંગાથ માટે આપણે, અથવા તો ટહુકે ટહુકે ઓગળવું પ્રેમ સખી દે તાલી, એવી ઘણી બધી રચનાઓ પછી હું લખી લઉં અને પછી સાંભળું. અને પછી કોઈ જગ્યાએથી મળી જાય, અખબારમાં આવે છે ઘણા લોકો, આખી રચના બાકી જગદીશ જોશીની છે એ રચના આખી આવે, એ પછી એને ફોટોકોપી કરીને મારી ડાયરીમાં ચોંટાડી દઉં
1: બરાબર,
0: અને દીકરીઓને સાંભળવાનું કહું અથવા તો લખેલું વંચાવી દઉં. અને અને પન્ના મારા પત્ની છે, એમને પણ ગીતોનો શોખ છે.
1: બરાબર છે. તો આપનું ફેમિલી બેકગ્રાઉન્ડ, આપનો જન્મ ક્યાં થયો હતો, આપનું શિક્ષણ ક્યાં થયું, અને પછી આપે કયો વ્યવસાય અપનાવ્યો, અને વ્યવસાય કરતા કરતા શિક્ષણની સાથે સાથે આપણને રેડિયોનો, આકાશવાણીનો રંગ કેવી રીતે લાગ્યો?
0: 1991 જન્મ થયો, અને પહેલા 10-11 વર્ષ અમે પપ્પા વકીલાત કરતા એટલે સુરત રહ્યા, અને પછી 1960માં ન્યાયાધીશ થયા, એટલે એમને જ્યાં પોસ્ટિંગ મળ્યું ત્યાં જવાનું થયું, અને ત્યાંની શાળાઓમાં 3 વર્ષ અહીંયા, 3 વર્ષ ત્યાં, 3 વર્ષ બીજે એવું, એવી રીતે. અને પછી એમને એવું થયું કે દીકરાને કોઈ હોસ્ટેલમાં મૂકી દઉં, એટલે એમણે મને 15 વર્ષની ઉંમરે હોસ્ટેલમાં મૂક્યો. અને સાહેબ, હોસ્ટેલ છે ને બેધારી તલવાર છે, તમે હોસ્ટેલમાં તમે તમારું ભવિષ્ય બનાવી પણ શકો અને બગાડી પણ શકો, તમને કેવું મિત્ર વર્તુળ મળે છે અને તમારા જોગ કેવા છે જીવન પ્રત્યેના, એના પર આધાર છે. પણ મને નસીબ જોકે ખ્રિસ્તી પાદરીઓની શાળા હતી, અને એક શિસ્ત અને જે કંઈ હતું, અને મિત્રો સારા મળ્યા, અને વાંચવાનું તો હતું જ, આગળ નંબર લાવવા માટે, સ્પર્ધામાં રહેવા માટે મેડિકલમાં એડમિશન મળ્યું.
1: તો હવે આપ જ્યારે યુવા હતા ત્યારે તો એકમાત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમ આકાશવાણી હતું, રેડિયો હતું, તો એ વખતે રેડિયોનો કેવો પ્રભાવ હતો સમાજમાં, આપની આજુબાજુ તમે બીજાને જોઈને કે રુચિ કેળવી, કે પછી તમારું સાંભળીને બીજા મિત્રોએ રુચિ કેળવી, એ વખતે કેવા પ્રકારના કાર્યક્રમો આવતા હતા?
0: શકરાભાઈ શાણાભાઈ કરીને એક કાર્યક્રમ આવતો,
1: બરાબર છે,
0: અને ગુજરાતી સમાચાર તો પપ્પા જ્યારે સાંભળતા ત્યારે સ્વાભાવિક સાંભળવાના થાય જ એમ, અને હિન્દી ગીતો હું સાંભળતો હતો, કેમ કે શાળાએ જવો ને 11-5
1: બરાબર,
0: એટલે એવો તો કઈ બહુ માહોલ, એવો તો કઈ પ્રસંગ પડતો નહોતો. અને પછી જે આ મેં તમને કહ્યું તેમ 5 દિવસની ટેસ્ટ મેચ આવતી ને, એમાં સ્કોર સાંભળવા થોડું એ હું ઉપયોગ કરતો. પણ આપને એક વાત કરું કે અત્યારે જે કઈ બધા જાત જાતના ટીવીની ચેનલો કે એ બધું એ હોવા છતાં મને એનું લગાવ નહીં કે મારે ત્યાં છે દીકરા સારામાં.

0: સારું મોટું ટીવી વસાવ્યું છે, તમે દાઢી કરતા કરતા રેડિયો સાંભળી શકો પણ દાઢી કરતા કરતા ટીવી ના જોવાય.
1: બરાબર,
0: એટલે પણ એ તો એક વાત થઈ.
1: બરાબર,
0: પણ આ જે વૈવિધ્ય છે ને, આનું સ્તર છે ને, આની વિશ્વસનીયતા છે કે મને કોઈ 1 લાખ રૂપિયાનો ટીવી ભેટ આપે તો હું એની પાછળ પડી ના રહું. મારો આ જે રેડિયો છે આકાશવાણી, એને હું વળગી રહું, અને કોઈ કમ્પલ્શન થી નહીં, મારી ઈચ્છા છે, મને કોઈ કોઈ એ નથી. અને હું મારા મિત્રોના બધી યાદી બનાવીને આપું કે તમે, તમને સારું લાગે તો સાંભળજો. અને એક બે આપને દાખલા આપું, મેં તમને કહ્યું તેમ, તમે કહો તે સાચું વાલમ, તમે કહો તો હાર્યા. હવે પતિઓ છે ને, હારતા શીખ્યા જ નથી, એ મૂછો વાળા નથી આવતા, મૂછ વગર ના હારતા નથી, અને હારતા નથી એટલે પછી કોર્ટના પગથિયા ચડવા પડે છે, અને પછી કેટલાક લોકોનું છે ને જીવન બધું રફે, પણ પછી વટના માર્યા એમાં ને એમાં જ ચાલુ રાખે છે. તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે. આરતી મુનશી, આરતીબેન મુનશીએ ગાયેલું છે, સુરેશ દલાલની રચના છે. એવી હમણાં મેં નિશા ઉપાધ્યાયની એક સાંભળી હતી, તું દરિયાનું મોજું ને હું કાંઠાની રેલ કે વેલ, મને બહુ સંભળાતું નથી, વારંવાર મેં સાંભળ્યું. એ બતાવે છે કે પુરુષ અને સ્ત્રી જુદા છે, એકબીજાની કોપી કરવાની છે. બહેનો બહેનો શોર્ટ્સ પહેરે તો થોડું બરાબર, એમાં આપણે નક્કી નહીં કરી શકીએ, પણ પેન્ટ પહેરે તો જ સારું થાય પુરુષ, એટલે બંને વસ્તુ જ જુદી છે. એ આ નિશાબેનના ગીતમાં આ મેં કે તું આ ને હું આ.
1: તો આપના સમયમાં જ્યારે આપ યુવાન હતા, કોલેજમાં હતા, ત્યારે આકાશવાણીના કાર્યક્રમોની સમાજ ઉપર શું અસર થતી હતી? ખાસ તો તમારા બીજા મિત્રો હશે, એમને કેવા કાર્યક્રમો ગમતા હતા?
0: આમ મારે વાંચવાનું વધારે હોય અને પિતાજીને ચોક્કસ એનામાં રહેવું પડે શિસ્તમાં, એટલે બહુ મિત્રો આમ તેમ એટલા કંઈ અવર જવર બહુ આજે પણ એટલી રહેવા નથી, કે મને એવું આમ પ્રતીતિ થાય છે કે સંબંધોનો કોઈ અંત જ નથી, ને કેટલાક તો ક્ષણિક હોય છે અને કેટલાક ક્ષણ જીવી હોય છે. એટલે હવે તો કુટુંબ સાથે રહેવું અને ખાસ તો વાચન અને શ્રવણ, વાચન શ્રવણ અને મનન અને ચિંતન, કે ચિંતન તો શબ્દ મારા જેવા સામાન્ય માણસ માટે બહુ મોટો કહેવાય.
1: પણ આપના પત્રો જે સવિને વિનંતી કે જોઈએ છે તો આપના લેખન પણ ખૂબ પ્રિય લાગે.
0: હા હા, અને એમાં એવું છે સાહેબ, હું તમને કેવું લાગશે એવું વિચારતો નથી, મને જે સ્ફુરે. હા, શિષ્ટ ભાષામાં બિનજરૂરી વાંધા વચકા નહીં કાઢવાના, ભૂલો શોધવાની, એ બધું એ નહીં કરવાનું, પણ મને જે ખૂબ એ લાગે તો હું તરત પત્ર. અને આ પત્ર લખવાની જે ટેવ છૂટી ને એ ખરેખર બહુ સારી નથી.
1: બરાબર છે.
0: મારે હોસ્ટેલમાં તો ત્યારે પિતાનો પત્ર આવતો, એનો મુદ્દાવાર જવાબ લખવો પડે.
1: બરાબર બરાબર છે.
0: અને એ નહીં લખું તો મને ઠપકો પણ કડક શબ્દોમાં આપતા.
1: તો એ વખતે તમે આકાશવાણીને પત્રો લખતા?
0: ના, ત્યારે હું અંગ્રેજી અખબારમાં લેટર્સ ટુ એડિટર આવતો.
1: બરાબર બરાબર.
0: એવું મને જેવું અંગ્રેજી સમજણ પડે એવું લખતો, કુક ફરજ છપાતા પણ ખરા. પણ હવે તો આની એક પાર્ટ એન્ડ પાર્સલ ઓફ માય બીઈંગ કે છે, બીઈંગ મારા અસ્તિત્વનો એક ભાગ બની ગયો હોય ને એવું જ લાગે આમ.
1: તો એ સમયે જે રાજકીય નેતાઓ હતા, દેશના મોટા મોટા નેતાઓ હતા, એમના ભાષણો, દાખલા તરીકે 15 ઓગસ્ટનું જે કંઈ હોય, પછી 26 જાન્યુઆરી, તો એ બધું રેડિયો પર આવતું હતું, તો એનાથી આપને કંઈક રાષ્ટ્ર પ્રત્યે એવી કંઈ જાગૃતિ આપના મનમાં આવી એવું કહી શકાય?
0: એ સાંભળીને તો નહીં, પણ એમને એમ જ, આટલા આટલા સરસ વૈવિધ્ય સભર દેશમાં જન્મ મળ્યો એવું સૌથી મોટી વાત છે. બીજું આ એવો દેશ કે જ્યાં લગભગ નિયમિત સૂર્ય ઉગે જ, કેટલીક જગ્યાએ ચાર ચાર મહિના સુધી સૂર્ય ઉગતો જ નથી, એટલે પેલું સાંભળીને કઈ બને બહુ નવું. અને એ વખતે નાદાની જ પણ હતી અને ભણવાનો બહુ જ
1: ક્રેઝ,
0: એમાં સમય બહુ
1: ગાળ્યો હતો. બરાબર. તો આપના વ્યવસાયમાં આપ દાખલ થયા પછી આપની રેડિયો પ્રત્યેની રુચિ કેવી રહી?
0: એ ઉલટી વધી
1: વધી,
0: ક્રમશઃ વધતી જ ચાલી, નિરંતર વધતી ચાલી. અને એમાં હું મારા દર્દીને કોઈને અન્યાય નથી કરતો, કેમ કે હું સવારે 7:30 જઉં હોસ્પિટલ, અને એ તહેવાર હોય કે ના હોય સમયસર પહોંચી જ જવાનું, અને રાત્રે 8 વાગે પાછો આવું. એ દરમિયાન મારા ગામમાં મારા કરતા નાની ઉંમરના પણ કૌશલ્ય સભર તબીબો ઘણા છે, એટલે દર્દી ત્યાં જાય એટલે હું રાજી થઉં કે ચલો ભાઈ આવતો તો પૈસા મળશે, નથી આવતો તો આ રેડિયો સાંભળવા
1: મળશે. બરાબર, એટલે સવારના 8 થી રાતના 8 સુધી આપના ડિસ્પેન્સરીમાં આકાશવાણી ચાલુ જ હોય?
0: હા, જયારે વચ્ચે 1-3 વાગે બંધ થાય, 5 વાગે ચાલુ
1: ચાલુ થાય. બરાબર,
0: અને વચ્ચે પેલું મને આવડતું નથી કે

0: એમાં એવું આવે છે કે 3 પછી પણ તમે
1: ડાયરેક્ટ ટુ હોમ, એના માટે દૂરદર્શનનું ડીટીએચ પ્લેટફોર્મ આપની પાસે હોવું જોઈએ. બરાબર છે. તો આપને કયા કયા કાર્યક્રમો વધારે ગમે? આપે કહ્યું સુગમ સંગીત સિવાય કેવા પ્રકારના કાર્યક્રમો બીજા? દાખલા તરીકે આકાશવાણી પર તો નાટકો છે, પછી શાસ્ત્રીય સંગીત છે, વિશેષ કાર્યક્રમો, દાખલા તરીકે પ્રોગ્રામ ફોર વિમેન, પ્રોગ્રામ ફોર ચિલ્ડ્રન,
0: સહિયર. આમ હું મારું કામ કરતા કરતા, આમ દાખલા તરીકે મારે અમે કોઈને ગમે કે ના ગમે, હું આજે પણ હોસ્ટેલમાં હતો 1900 સાલથી SSCમાં, આજ સુધી મારા કપડાં જાતે જ ધોઉં છું. આ શર્ટ જે પહેર્યું છે મારે જાતે ધોયેલું છે. જો હું કાટલા પથારી વર્ષો કોઈને ધો આપું તો, એટલે હું શું કરું, રેડિયો મૂકી દઉં અને હિન્દી સમાચાર, અંગ્રેજી સમાચાર બધું સાંભળતો મારું કામ કરતો જાઉં, અને એમાં આપણું શબ્દ ભંડોળ વધે અને ઉચ્ચાર, અંગ્રેજી શબ્દોના જે ઉચ્ચાર છે બધા આપણે જે ત્યાંથી આવે છે રિલે થાય છે ને.
1: તો આપે આપના યુવા કાળમાં ને ત્યારબાદ ગુજરાતી સાહિત્યના મોટા કવિઓ કે કોઈ એમની મુલાકાતો સાંભળી અને આપણના જીવનમાં કોઈ પ્રેરણા મળી હોય એવો કોઈ પ્રસંગ ખરો આકાશવાણી પર?
0: આકાશવાણી પર એવું ચોક્કસ આમ બરાબર યાદ નથી, પરંતુ આ દાખલા તરીકે આપના શહેરમાં છે ને રતિલાલ બોરી સાગરકરને બહુ વડીલ, બહુ હવે એમને હું મળેલો તો મને કે ડોક્ટર તમે આ લેખ છે ને એમની સરસ ચોપડી છે બાલ વંદના કરીને, એ મેં એમને ઉત્સાહથી કહ્યું કે આ આને હું કોપી કરીને અમારી મીટિંગમાં બધાને આપું છું, કે એ નહીં, તમે એનું વેચાણ ઘટાડી દીધું, કોપી કરીને બધાને આપો અને બધા પુસ્તકો જ વેચવાનું કરો. તો મારે ભગવાનની મહેરબાની ખાસ માંદગી આવી નથી, એટલે હું એમ માનું કે મારા બચ્યા છે, અને આજે પણ આપને કહું તો મારા આંખના મોતિયાના 2 લાખ બચ્યા છે, હૃદયના બાયપાસના 3-1 લાખ બચ્યા છે, 2 ઘૂંટણના 3 લાખ અને પ્રોસ્ટેટના 1.5 લાખ, એટલે અત્યારે 10 લાખનું વ્યાજ વાપરું તો એ બહુ છે.
1: બરાબર છે.
0: એટલે હવે પુસ્તકો વાંચું,
1: તેમાં આકાશવાણીનો ફાળો ખરો
0: ઘણો બધો. આજે મને હ્યુમેનિટીઝ કે છે, હ્યુમેનિટીઝ તરફ જે વળ્યો, આમ હું વિદ્યાર્થી વિજ્ઞાનનો પણ હ્યુમેનિટીઝ પર વળ્યો, એમાં આકાશવાણી ને મેં આપને શું કહ્યું કે મારા બીઈંગ નો, મારા હોવાનો એક ભાગ જ બની ગયું છે, એટલે મારે પ્રયત્ન નથી કરવો પડતો.
1: તો આકાશવાણી પર સૌથી વધારે પ્રસારિત થતા જે કહેવાય ને કે યુવા વર્ગને સૌથી વધારે રૂચિ પડે એવા હિન્દી ફિલ્મી ગીતો, તો આપને આકાશવાણીમાં હિન્દી ફિલ્મી ગીતો સાંભળીને કે હિન્દી ફિલ્મોમાં રૂચિ, એ વખતે જૂના જમાનાના બહુ મોટા કલાકારો અને સારા સારા ગાયકો, એમાં સંગીતનો શોખ ડેવલપ થયો હતો?
0: એ વખતે મુકેશના ગીતો ને થોડા આમ દુઃખી થયા હોય ને એવું જો બધું સાંભળતા
1: દુઃખી થયા, મેં ખાસ કરીને પ્રેમ ભગ્ન. આપના પત્રો પરથી ક્યારેક લાગે કે આપને પણ ક્યાંક પ્રેમ ભગ્ન થયો હશે.
0: પ્રેમ ભગ્ન થયું, પણ જે છોકરી મળેલી ને એ પરિપક્વ હતી, એટલે એમ કેઝ્યુઅલ મીટિંગમાં આમ એક જગ્યાએ એનું સ્માઇલ, અને ઘણી વખત એવું થાય કે કેટલીક વખત પુરુષ જાત એવી છે કે ગાલમાં ખંજન જોઈને આમ દિલ ફેંકી દે, દિલ ફેંક, પણ પછી ખંજન માંથી ખાડો ક્યારે થઈ જશે એને ખબર ના હોય. એટલે એ છોકરી સારી જ હતી, એને મેં બેંકમાં જઈને ચિઠ્ઠી પ્રેમપત્ર જેને કે લખી દીધું, પછી મારા રૂમ પર આવીને મળી, મેં એને ભાખર વળીને ક્રીમ બિસ્કિટ મૂકી, પણ મને સંતોષ કે હું અડ્યો પણ નથી. અને પછી એણે એના મા બાપને વાત કરી કે આ તો હાવ સસ્તામાં MBBS થયેલો છોકરો મળે છે, પછી મને ઘરે બોલાયો એના પપ્પાએ લવ જિહાદ જેવું કર્યું, અને લવ જિહાદ માં બીજું કઈ નહીં, હું પણ બ્રાહ્મણ હતો, એ પણ મારી જ્ઞાતિની જ હતી. અને પછી એમણે કહ્યું કે એમણે એવો કાયદો કાઢ્યો કે લવ મેરેજમાં 1 રૂપિયાનો હું ખર્ચો ના કરું, એટલે મેં છોકરીને એવું નામ નથી દેતો નકામું, એનું સંસાર બગડે. એટલે મેં એવું કહ્યું કે જો હું 1નો 1 દીકરો છું, સૌથી મોટો છું, ડોક્ટર મારો બાપ થનગની રહ્યો છે પરણાવવા માટે, અને તારા પપ્પા 1 રૂપિયો ના ખર્ચે, આપણે શરૂઆતથી દુઃખી થયું, એટલે આપણે એક કામ કરીએ, વી રિમેઇન ગુડ ફ્રેન્ડ્સ. અને એ પછી મારા વિવાહમાં પણ આવી, લગ્નમાં પણ આવી, અને અમે જે ફ્લેટ લીધો ત્યાં એના ભાઈ બહેન ને લઈને મળવા પણ આવી. એટલે આઈ મસ્ટ સેલ્યુટ હર કે કોઈ, મેં દાઢી નહીં વધારી, મેં ગઝલો નહીં લખી, અને એને પણ રડારોડ કરીને મને બદનામ ના કર્યો. અત્યારે અમેરિકા છે.
1: એટલે આપનો ગુજરાતી સુગમ સંગીત, ગુજરાતી સંગીત સાંભળીને ગુજરાતના કવિઓ તરફની રૂચિ

0: જાગી કે ગુજરાતના કવિઓને કવિતાઓ વાંચીને સુગમ સંગીત
1: જે ગુજરાતી સંગીત ગુજરાતી ગીતો સાંભળે ને અને પછી વારંવાર સાંભળે એટલે એમાંથી કેટલું બધું મેં તમને ઘણા દાખલા આપ્યા. એવું ટહુકે ટહુકે ઓગળવું એ પ્રેમ સખી દેતાલી એ પણ મેં પહેલા કહ્યું. એવું જ એક બીજું પણ છે, એવા એવા ઘણા બધા ગીતો છે. ઇવન બીજી વાત જોવા તો મરીઝની ગઝલ, બસ એટલી સમજ મને પરવર દિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે, તારો એકલાનો વિચાર નહીં.
0: બરાબર છે.
1: એટલે એ બધું આમાંથી મળ્યું મને. આ જે કવિતાઓ કે પાઠ્યપુસ્તકમાં આપણા અભ્યાસક્રમમાં વાંચીને નહીં, આકાશવાણી લીધે. હવે એક તો એક કવિતા એવી હતી, સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન. તમારે પરીક્ષામાં પ્રશ્ન આવ્યો કે આને સ્નેહ ઘન કેમ કહેવાય, મગું એ તો કહીને ગુજરી ગયા પણ આમાં મુસીબત મારે થઈ, માર્ક મારા ઓછા આવશે.
0: અચ્છા અચ્છા અચ્છા. ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર, ગુજરાતી વારસાને જાળવવામાં આકાશવાણીનો કેટલો ફાળો કહી શકાય?
1: લોકો લાભ નથી લેતા એ વસ્તુ જુદી છે, પણ તો સાહેબ સાવ સસ્તું શબ્દ બરાબર નથી.
0: સુગમતાથી જે પ્રાપ્ય છે.
1: હા, અને બીજું મારું આ મારે ત્યાં આખું ચાલ્યા જ કરતું હોય આમ રેડિયો, અને હું બહાર જાઉં ને કંઈક આમ ટપાલ નાખવા કે કંઈક આમ બેંકમાં ચેક ભરવા, ત્યારે પણ મારો વચ્ચે જાળીએ તાળું હોય આમ ચોરી ના થાય એટલે, પણ રેડિયો ચાલુ હોય અને હું એવું માનું કે દર્દી જાણે હજુ સાહેબ જીવે છે, રેડિયો ચાલુ છે એટલે વાંધો નહીં.
0: બરાબર,
1: સાહેબ હજુ જીવે છે
0: એટલે આપણી આપની પહેચાન થઈ ગઈ રેડિયો તો.
1: હા, અને બીજું કેવું સાહેબ, આટલું હોય છે તો કઈ વધારે પડતું બિલ આવતું જ નથી, પ્રજા સમજતી નથી. આ તો સાવ સાવ ઓછા કરતી તમને કેટલું બધું એ મળે
0: છે. બીજું
1: બીજું મારી જે સમજણ છે, તબીબ તરીકે તમે કૂદકો મારતો જુઓ હીરોને, એક હીરો છ જણને ડીસુમ ડીસુમ કરીને પાડી દે, જે આમ તો શક્ય નથી. બરાબર, તો એ ના હોય ને, હોય તો તમારું ધ્યાન એમાં જાય, તમારું કાન પર ઓછું સાંભળો. જરા આ મને કેમ ગમે છે કે આપણું એક્સક્લુઝિવ ધ્યાન પૂરેપૂરું ધ્યાન આ શબ્દો પર જ હોય.
0: બરાબર છે.
1: એવી કઈ કેટલી રચનાઓ છે, રમેશ પારેખની કેટલી રચનાઓ.
0: બરાબર,
1: રમેશ પારેખ.
0: તો શબ્દની આપ તો ડોક્ટર છો, તો તમે શું કહી શકો કે આ જે શબ્દની જે આકાશવાણી પરથી ફેલાતા પ્રસારિત થતા શબ્દની સમાજ ઉપર શું અસર થાય છે?
1: આમ તો મેં તમને કહ્યું તેમ જેટલું રેડિયોમાંથી મળી શકે અને જેટલું પ્રજા લઈ શકે એના કરતા દસમા ભાગનું જ કદાચ લેતી હશે, કમનસીબે આપણું. બાકી ઘણું બધું ભાષા શુદ્ધિ, બીજું તમને
0: ભાષા શુદ્ધિ ખૂબ
1: ખૂબ ખૂબ બીજું તમને કહું, આ દેવાંગભાઈ છે ને, દેવાંગભાઈ ભટ્ટ, એ ઘેર તમારી કોઈ રાહ જોવે છે, બીજું કોઈ ના બોલી, હું ના બોલી શકું. એ જે છે ને એનું એને શું કે છે ખબર નહીં, એ જે છે ને પેલું એક્સિડન્ટ વિશે જે બોલે છે, ઘેર તમારી કોઈ રાહ જોવે છે, એ એ ઇનઇમિટેબલ. એ તમે અને એનું એના એટલે આ બધી જે ફાઇનર આસ્પેક્ટ ઓફ લેંગ્વેજ છે, એ હું કહું છું 100% આપણામાં ના આવે, અમારો વિષય નથી, પણ તમે સાંભળી તો સાંભળી શકો ને.
0: તો એ જમાનાના જૂના કોઈ દિગ્ગજ પ્રસારણ કર્મીઓ અને એમની ભાષા સાંભળવાની આપને ખૂબ મજા આવી હશે.
1: હમણાં પ્રવીણભાઈ
0: પ્રવીણભાઈ દવે
1: પ્રવીણભાઈ દવે અને એક બીનાબેન દવે, એ જમાના મંજુલાબેન શાહ નસીબે તો ગુજરી ગયા છે.
0: બરાબર.
1: અને પારુલબેન વ્યાસ, મને આમ બરાબર પાક્કું હોય છે ખબર નહીં, પણ મને ખબર પડી છે કે આ પારુલબેન બોલે છે.
0: બરાબર.
1: અને એ વખતે એ લોકો રેકોર્ડિંગ માટે આવેલા, આપણા મરહુમ પરેશભાઈ માકડ આપણી ટીમ આવેલી મારા ફ્લેટ પર, ત્યારે મેં ફોટા પણ પડ્યા હતા. એટલે પારુલબેન નો તે વખતનો એ, અને એ અને એમના જેવા ઘણા લોકો છે ને, એટલું બધું સાંભળવું આપણને ગમે એમ. ઇવન યુવા વર્ગ પણ બહુ સરસ બોલે છે.
0: તો આપ આખો દિવસ આકાશવાણી સાંભળો છો, એમાં કયા કાર્યક્રમો આજની તારીખે આપણને વધારે પ્રિય લાગે?
1: સમાચાર અને પેલા બબ્બે મિનિટ ના આવે છે ને, 10-11
0: મુખ્ય મુખ્ય સમાચાર.
1: એમાં થાય કેવું કે તમે વ્યસ્ત કોઈ પણ કારણે, પણ એ 2 મિનિટ તમે ત્યાં ઉભા રહો એટલે તમને જે અગત્યના જે ગમે તે બનાવ હોય એનો ખ્યાલ આવી જાય. અને બાળકોના કાર્યક્રમ આવે ને, એ પણ કોઈક ફેર તક મળે રવિવારે રંગ રંગ વાદળિયા કે સાંભળું, કે આપણને શું શું થાય છે બાળકોનું, અને આનંદ પણ થાય કે હજુ ગુજરાતીમાં કાર્યક્રમો

0: આવે છે. અત્યારે કેવું થયું છે કે અંગ્રેજી માધ્યમનો હું વિરોધી નથી, પણ પરવડે નહીં એટલી ભાષા, એટલી એટલી ફી છે. અને એનાથી પછી આ ગુજરાતી ભાષા, મેં તમને કહ્યું તેમ હું દર્દીને કહું 69 તો કે ના મને અંગ્રેજીમાં કહો 69 અથવા 79 ના ચાલે. અને આખી વિષયાંતર થયું, પણ આજે તબલાએ શીખવાડે, કરાટે પણ શીખવાડે, એ બધાનું ટોટલ તમારે વર્ષે 1.5 લાખ ભરવા પડે.
1: બરાબર,
0: એ જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન જેવું થઈ જાય છે.
1: તો ગુજરાતી ભાષા, કલા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં આકાશવાણી ખૂબ ઉપયોગી થઈ શકે એવું માનવું છે?
0: બહુ મોડું થઈ ગયું છે પ્રજા માટે. થઈ શકતું હતું જ પહેલેથી, પણ આપણે લાભ નથી લેતા એનું શું. આપણે એમ માનો કે પિતા અને માતા, તમે રાહ જોઈને બેઠા હોય અને તમે ઓટલે બેસીને ટાઈલા માર્યા કરો કે સુવેન્દ્ર અધિકારી આમ કરવું જોઈતું, તેને મોદી એમ કે પેલું નતું પહેરવું જોઈતું, બંગાળી જબ્બો, એમાં તમારે શું લેવા દેવા વગર જોઈતી. કારણ કે તમે ઘરે આવો ને એટલે જેમ આપણે ઘરે નથી જતા એવી રીતે આ પ્રજા લાભ વધુ ને વધુ લે. એટલે હું ઘણાને આ સૂચન કરું છું આમ કે સરસ ગીતો આવે ને યાદી, મેં આપને કહ્યું તેમ યાદી પણ લખીને મોકલું.
1: બરાબર બરાબર. તો આપણા આપણા જે તમે તો ડૉક્ટર છો એટલે તમને વધુ ખ્યાલ હશે કે આપણું જે જીવન છે, જે ડેઈલી લાઈફ છે, એમાં આકાશવાણીના ગીતો, આકાશવાણીના કાર્યક્રમો શું અસર કરી શકે. પતિ પત્નીના સંબંધો,
0: પતિ પત્નીના બરાબર,
1: પિતા બાળકનો સંબંધ, ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી કુટુંબો.
0: એક પેલું મેં તમને નહીં કહ્યું કે સખી દે તાળી, તો પત્નીને સખી સમજો ને, એ તમારી દાસી નથી. ગોટા બનાવી લાવને, આમ લાવને. અને અંગ્રેજીમાં એક વાક્ય છે કે વી ઈટ ટુ લીવ, વી ડોન્ટ લીવ ટુ ઈટ.
1: બરાબર.
0: પણ આપણે થયું છે કેવું કે જમવાનું પેટ ભરેલું હોય ને મોટા ભાગે તો શારીરિક શ્રમ આપણે લોકો કરતા નથી, એને માટે સેડેન્ટરી ગુજરાતી છે, સેડેન્ટરી બેઠાડું જીવન હોય છે.
1: બરાબર.
0: અને તે છતાં પણ તમે કહો કે અહીંયા દાલ બાટી વખણાય છે, હું લાગુ પડી જ જાઉં, ના પાડું જ નહીં. એટલે એ બધામાં સમય વ્યય કરીએ. અને પછી આપ નહીં માનો, આ આપણી જીવનની શૈલીને લીધે હૃદયના લોકોની આવક 10-15 ગણી થઈ ગઈ.
1: બરાબર.
0: એટલે પ્રજા, જે મને એવું લાગે છે કે મહારાષ્ટ્રીયન અને બંગાળી એ લોકો આપણા કરતા આ બાબતમાં આગળ છે. મને મેં કોઈ અભ્યાસ નથી કર્યો, પણ
1: તો આપ પત્રો લખો છો એના પરથી લાગે છે કે આપને લખવાનો પણ શોખ છે. તો આજની પેઢી આકાશવાણી સાંભળી, આકાશવાણી ગુજરાતી ભાષા અને ગુજરાતીમાં લખવાનું રૂચિ કેળવે એવું પ્રેરણા મળી શકે.
0: હોવું જ જોઈએ, એટલા માટે કે તમે આઈપીએલની મેચમાં કેટલીક વાર તો સ્વામી કૃષ્ણાનંદ ભાદરણમાં થઈ ગયા, એના પુસ્તકો પણ મારી પાસે, હું આપને મોકલી શકું, આપી શકું વાંચવા માટે, કે અનઉત્પાદક ક્રિકેટ મેચ, એમણે શબ્દ વાપર્યો છે, અનઉત્પાદક ક્રિકેટ મેચ પાછળ પ્રજા બહુ એ થાય છે. હવે તમે માનો કે આરસીબી ચેમ્પિયન બને કે પંજાબ ચેમ્પિયન બને, મને તમને શું ફેર પડે છે. અને જે આરસીબી ચેમ્પિયન બન્યું તે વખતે જે ધીંગામસ, જે પેલું ધીંગાણું થયું, એમાં 7 જણ ગુજરી
1: ગયા ધક્કામુક્કી થઈ,
0: ધક્કામુક્કીમાં. અને એમાં એ 7 કુટુંબને તકલીફ જ થઈ ને. હવે આ લોકો એક પ્રતિકાત્મક પ્રતિકાત્મક ટોકન તરીકે એ 7 સીટ ખાલી રાખે છે, તો એનો શું અર્થ. અને એને આટલું બધું વેઇટેજ આપવાની જરૂર જ નથી. એના કરતા આજે કલા કલા સાહિત્ય ના જે છે એના પર વધારે. પણ આમાં કેટલીક વાર એવું છે કે કુવામાં હોય તો હવાડામાં આવે ને. પપ્પાને શોખ ના જાગ્યો હોય તો મારા બાપે આ મને આવી
1: માહિતી અને મનોરંજનના ઉત્તમ સાધન તરીકે તમે આકાશવાણીને મૂલવી શકો રેડિયો. તો આજની પેઢીને આપ શું સંદેશ આપશો?
0: કે સમયની ખોટ નથી. આપણે ઘણી વખત મોડે સુધી જાગીએ છીએ, પૂરતી ઊંઘ લેતા નથી, અને મોડા સુ એટલે મોડા ઉઠીએ છીએ. બરાબર. તેને બદલે સમયનું યોગ્ય સંચાલન કરી અને જે ગમે તે સાંભળવું જોઈએ. મેં આપને કહ્યું તેમ રેડિયાનો ખર્ચ બહુ ઓછો છે, એટલે ચાલુ ચાલુ અને એનું દ્વિમાસિક બિલ બહુ ઓછું આવે છે. અને લોકો પોતાના બ્રાન્ડેડ કપડામાં એટલા બધા પૈસા બગડે, આ પૈસા તો એમના માટે કંઈ ના કહેવાય. સવાલ છે રસ અને રુચિ કેળવવાનો, કલ્ટિવેટ કરવાનો.
1: બરાબર. તો મહેશભાઈ, આપ આકાશવાણી આવ્યા, અમારી આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં, આકાશવાણીના સ્ટુડિયોમાં આવી અને આપે જે જે કાર્યક્રમો માણ્યા એ વિશે ખૂબ સુંદર વાત કરી. હજુ પણ આપની હેલ્થ ખૂબ સારી લાગે છે અને જે રીતે આપ વાત કરો છો એમ હજુ પણ

0: વર્ષો સુધી આકાશવાણીની પ્રસારણ યાત્રામાં આપ શ્રોતા તરીકે જોડાયેલા રહેશો એ બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છા, અને આકાશવાણી આવ્યા એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ.
1: એક જ વાક્ય હું બોલી દઉં કે કોઈ રીતે હું આપને ઉપયોગી થઈ શકું એમ હો તો ચાલુ દિવસે પણ મને બોલાવતો હું તૈયાર છું. કેમ, મને જે મળ્યું છે આપના આકાશવાણી તરફથી એને માટે મારે એક વખત સોમવારની ઓપીડી જતી કરવી પડે તો કઈ વાંધો નહીં. આપ અથવા આપના જે વર્તુળ છે અહીંયાના કર્મચારી, હું આપને નંબર આપી જઈશ. કોઈ પણ સમયે મને કોઈ પણ કર્મચારી કે ફોન કરીને કે સાહેબ આ T3 T4 કેટલી વખત કરાવવું જોઈએ, અથવા વિટામિન ડી કે વિટામિન B12 એસ્ટિમેશન એ કેટલી વખત કરાવવું જોઈએ, તો હું મારા દર્દીને તો કહું છું કે જે દેશમાં લગભગ રોજ સૂર્ય ઉગતો એમાં વિટામિન ડી ની હું તારે જરૂર છે આ રોડ પર ચાલવા માટે, એટલે વિટામિન ડી જ છે ને.
0: ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર મહેશ ટી દેસાઈ.
1: આપનો આભાર, કેમ કે MBBS ને MS માં એક એક વખત નિષ્ફળ થયા પછી પાસ થયેલા આવા સામાન્ય માણસને પણ આપે બોલાવ્યો એ બદલ ખૂબ આભાર.
0: આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના સંદર્ભમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમારા નિયમિત શ્રોતા ડોક્ટર મહેશ ટી દેસાઈ સાથેની વાતચીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
1: ફસાણો.
2: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: એટલું સારું લાગે ને કે જ્યારે આપણે રિસાયા હોઈએ ને પરિવારમાંથી કોઈ આવીને આપણને મનાવે.
5: કેટલું સારું લાગે ને કે સારા માટા પ્રસંગે આખો પરિવાર એક સાથે હોય.
4: ખુશીનો પ્રસંગ હોય તો પરિવાર સાથે ખુશી અનેક ગણી વધી જાય.
5: દુઃખનો પ્રસંગ હોય તો પરિવારના બધા સભ્યોમાં વહેંચાઈને દુઃખ અડધું થઈ જાય.
4: મિત્રો, આજ તો તાકાત છે પરિવારની. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની શુભેચ્છાઓ સાથે વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ. આપને આવકારવા ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
5: આજે છે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, જેની આ વર્ષની એટલે કે 2026ની થીમ છે ફેમિલીઝ ઇનઇક્વાલિટીઝ એન્ડ ચાઇલ્ડ વેલબીંગ.
4: કોઈ કારણસર જ્યારે પરિવારમાં અસંતુલન સર્જાય છે ત્યારે બાળકોના ભવિષ્ય ઉપર એની ખૂબ મોટી અસર પડે છે.
5: વર્તમાન સ્થિતિ એવી છે કે સંયુક્ત કુટુંબની ભાવના ભૂલાતી જાય છે અને સૌ વિભક્ત કુટુંબને પ્રાધાન્ય આપવા લાગ્યા છે.
4: પરંતુ આપણે યાદ રાખવું જોઈએ, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. ગુજરાતીમાં પણ કહેવત છે ને, સંપ ત્યાં જમ્પ. જ્યારે કુટુંબમાં સંપ નથી રહેતો ને, કે કોઈ કારણસર પરિવારના સભ્યો સાથે નથી રહેતા, ત્યારે વ્યક્તિને એકલતાનો સામનો કરવો ખૂબ આકરો લાગે છે.
5: આજકાલ વસ્તુઓ ઓનલાઈન કે ફોન પર ઓર્ડર કરીને મંગાવવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. એટલે શહેરના રસ્તાઓ ઉપર ઘણા બધા ડિલિવરી બોયઝ આપણે જોઈએ છે કે જેઓ ફટાફટ ઓર્ડર પ્રમાણે ડિલિવરી કરતા હોય છે.
4: આવા જ એક ડિલિવરી બોયે પોતાનો અનુભવ શેર કર્યો છે, જે પરિવાર માટે, સંબંધો માટે ઘણું બધું કહી જાય છે. ચાલો સાંભળીએ. હું એક ડિલિવરી બોય છું. મોટા ભાગે સાંજની શિફ્ટ કરું છું. તે દિવસે રાત્રે લગભગ 9 વાગ્યે છેલ્લો ઓર્ડર ઉપાડ્યો. રેસ્ટોરન્ટમાંથી પેકેટ લીધું. જોયું તો ઓર્ડર નાનો હતો, બસ એક સાદી ખીચડી, દહીં અને 2 કેળા. સરનામું શહેરના જૂના વિસ્તારનું હતું. એક જર્જરિત એ વિંગ ઉપર 3જો માળ.
5: ડોરબેલ દબાવી. દરવાજો એક વૃદ્ધ અમ્માએ ખોલ્યો. સફેદ વાળ, કાંપતા હાથ, આંખે જાડા ચશ્મા. ચહેરા પર થાક હતો પણ અવાજમાં મીઠાશ. બેટા, જરા અંદર મૂકી દે, હાથ કાંપે છે. હું ખાવાનું ટેબલ પર મૂકીને પાછો

0: પર્યો જ હતો કે એમણે પૂછ્યું,
1: બે મિનિટ બેસીશ? એકલા ખાવું ગમતું નથી. મેં ઘડિયાળ જોઈ, શિફ્ટ પૂરી થઈ ગઈ હતી. થોડો થાક્યો હતો પણ ખબર નહીં કેમ હું બેસી ગયો. રૂમમાં સન્નાટો હતો. દિવાલ પર જૂની ઘડિયાળ ટક ટક કરતી હતી. એક ખૂણામાં ભગવાનની નાની તસવીર અને સામે દિવાલ પર ડઝન બંધ ફોટા. તેમણે થાળી ખોલી,
0: ધીરે ધીરે ખીચડી ખાવા લાગ્યા. દર બે કોળિયા પછી મારી તરફ જોઈને હસી દેતા. પછી બોલ્યા, ખબર છે બેટા, હું રોજ બહારથી ખાવાનું નથી મંગાવતી. આજે બસ મન થયું કોઈ માણસનો અવાજ સાંભળવાનું. હું ચૂપ રહ્યો. એમણે સામે લગાવેલી તસવીર તરફ ઇશારો કર્યો.
1: આ મારા પતિ છે, રેલવેમાં હતા, 5 વર્ષ પહેલા ચાલ્યા ગયા. પછી બીજી તસવીર બતાવી, આ દીકરો છે, કેનેડામાં રહે છે, ઘણો સારો છે, દર મહિને પૈસા મોકલે છે. પછી થોડી વાર ચૂપ રહ્યા, હસ્યા, પણ આ વખતે આંખો ભીની થઈ ગઈ. બસ સમય મોકલી શકતો નથી. રૂમમાં અચાનક ઘડિયાળની ટકટક બહુ જોરથી સંભળાવા લાગી.
0: એમણે એક કોળિયો વધુ ખાધો. આ દીકરી છે, બેંગ્લોરમાં પોતાની દુનિયામાં ખુશ છે, હોવી પણ જોઈએ. બાળકો જો ઉડે નહીં તો મા બાપે ઉછેર્યા જ શું? બોલતા બોલતા તેમનો અવાજ ભરાઈ આવ્યો. ચહેરા પર ફરિયાદ નહોતી, બસ ખાલીપો હતો. એમણે મને પૂછ્યું, તારી માં છે?
1: મેં કહ્યું હા. ફરી પૂછ્યું, રોજ ફોન કરે છે? હું ચૂપ થઈ ગયો. શું જવાબ આપું? હું પણ કેટલાય દિવસ સુધી ઘરે ફોન નહોતો કરતો. થાક, કામ, દોડધામ, દર વખતે એમ વિચારીને ટાળી દેતો કે કાલે કરી લઈશ. તેમણે મારી ચુપ્પી વાંચી લીધી. હળવેથી બોલ્યા, મા બાપ બાળકોનો સમયરૂપી સધિયારો ઈચ્છે છે.
0: મારી અંદર કંઈક ચૂપચાપ તૂટી રહ્યું હતું. ખાવાનું પૂરું થયું. એમણે પાણી પીધું. પછી પર્સમાંથી 500 રૂપિયા કાઢીને મારી તરફ ધર્યા. કીધું, આ ટીપ નથી, આ એ અડધા કલાકની કિંમત છે જેમાં તે મને એકલા ખાવા ન દીધી. મેં તરત જ ના પાડી, નહીં અમ્મા, આ ન લઈ શકું. એ હસ્યા, લઈ લે, તે ખાવાનું નથી પહોંચાડ્યું આજે, આજે તે સાથ પહોંચાડ્યો છે.
1: તે રાત્રે મેં બિલ્ડિંગની નીચે બાઇક સ્ટાર્ટ ન કરી પહેલા માને ફોન લગાડ્યો. સામેથી અવાજ આવ્યો, આજે અચાનક, બધું ઠીક છે ને? બસ એટલું સાંભળતા જ ગળું ભરાઈ આવ્યું. મેં કહ્યું, હા માં, બસ તમારો અવાજ સાંભળવો હતો. સામે થોડી સેકન્ડ ખામોશી રહી. પછી માં બોલી, જમી લીધું? અને હું રસ્તાની બાજુમાં ઉભો ઉભો રડી પડ્યો.
0: એ રાત પછી હું રોજ માને ફોન કરવા લાગ્યો. અને હવે દરેક ડિલિવરી મારા માટે માત્ર ઓર્ડર નથી રહી. મેં જોયું કે કોઈ ઘરમાં બીમારી છે, કોઈ ઘરમાં એકલતા, કોઈ ઘરમાં બસ એક અવાજની જરૂર હોય છે. આપણે બધા પોતપોતાની ભૂખ લઈને જીવી રહ્યા છે.
1: કોઈને રોટી જોઈએ, કોઈને દવા, અને કોઈને બસ 2 મિનિટ સાથ. માણસને હંમેશા પૈસાની નહીં, ક્યારેક બસ હાજરીની ડિલિવરી જોઈએ છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે આજકાલ ઘણાય પરિવારો વિખૂટા પડી રહ્યા છે, ક્યાંક ઈચ્છાથી, ક્યાંક મજબૂરીથી, ક્યાંક સમય અને સંજોગથી.
0: આજના દિવસે એટલું ચોક્કસથી નક્કી કરીએ શ્રોતા મિત્રો, જ્યારે પણ જરૂર પડે પરિવારને સાથ અને સમય ચોક્કસ આપીએ.

0: નમસ્કાર, આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ભૈરવી પરીખ, જેઓ હોમિયોપેથીના નિષ્ણાત છે અને આકાશવાણીના માધ્યમ થકી આપ સૌ અગાઉ પણ ડોક્ટર ભૈરવી પરીખને મળી ચૂક્યા છો, એમને સાંભળી ચૂક્યા છો. ડોક્ટર ભૈરવી પરીખનું આપણે આકાશવાણીના સ્ટુડિયોમાં સ્વાગત કરીએ. તમારું સ્વાગત છે.
1: નમસ્કાર શ્રોતા મિત્રો. તો ભૈરવીબેન, આજે આપણે કયા વિષય ઉપર વાત કરવાના છીએ?
2: આજે આપણે એક ખૂબ જાણીતા વિષય ઉપર વાત કરીશું, કાયમી રોગો. જેમ કે કોઈ પણ તકલીફ તમને વારંવાર થયા કરે છે, ટ્રીટમેન્ટ કરો છો, થોડા સમય માટે સારું રહે છે, ફરીને ફરી થયા કરે છે. જેમ કહેવાય ને ગુજરાતીમાં કે શરીરમાં અમુક રોગ ઘર કરી ગયા છે, એવા કાયમી રોગોમાં હોમિયોપેથી કેવી રીતે રાહત આપે છે, કેટલી રાહત આપે છે, એના વિશે આપણે આજે ચર્ચા કરીશું.
0: જી જી. તો ડોક્ટર ભૈરવી, અમે સાંભળ્યું છે કે કાયમી રોગોમાં હોમિયોપેથી ખૂબ અસરકારક છે અને એવું આપણે સાંભળતા પણ હોઈએ છીએ, તો તેના વિશે જણાવો કે હોમિયોપેથી કાયમી રોગોમાં કેવી રીતે હેલ્પફુલ થાય છે.
2: કાયમી રોગમાં જ્યારે તમે બહુ જ વારંવાર એક જ તકલીફથી પરેશાન થતા હો છો, ત્યારે હોમિયોપેથિક ડોક્ટર પાસે તમે જાઓ તો એ તમારી પ્રકૃતિ પકડી અને એના ઉપર કામ કરે છે, જેનાથી રોગને પૂરેપૂરો મટાડી શકાય છે. પ્રકૃતિ એટલે માણસનું માનસિક, શારીરિક, જૈવિક બંધારણ કે જે ઓવરઓલ માણસના શરીરની, માણસની હેલ્થ ઉપર અસર કરે છે. જ્યારે કોઈપણ દર્દી દવા લેવા આવે તો હોમિયોપેથિક ડોક્ટર એની તકલીફની વિશે, એના સ્વભાવ વિશે, તકલીફ કેવી રીતે ક્યારે ઉદ્ભવી, કેટલી તીવ્ર છે, એનાથી એના માનસિકતામાં શું બદલાવ આવે છે, એનું વાતાવરણ, જન્મથી લઈ અને અત્યાર સુધી એના જીવનમાં શું શું બન્યું છે, જેની કેવી અસર રહી છે એના જીવનમાં, એનું શારીરિક સ્વાસ્થ્ય કેવું રહ્યું છે, એ બધું જ આવરી લેવામાં આવે છે. એ સાથે સાથે ફેમિલી મેમ્બર્સની હેલ્થ વિશે પણ પૂછપરછ કરવામાં આવે છે, એની આનુવંશિકતાનું પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. આ બધું કમ્પ્લીટ એના વિશે અભ્યાસ કરી અને પછી એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે જેનાથી એના કમ્પ્લીટ હેલ્થ ઉપર અસર કરી શકાય. હવે હોમિયોપેથિક એવું માને છે કે બોડીમાં એક વાઇટલ ફોર્સ છે, એક એનર્જી છે, એમાં ક્યાંક કંઈક ડિસ્ટર્બન્સ આવે છે, અસમતુલન આવે છે, ત્યારે એના સિમ્ટમ્સ સ્વરૂપે તમને બહાર કોઈક રોગ દેખાતો હોય છે. તો એને ટ્રીટ કરવા માટે આપણે પ્રકૃતિ સમજી ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને દવા કરીએ તો એનાથી એ રોગની ઉપર ખૂબ સારી રીતે કાબુ મેળવી શકાય છે.
1: જી ભૈરવીબેન, આપે પ્રકૃતિની વાત કરી, તો શું વાત પિત્ત અને કફ આ પ્રકૃતિ પ્રમાણે દવા આપવામાં આવે છે?
2: આમ તો આપણું મૂળ જે આયુર્વેદિક શાસ્ત્ર છે એમાં પ્રકૃતિનું વર્ગીકરણ વાત પિત્ત અને કફની રીતે થયું છે. હોમિયોપેથિક સાયન્સમાં એને થોડું ડિફરન્ટ રીતે લીધું છે. હોમિયોપેથિક મેડિકલ સાયન્સમાં એને ત્રણ મયાઝમ તરીકે ઓળખીએ છીએ, સોરા, સિફિલિસ, સાયકોટિક. હવે એ મયાઝમમાં જેમ વાત અને કફ પ્રકૃતિ સાથે આવે એવી રીતે એમાં પણ અલગ અલગ કોમ્બિનેશન પણ હોય પ્રકૃતિમાં, અને એનું પેટા વર્ગીકરણ પણ કરેલું હોય છે. જેમ કે ટ્યુબરક્યુલર માયાઝમ છે, કેન્સર માયાઝમ છે, રિંગવર્મ માયાઝમ છે, એવી રીતે. અને એનું ડીપ સ્ટડી કરવામાં આવે છે કે માણસનું શરીર, એની જે પ્રકૃતિ છે એ સેમાં સૂટ થાય છે અને એ પ્રમાણે પણ મેડિસિન સિલેક્ટ કરવામાં આવે છે.
0: અચ્છા, એટલે કોમ્બિનેશન મતલબ કે કોઈનામાં વાત અને કફનું કોમ્બિનેશન હોય?
2: યસ, એવી રીતે અલગ અલગ પ્રકૃતિના કોમ્બિનેશન્સ પણ હોય છે.
1: અને એટલે જ હોમિયોપેથી દવા એક વ્યક્તિ માટે અગર આપી હોય તો બીજી વ્યક્તિને એ જ તકલીફ હોય તો એ દવા કામ નથી લાગતી, એના માટે પાછી બીજી દવા હોય છે.
2: હા, ખૂબ સાચી વાત છે. હોમિયોપેથિક ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન ઉપર કામ કરે છે, એટલે કે દરેકે દરેક વ્યક્તિ અલગ છે, દરેકે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ છે, શરીર અલગ છે. તો જેમ મેં પહેલા કીધું કે ડિટેલ હિસ્ટ્રી લઈ અને દર્દીની, એની પોતાની શું પ્રકૃતિ છે, એને કઈ દવા સૂટ થાય છે, એના ઉપર કામ કરશે. એક જ રોગમાં અલગ અલગ સિમ્ટમ્સ હોય, અલગ અલગ કારણો હોય ઉદ્ભવવાના, તો પણ હોમિયોપેથિકમાં ખૂબ ઊંડો અભ્યાસ કરીને અલગ અલગ દવાઓ આપવામાં આવી છે કે તમે એની અલગ અલગ વ્યક્તિઓને એની નીડ પ્રમાણે દવા આપીને ટ્રીટ કરી શકો છો. જેમ કે માથું દુખતું હોય તો તમને માથું શેનાથી દુખી રહ્યું છે, કઈ બાજુ દુખી રહ્યું છે, કેટલી કેવી તીવ્રતાથી દુખી રહ્યું છે, એ બધા જ માટે અલગ અલગ દવાઓ છે. આમ એવું કહેવાય સામાન્ય ભાષામાં કે હોમિયોપેથિકમાં એક દર્દ માટે અનેક દવાઓ હોય છે, અને એટલે જ હોમિયોપેથિક ડોક્ટરનો રોલ ખૂબ મહત્વનો છે કે ક્યારે કઈ દવા કોને આપવી એ નક્કી કરવું હોય છે.
1: જી,
0: તો ડોક્ટર ભૈરવી, આજે આપણે કાયમી રોગો વિશે વાત

0: અને આ સાથે જ હવે આગળ વધીએ આજના કાર્યક્રમમાં.
1: સાંભળીએ કાયમી રોગો, આ વિશે હોમિયોપેથી નિષ્ણાત ડોક્ટર ભૈરવી પરીખ સાથેની વાતચીત.
0: શ્રોતા મિત્રો નમસ્કાર.

0: કરી રહ્યા છે, તો ખાસ એ જણાવશો કે કાયમી તકલીફોમાં કયા કયા રોગ જોવા મળે છે, અમુક ઉદાહરણ આપીને અગર આપ વાત કરી શકો તો.
1: આમ તો કાયમી તકલીફોનું કે વ્યક્તિની તકલીફોનું લિસ્ટ કહેવા જઈએ તો ખૂબ લાંબુ બની જાય, પણ રોજિંદી પ્રેક્ટિસમાં મેક્સિમમ હોમિયોપેથિકને સમજીને આવવાવાળા લોકોમાં મોટાભાગે કાયમી શરદી ખાંસી, એલર્જી, દમ, અપચો, ગેસ, એસિડિટી, કબજિયાત, જૂનો મળો, મોઢામાં વારંવાર ચાંદા પડી જવા, આ બધી તકલીફો માટે વધારે આવતા હોય છે. સ્કિનમાં ખાસ કરીને શીળસ, બાળકોને પથારીમાં પેશાબ થઈ જતો હોય, વહેલી ઉંમરે સફેદ વાળ આવતા હોય, છોકરીઓને માસિકની અનિયમિતતા રહેતી હોય, લેડીઝમાં વારંવાર કસુઆવડ થતી હોય, આવું જે વારંવાર થતી તકલીફો હોય છે એના માટે હોમિયોપેથિકમાં દવાઓ લેવા માટે આવતા હોય છે.
2: જી, તો આ દવાઓ ડોક્ટર ભૈરવી કેટલા સમય માટે લેવી પડતી હોય છે?
1: કોઈ પણ રોગને મટાડવા કે કાબૂમાં આવતા કેટલો સમય લાગશે એનો આધાર તો વ્યક્તિને કેટલા સમયથી તકલીફ છે, કેટલી તીવ્ર તકલીફ છે, દર્દીનું શરીર ખાસ કરીને દવા ચાલુ કર્યા પછી દવાને કેવું રિસ્પોન્ડ કરે છે એના ઉપર કહી શકાય કે દવા કેટલો સમય માટે લેવી પડશે. એવી કોઈ ચોક્કસ માપદંડ કે ચોક્કસ સમય નથી હોતો કે તમને આટલા જ સમયમાં રોગ મટી શકે છે. જેમ કે મેં તમને કીધું એ બધા જ ફેક્ટર એમાં કામ કરતા હોય છે, અને જેમ દવાની અસર હોય છે તે વ્યક્તિની એક સસેપ્ટેબિલિટી હોય છે, એટલે કે કોઈ પણ વસ્તુ એને એક્સપોઝ કરવામાં આવે તો એની અસર એના મન પર, એના શરીર ઉપર કેવી રીતે થાય છે એનો કોઈ સમય કે માપદંડ હોતો નથી. એટલે દરેક વ્યક્તિમાં, દરેક રોગમાં અલગ અલગ સમય લાગે છે એને સારું થવામાં અને રોગને કમ્પ્લીટલી મટાડવામાં.
0: ડોક્ટર ભૈરવી, હવે હોમિયોપેથી વિશે ઘણી બધી માન્યતાઓ કે વાતો લોકો વચ્ચે પ્રવર્તી હોય છે, એમાં એવું પણ સાંભળ્યું છે કે હોમિયોપેથી દવાથી ઓપરેશન પણ ટાળી શકાય છે, તો આ વિશે તમે શું કહેશો?
1: ઘણી બધી કન્ડિશન એવી છે કે જેનું સોલ્યુશન ઓપરેશન હોય છે કે કોઈક માઇનોર સર્જરી હોય છે, પણ એ જ તકલીફ વારે ઘડીએ પણ થતી રહેતી હોય છે. અને એ કન્ડિશનમાં આપણે વાત કરી પહેલા એ પ્રમાણે, હોમિયોપેથિક દવાઓ કરવાથી વારે ઘડીએ થવાનું, એનું રીઅકરન્સ થવાનું આપણે ટાળી શકીએ છીએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું કે કિડની સ્ટોન છે, પથરી થતી હોય છે, પગમાં કણીઓ થતી હોય છે, સ્કિન ઉપર મસા થતા હોય છે, ગર્ભાશયમાં ગાંઠ હોય છે, આ બધી પરિસ્થિતિઓ છે કે જેમાં લગભગ કોઈક પ્રોસીઝર અથવા તો ઓપરેશનની સલાહ આપવામાં આવતી હોય છે. પણ ક્યારેક નાની પથરી હોય અથવા તો પગમાં મલ્ટીપલ કણીઓ હોય તો એ બધું હોમિયોપેથિક દવાથી આપણે ક્યોર કરી શકીએ છીએ અને પ્રોસીઝરને ટાળી શકીએ છીએ. બીજી એક વાત કહું તો, ઓપરેશન કરવું કે ન કરવું એ નક્કી કરવા માટે એક ડોક્ટર તરીકે સૌથી પહેલા તો અમે પેશન્ટના રિપોર્ટ, એના ઇન્વેસ્ટિગેશન શું શું થયેલા છે, એક્સપર્ટ ડોક્ટર્સનું શું ઓપિનિયન છે એને પણ ધ્યાનમાં લઈએ છીએ. કારણ કે ઓપરેટિવ કન્ડિશનમાં જો આવી ગયું હોય, એટલું રોગ ખૂબ વધી ગયો હોય કે જેનું સોલ્યુશન ફક્ત ઓપરેશન જ હોય કે નિકાલ જ હોય, એવી કન્ડિશનમાં વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ ન આપીએ. પણ ક્યારેક એવું હોય કે એક્સપર્ટ પણ એવું કહેતા હોય કે આપણે થોડા સમય માટે રાહ જોઈ શકીએ છીએ, ત્યારે હોમિયોપેથિક દવા આપી અને એની અસરને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. અને ઘણી બધી વાર પ્રેક્ટિકલી એવું જોયું છે કે આવી કન્ડિશનમાં નાની નાની પથરી હોય જેમ કે, તો દવાથી નીકળી જતી હોય છે, પગમાં કણીઓ હોય તો પણ એ દવાથી મટી જતી હોય છે, ચહેરા ઉપર કે સ્કિન ઉપર મસા હોય તો એ ખરી પડતા હોય છે, તો એવી કન્ડિશનમાં પછી આપણે ફરી રિપીટ પ્રોસીઝર્સને આપણે ટાળી શકીએ છીએ.
2: જી ડોક્ટર ભૈરવી, થોડુંક એ જણાવશો કે અસાધ્ય રોગો એટલે શું અને અસાધ્ય રોગોમાં હોમિયોપેથી કેવી રીતે મદદ કરે છે?
1: અસાધ્ય રોગો એટલે કે મેડિકલ સાયન્સ એવું કહે છે કે આ રોગ મટી શકે એમ નથી, ઇનક્યોરેબલ ડિસીઝ છે. અમુક ઓટોઇમ્યુન ડિસીઝ પણ હોય છે કે જે પ્રોગ્રેસિવ હોય છે, જેમાં ધીમે ધીમે બોડીની અલગ અલગ સિસ્ટમ્સ ઇન્વોલ્વ થતી હોય છે, ફેલ્યોર આવતા હોય છે, કેન્સર જેવા રોગો છે કે જે આજના સાયન્સમાં કેન્સર મટાડી શકાય છે, કંટ્રોલ પણ કરી શકાય છે, પણ અમુક લેવલ પર કે અમુક સ્ટેજમાં પહોંચી ગયું હોય પછી એ નથી કરી શકાતું. તો એવા રોગોને આપણે અસાધ્ય રોગો કહીએ છીએ કે જે ગમે તે ટ્રીટમેન્ટ કરવા છતાં પણ એને આપણે કમ્પ્લીટલી મટાડી નથી શકવાના.
0: જી ડોક્ટર ભૈરવી, હવે કાયમી રોગો માટે અને એને ટાળી શકાય એના માટે અથવા એમાં હોમિયોપેથી કેવી રીતે ઉપયોગી થાય છે તે વિશે અને એક આપનો અમારા શ્રોતા મિત્રો માટેનો કોઈ મેસેજ આપશો?
1: હા, હોમિયોપેથિક અલગ અલગ રોગોમાં ખૂબ અલગ અલગ રીતે કામ કરતી હોય છે. આપણે કાયમી તકલીફની વાત કરી, એવી જ રીતે એક હોમિયોપેથિક માટે એક મિથ છે કે બહુ ધીમે કામ કરે છે. એટલે જ્યારે પેશન્ટને કોઈક એવી તકલીફ થઈ કે પેટમાં દુખાવો થયો કે શરદી ખાંસી થયા, તો ત્યારે એમ કે હોમિયોપેથિક પાસે જઈશું તો બહુ લાંબા ટાઈમે મળશે, પણ એકચ્યુઅલી

0: મિથ છે. હોમિયોપેથિકમાં જેમ કાયમી રોગને મટાડવા માટે તકલીફ છે, એવી જ રીતે તાત્કાલિક સારવાર માટે પણ ખૂબ સારી દવાઓ છે. શરદી ખાંસી થઈ, પેટમાં દુખાવો થયો, ઉનાળામાં લૂ લાગવી, આ બધી જ કન્ડિશનમાં હોમિયોપેથિક દવાઓ રિપીટેડ ડોઝ આપવાથી એ કન્ડિશનને ખૂબ સરસ રીતે ને ઝડપી કંટ્રોલ લાવી શકાય છે. એમાં હોમિયોપેથિક દવાઓ બીજી રીતે પણ કામ કરે છે, જેમ કે મટાડવાની સાથે સાથે અમુક કન્ડિશન્સ પ્રિવેન્ટ પણ કરે છે. અને જેમ આપણે અસાધ્ય રોગની વાત કરી, તો એવા રોગ છે કે જે એવા સ્ટેજમાં પહોંચી ગયા છે જે મટી શકવું મુશ્કેલ છે કે અશક્ય છે, તો એવી કન્ડિશનમાં પેશન્ટ જ્યારે રીબાતું હોય તો પેલિએટિવ ટ્રીટમેન્ટ આપવામાં આવે કે જે એને રાહત આપે છે, એની જે તકલીફો છે એની તીવ્રતા ઘટાડે છે અને પેશન્ટ શાંતિથી રહી શકે છે, એનું રોજિંદુ જીવન શાંતિથી જીવી શકે, એના માટે આપણે એવી ટ્રીટમેન્ટ પણ આપતા હોઈએ છીએ.
1: તો અંતમાં હવે ડોક્ટર ભૈરવી, અમારા શ્રોતા મિત્રોને કંઈક ઉપયોગી થાય એવો એક સંદેશ આપના તરફથી.
0: શ્રોતા મિત્રો, હું એક વાત કહીશ જે હંમેશા કહેતી આવી છું કે તમે તમારા સ્વાસ્થ્ય માટે સજાગ રહો. ક્યારેય પણ કોઈ પણ તકલીફ થાય તો તમે મેડિકલ હેલ્પ લો, ડોક્ટર પાસે જાઓ, તમારી તકલીફને સમજો અને એની દવાઓ કરાવો કે જેથી કરીને એ તમારા શરીરમાં ઘર ન કરે.

0: અને આ ગીત સાથે જ સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
1: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com.
2: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ

નેવું વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ.

This is Akashvani, the news read by Valsa Williams.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર. હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો. પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી આજે યુએઈ પહોંચશે. તેઓ રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: इंडिया और यूएई की ऊर्जा सुरक्षा साझेदारी अब सिर्फ क्रूड ऑयल तक सीमित नहीं रही. यूएई अभी भी इंडिया का एक महत्वपूर्ण क्रूड ऑयल आपूर्ति करता है, लेकिन ये संबंध अब नेचुरल गैस तक भी विकसित हो चुका है. इस वर्ष के आरंभ में हिंदुस्तान पेट्रोलियम ने अबुधाबी नेशनल ऑयल कंपनी के साथ एक 10 वर्षीय समझौता किया, जिसके अंतर्गत 2028 से प्रतिवर्ष 5 लाख टन एलएनजी की आपूर्ति होगी, जिससे इंडिया को अस्थिर बाजार मूल्यों से कुछ राहत मिलने की संभावना है. रिन्यूएबल एनर्जी और सिविल न्यूक्लियर क्षेत्र में भी सहयोग तेजी से बढ़ रहा है. विनोद कुमार, आकाशवाणी समाचार, अबुधाबी.
0: મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નેધરલેન્ડ જશે અને રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત કરશે. તેઓ પ્રધાનમંત્રી રોબ જેટન સાથે પણ વાતચીત કરશે. રવિવારે શ્રી મોદી સ્વીડનના ગોથેનબર્ગ જશે અને પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે વાતચીત કરશે. 18 મેના રોજ પ્રધાનમંત્રી મોદી ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલન અને દ્વિપક્ષીય બેઠકો માટે નોર્વે જશે. મુલાકાતના અંતિમ તબક્કામાં તેઓ 19 મેના રોજ ઇટાલી જશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે વિદ્યાર્થીઓ સરકારની પ્રાથમિકતા છે અને સરકાર તેમના પ્રત્યે સંવેદનશીલ છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી પ્રધાને જણાવ્યું હતું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા 21 જૂને યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને 14 જૂન સુધીમાં પરીક્ષા માટે પ્રવેશપત્ર પ્રાપ્ત થશે. શ્રી પ્રધાને ઉમેર્યું હતું કે નીટ યુજી પરીક્ષા આગામી વર્ષથી હાલના ઓએમઆર આધારિત મોડના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટથી લેવાશે.
2: परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, ओएमआर शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारे विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते एनटीए ने थोड़ी एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाए. 2 से शुरू होगा, 5:15 तक ये परीक्षा की समय बढ़ाया जाएगा. एडमिट कार्ड, इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा.
0: શિક્ષણમંત્રીએ સ્વીકાર્યું કે એનટીએને ચોક્કસ સુધારાની જરૂર છે અને કહ્યું કે ભવિષ્યમાં થતી અનિયમિતતાઓને રોકવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા પગલાં લેવાશે. શ્રી પ્રધાને નોંધ્યું કે સરકાર ઇચ્છતી નથી કે છેતરપિંડી કરનારા અથવા શિક્ષણ માફિયાઓના ષડયંત્રના કારણે કોઈપણ લાયક વિદ્યાર્થી તેમના અધિકારોથી વંચિત રહે.
3: सीबीआई तहत तक जाएगी. कहां वो कमांड चेन पे ब्रीच हुई है, राधाकृष्ण कमिटी को पूरा पालन करने के उपरांत भी कहां वो ब्रीच हुई, उस ब्रीच को मेरा पूरा विश्वास है सीबीआई के ऊपर, सरकार की पूरा नेतृत्व, सभी विभाग उसमें से गंभीरता से इसको लेते हुए शीर्ष तो नेतृत्व उसकी लेकर खूब दायित्व लिया है, चिंता कर रहा है. हम इस बार माल प्रैक्टिस होने नहीं देंगे.
0: વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે.

0: દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયાથી વધીને 97.77 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 87.67 રૂપિયાથી વધીને 90.67 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તેવી જ રીતે મુંબઈમાં પેટ્રોલનો ભાવ હવે પ્રતિ લીટર 106.68 રૂપિયા થશે, જ્યારે ડીઝલનો ભાવ 93.14 રૂપિયા પ્રતિ લીટર થશે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ વધારીને 108.74 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ હવે 95.13 રૂપિયા પ્રતિ લીટર થશે. દરમિયાન ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ વધારીને 103.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ વધારીને 95.35 રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ભાવ વધારા પછી દિલ્હીમાં 1 કિલોગ્રામ સીએનજીનો નવો ભાવ 79.9 રૂપિયા, ગાઝિયાબાદ અને નોઈડામાં 87.70 રૂપિયા કરાયો છે. ગુરૂગ્રામમાં 1 કિલોગ્રામ સીએનજીનો નવો ભાવ દર 84.12 રૂપિયા કરાયો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત સુધારેલા અને અસરકારક બહુપક્ષીયતાના ધ્યેયને આગળ વધારવા માટે તમામ ભાગીદારો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. નવી દિલ્હીમાં બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકના બીજા દિવસે ખુલ્લા સત્રમાં સંબોધતા ડોક્ટર જયશંકરે આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખામાં સુધારાની તાત્કાલિક જરૂર હોવાનું જણાવ્યું હતું. તેમણે દેશે માત્ર વૈશ્વિક પડકારોના સામના માટે જ નહીં, પરંતુ વધુ લોકશાહી, પ્રતિનિધિત્વ અને સમાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ તેમ કહ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આજે છત્તીસગઢના રાયપુરમાં આકાશવાણી કેન્દ્ર દ્વારા વોકેથોનનું આયોજન કરાયું હતું. આજે સવારે સિવિલ લાઇન્સ સ્થિત આકાશવાણી ઇમારતથી શરૂ થયેલી આ વોકેથોન શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયા બાદ આકાશવાણી પરિસરમાં સમાપ્ત થઈ હતી, જેમાં આકાશવાણીના કર્મચારીઓ, નિવૃત્ત અધિકારીઓ, સમાચાર વાચકો, શ્રોતાઓ અને શહેરના અગ્રણી નાગરિકોએ ભાગ લીધો હતો. ઓલ ઇન્ડિયા રેડિયોના 90 વર્ષની ભવ્ય યાત્રાની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 જૂન 1936 દિવસે બહુજન હિતાય બહુજન સુખાયના સૂત્ર સાથે સ્થાપિત ઓલ ઇન્ડિયા રેડિયો દેશનું સૌથી વિશ્વસનીય પ્રસારણ માધ્યમ છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી આજે રાષ્ટ્રીય રાજધાનીમાં ઇંધણનો વપરાશ ઘટાડવા અને જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક સંકલિત હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. આ પહેલ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે DMRCને 2 અત્યાધુનિક હાઇડ્રોજન ઇંધણવાળી બસ પૂરી પાડી છે, જેમાં 35 મુસાફરોની બેઠક ક્ષમતા છે. આ બસ રીઅલ ટાઇમ મોનિટરિંગ, સલામતી, સમયસરતા અને રૂટ પાલન માટે GPS આધારિત ટ્રેકિંગ અને CCTVથી સજ્જ છે. પંજાબના લુધિયાણામાં આજે એર ઇન્ડિયાના પહેલા વિમાને હલવારા વિમાન મથક પર ઉતરાણ કર્યું. દિલ્હીથી લુધિયાણાની પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરનારા રેલ રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ વિમાન મથકના સંચાલનને આ પ્રદેશમાં ઉદ્યોગ, વેપાર અને આર્થિક વિકાસ માટે આ પગલાંને એક મોટું પ્રોત્સાહન ગણાવ્યું હતું. એર ઇન્ડિયાએ લુધિયાણાને દિલ્હી સાથે જોડતી દૈનિક સેવાઓનું શેડ્યુલ બનાવ્યું છે, જે દ્વારા રોમ, મિલાન અને પેરિસ સહિત યુનાઇટેડ કિંગડમ અને યુરોપના દેશો સાથે એક જ દિવસે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી શક્ય બનશે. હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળમ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તામિલનાડુ, પુડુચેરી અને કરાઇકલના હિમાલયની તળેટીમાં પણ આ જ સ્થિતિ રહેવાની સંભાવના છે. દિલ્હી, આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં પણ વીજળી અને ભારે પવન ફૂંકાશે તેવી સંભાવના છે. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ લખનૌના ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 6 વિકેટથી પરાજય આપ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બેઇજિંગમાં વાતચીત કરી હતી અને વેપાર, ટેકનોલોજી તથા પ્રાદેશિક સુરક્ષા પર તણાવ હોવા છતાં સંઘર્ષ અંગે સહયોગ પર ભાર મૂક્યો હતો. ગઈકાલે થયેલી આ મુલાકાત ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના બીજા કાર્યકાળ દરમિયાન ચીનની પ્રથમ મુલાકાત

0: રજૂઆત હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર, હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો. પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અહેમદાબાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયજા વાંચે છે. રાજ્યમાં આવતીકાલથી 300 નવી એસટી બસ દોડાવાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી આ જાહેરાત કરતાં કહ્યું કે કોઈપણ સમારોહ વગર સીધા જ બસ ડેપો પરથી આ એસટી બસનો પ્રારંભ કરાશે. રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલ બચાવવા કટિબદ્ધ હોવાનું જણાવતા શ્રી સંઘવીએ કહ્યું કે ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને લોકોનું ભારે સમર્થન મળી રહ્યું છે.
1: कल गुजरात के नागरिकों के लिए 300 नई बसों को लोकार्पण किया जाएगा. कोई भी प्रकार का फिजिकल कार्यक्रम उसमें नहीं रखा गया है. सीधा ही विभाग को ये सूचना दी गई है कि आपको ना कोई कार्यक्रम करना है ना ही वर्चुअल कार्यक्रम. कल सुबह 10 बजे से मास ट्रांसपोर्टेशन में उपयोग में आने वाली ये बसेस कल 10 बजे से लोगों की सेवा में खुली रखी जाएगी. ना ही कोई कार्यक्रम, ना बसेस कोई एक जगह पे इकट्ठी की जाएगी, सीधा सेंटर्स पे भेजा जाएगा. तो ये अपने आप में ईंधन का भी बचाव होगा, समय का भी होगा और रुपये का भी होगा.
0: શ્રી સંઘવીએ વધુમાં કહ્યું કે સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવાય. તમામ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરવા સૂચના અપાઈ છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રીએ કરેલી અપીલ અંગે ચર્ચા કરવામાં આવી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે તમામ મંત્રીઓ અને વિભાગોને બિનજરૂરી ખર્ચ ન થાય તેની સમીક્ષા કરવા સૂચના અપાઈ છે. આ સાથે તમામ વિભાગોને વિકાસના અને દરરોજના કામમાં અસર ન થાય તે રીતે પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ એટલે કે કેટલાક દિવસ ઘરેથી કામ કરવા અંગે વિચારણા માટે સમીક્ષા કરવા તેમજ અધિકારીઓને કાર પુલિંગ એટલે કે એક જ વાહનનો સંયુક્ત ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલામાં ફરી ઘટાડો કર્યો. તેઓ આજે માત્ર 3 ગાડીઓ સાથે ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પહોંચ્યા હતા, જ્યારે પ્રવીણ માળી, ડોક્ટર પ્રદ્યુમન વાજા, સંજયસિંહ મહેડા સહિતના મંત્રીઓ પણ ઇલેક્ટ્રિક વાહન સાથે ગાંધીનગર પહોંચ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે ઇંધણ બચત અને પર્યાવરણ જાગૃતિ માટે સાયકલ યાત્રા શરૂ કરી. તેઓ ઘરેથી ઓફિસ જવા સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે વૈશ્વિક ઇંધણ સંકટનો સામનો કરવા દરેક નાગરિકને યોગદાન આપવા અનુરોધ કર્યો. કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ આ મહિનાનો તેમનો અમેરિકા પ્રવાસ રદ કર્યો. પ્રધાનમંત્રીએ ઇંધણ બચાવવા અને વિદેશ પ્રવાસ ટાળવા સહિતની કરેલી અપીલને ધ્યાનમાં રાખી શ્રી વાઘાણીએ તેમનો પ્રવાસ રદ કર્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. શ્રી વાઘાણી આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથક ખાતે સહકારી નાણાકીય સંસ્થાઓ પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના હતા. દેશભરમાં નીટની ફરી પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ નવી તારીખની જાહેરાત કરતા સોશિયલ મીડિયા સંદેશમાં ઉમેદવારો અને વાલીઓને માત્ર એનટીએના સત્તાવાર સ્ત્રોત પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો છે. અગાઉ 3 મે લેવાયેલી નીટ પરીક્ષા કથિત ગેરરીતિના કારણોસર રદ કરવામાં આવી હતી. આ અંગે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી 48 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. દરમિયાન હવામાન વિભાગે આજે કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દેવભૂમિ દ્વારકામાં ગરમીનો યલો એલર્ટ જાહેર કર્યું. બીજી તરફ અરવલ્લીમાં સરેરાશ તાપમાન 42-44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય વિભાગે પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પરમારે જણાવ્યું.
2: લુ લાગવાના કિસ્સા અને ગરમીનો સ્વાસ્થ્ય પર અસર ન થાય તે માટે જેટલા શક્ય હોય અને ટાળી શકાય હોય તેવા પગલાં ભરવા માટે નાગરિકોને વિનંતી છે. બપોરે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ તથા ઉપલબ્ધ પ્રવાહી અને પાણીનું પ્રવાહ સતત વધારેમાં વધારે પીવાની સલાહ આપવામાં આવે છે. બજારમાં મળતા વાસી અને બિનખાધ પદાર્થોનો ઉપયોગ ટાળવો જોઈએ તથા તાજા ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ફાયદો થઈ શકે છે.
0: મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ. તેમાં ચોમાસા પૂર્વે જળ સંચયના મહત્તમ કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય, તળાવો ઊંડા કરવા, ચેકડેમનું સમારકામ અને સફાઈ, નહેરોની સફાઈ તેમજ ખેત તલાવડી જેવા જળ સંગ્રહના પ્રકલ્પોને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા સૂચના અપાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક પ્રકાશ ભીમાણી. બોટાદ જિલ્લામાં ઉનાળાની ગરમીની અસર દેખાઈ રહી છે. જો કે બોટાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પર્યાવરણ પ્રેમીઓએ શરૂ કરેલ મિશન ગ્રીન અભિયાનથી વાવવામાં આવેલા વૃક્ષો વાતાવરણને સુધારવામાં મદદરૂપ થઈ રહ્યા છે. બોટાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપની જીતને લઈને કાર્યકર્તાઓમાં આનંદ જોવા મળ્યો હતો. જિલ્લામાં બોટાદ અને બરવાળા નગરપાલિકા, બોટાદ જિલ્લા પંચાયત તેમજ બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર તાલુકા પંચાયત મળી કુલ 7 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી યોજાઈ હતી. આ તમામ પર બહોળા જનમત સાથે ભાજપનું શાસન યથાવત રહ્યું છે. કોંગ્રેસના પરાજયને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સ્વૈચ્છિક ત્યાગપત્ર આપ્યું હતું, પરંતુ ગુજરાત કોંગ્રેસ દ્વારા તેનો અસ્વીકાર કરાયો હતો. 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથિક દિનની ઉજવણી નિમિત્તે નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા આયુર્વેદ શાખા તથા સરકારી હોમિયોપેથિક હોસ્પિટલ બોટાદ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ દર્દીઓનું નિદાન અને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલત દ્વારા સમાધાન સમારોહ 2026 વિશેષ લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજનના ભાગરૂપે બોટાદ જિલ્લાના જે પક્ષકારોના કેસો સર્વોચ્ચ અદાલતમાં પડતર હોય તેમને આ પ્રક્રિયામાં સામેલ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આવા કેસો માટે પ્રી લોક અદાલત કન્સિલિએશન બેઠકનું આયોજન કરવામાં આવશે. બોટાદ જિલ્લાના તમામ હિતધારકો અને અરજદારોને આ તકનો મહત્તમ લાભ લઈ વર્ષો જૂના કાયદાકીય વિવાદોમાંથી મુક્તિ મેળવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈંધણનો બચાવ કરવાની અપીલને ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ગઢડામાં ગોપીનાથજી મંદિરે ધાર્મિક મેળાવડા, ધાર્મિક ઉત્સવો સહિતના આયોજન નહીં કરવાનો નિર્ણય કરાયો છે. ઉપરાંત પ્રાઇવેટ વાહનોનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવા તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ જ્યાં સુધી જાહેર વાહનોથી કામ ચાલે ત્યાં સુધી પોતાના પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ ન કરવા ગોપીનાથજી મંદિરના ચેરમેને સૂચના આપી છે. પીએમશ્રીની પેટ્રોલ ડીઝલ વપરાશ ઘટાડાની વાતને લઈ જિલ્લામાં સ્થાનિક તંત્ર દ્વારા વિવિધ અપીલ કરવામાં આવી છે. તે મુજબ બોટાદ જિલ્લા વડા દ્વારા કોઈપણ રજૂઆત કે મુલાકાતે આવતા લોકો માટે શક્ય હોય તો રૂબરૂ મુલાકાતના બદલે ટેલિફોનિક સંપર્ક સુવિધા શરૂ કરવામાં આવી છે. તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. 1 ગુજરાત સ્થાપના દિનના અવસરે બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી ટ્રાફિક નિયમોના પાલનને પ્રોત્સાહન આપવા વિશેષ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. આ ઝુંબેશ અંતર્ગત બોટાદ જિલ્લામાં અનધિકૃત LED લાઇટ ધરાવતા વાહનો, HSRP નંબર વિના પ્લેટ વિના ચાલતા વાહનો, રોંગ સાઇડ ભયજનક રીતે વાહન ચલાવવાના કિસ્સાઓ, વાહનની નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવાના તેમજ નો પાર્કિંગના ભંગ જેવા ગુનાઓ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત સ્થાપના દિન જેવા ગૌરવશાળી પ્રસંગે તમામ નાગરિકો ટ્રાફિક નિયમોનું સ્વૈચ્છિક રીતે પાલન કરે તે અંગે અપીલ કરાઈ હતી. માર્ગ સલામતીના હિતમાં આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 10 બોટાદ જિલ્લાનું 87.59% જેટલું ઊંચું પરિણામ આવ્યું છે. બોટાદ જિલ્લાની કુલ 13 સરકારી શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે. જિલ્લામાં આવેલ અલમપુર, સીતાપર, શિરવાણિયા, નભોઈ, નાની વાવડી, ચારણકી, જૂના નાવડા, લીંબોડા, નાગલપર, જનડા, લાખણકા સહિતના ગામની સરકારી માધ્યમિક શાળાઓ તેમજ બોટાદની મોડેલ સ્કૂલ, ભીમડાદ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું 100% પરિણામ આવ્યું છે. ધોરણ 12 પરિણામમાં પણ બોટાદ જિલ્લાનો દેખાવ સરસ રહ્યો છે. સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું 96.18% પરિણામ આવ્યું છે. જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ ધરાવતી શાળાઓ રહી છે. સાથોસાથ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોટાદ જિલ્લાનું પરિણામ 90.9

0: 92% આવ્યું છે, જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની બે શાળાઓ પૈકી એક શાળા ગઢડા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાએ વિજ્ઞાન પ્રવાહમાં 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનું સમાચારપત્ર, લેખક પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ હેમા દેસાઈના સ્વરમાં હરીન્દ્ર દવેની રચના.

0: પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાથીઓને સાંભળશો. ગીત છે અવિનાશ વ્યાસનું.
1: સૂરજ નમે હે નર નાર લગ તાર સંગ રંગ રમે કોઈ રૂપ ની કટોરી કોઈ રૂપ નો કઠોર કોઈ શામ કોઈ ગોર હમ છોર અને છોર ધારણી ધામ ધામે નાચતી રે આવે કોઈ ગામ ની રે ધેણું છેલ રે છબીલી નાર છમ છમ છમે

સમય બપોરના ત્રણ થયા છે. અમારી બપોરની આ સભા અહીં સમાપ્ત થાય છે. જો કે આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં ગુજરાતી ગીતો આપ માણી શકશો. અમારી સાંજની સભાના પ્રારંભે સાંજે 5 વાગે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. નમસ્કાર, શુભ સંધ્યા. અત્યારે સાંજના 4:59:30 થઈ છે. અમારી બીજી સભામાં આપ સૌનું સ્વાગત છે. બરાબર 5 વાગ્યે હિન્દીમાં ને 5:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: second leg of his visit, the Prime Minister will arrive in the Netherlands this evening. Thereafter, he will visit Sweden, Norway and Italy during the six-day tour. External Affairs Minister Dr. S. Jaishankar has said that India remains committed to working with all partners in advancing the goal of reformed and effective multilateralism. Addressing the opening session on the second day of the BRICS Foreign Ministers Meeting 2026 in New Delhi, Dr. Jaishankar said that the breadth the meeting reflects the importance that all leaders attach to strengthening multilateral cooperation in a rapidly changing world. Union Defence Minister Rajnath Singh laid the foundation for Advanced Medium Combat Aircraft Program facility at Puttaparthi in Sri Satya Sai district of Andhra Pradesh along with Chief Minister N. Chandrababu Naidu today. Addressing the gathering, Defence Minister Rajnath Singh stated that the newly launched defence projects would strengthen national security, accelerate industrial growth and create large-scale employment opportunities for the youth. The Advanced Medium Combat Aircraft Program facility will serve as the integration, development and flight testing hub for India's indigenous 5th generation stealth fighter aircraft program. Youth Affairs and Sports Minister Dr. Mansukh Mandaviya today chaired a high-level review meeting to assess India's preparations for the Commonwealth Games 2026 scheduled to be held in Glasgow, Scotland. He reviewed athlete preparation, training, logistics, welfare and coordination for India's Commonwealth Games 2026 campaign. The meeting also reviewed the progress of inter-ministerial coordination efforts being undertaken by the Sports Secretary. The Madhya Pradesh High Court would have declared the Bhoj Shala complex in Dhar district a Hindu temple. The court said that the temple of Goddess Saraswati existed here and the site was a center of Sanskrit learning. The court cancelled the earlier order that allowed Muslims to offer namaz at the site. The court reached its conclusion based on the archaeological survey of India's report and archaeological evidence. The court has handed over the administration and management of the complex to the ASI and the central government. The southwest monsoon is likely to set in over Kerala on the 26th of this month with a model era of plus minus 4 days. The normal day for southwest monsoon arrival over Kerala is 1st of June. Indian Meteorological Department has said that the conditions are favorable for the advance of southwest monsoon over parts of South Bay of Bengal, Andaman Sea and Andaman and Nicobar Islands to the next 24 hours. In badminton, India's top men's doubles pair of Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty advanced to the semifinals of Thailand Open. The Indian duo defeated Japanese pair of Takumi Nomura and Yuichi Shumogami in straight games in Bangkok today. Late in the day, Lakshya Sen will face Thailand's Kunnabot Vidisran in the men's singles quarterfinals. And that is the end of this news bulletin.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત બસ થોડી જ ક્ષણોમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
3: गुलशन में उनका आना कुछ ऐसा ही होता है, फूलों में खुशबू, शाखों पे तराना होता है.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી

0: 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: उठी भी नहीं और दिल आशिकाना हुआ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો.

0: ફોન નંબર 0792324509. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792324508.
1: મેરી દુનિયા
2: વિવિધ ભારતી સે ઇસ વક્ત આપ સુન રહે હૈ છાયા ગીત. છાયા ગીત કાર્યક્રમ મેં આજ બસ ઇતના હી. દીજીએ ઇજાઝત સંગીતા શ્રીવાસ્તવ કો. નમસ્કાર.

0: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે લોકગીતો સોલંકી કિશોરભાઈના સ્વરમાં રાવણથા સાથે. બસ થોડી જ વારમાં.
1: શું તમે તૈયારી કરી છો? થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબત

0: બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07923258490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07923258490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07923258490.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈન હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
5: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
5: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07923258490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07923258490.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
6: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
6: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
7: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ

ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી

0: 58490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-4.
1: મનસુખ ભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરી એ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણ પત્ર કઢાવવા.
1: અરે મનસુખ ભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરી જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ લોકગીતો, કલાકાર સોલંકી નરેશભાઈના સ્વરમાં રાવણ અથા સાથે, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: હવે અમે આપને જણાવી દઈએ આજે હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. છ ને 30 મિનિટે કાર્યક્રમ યુવાણી આકાશવાણી રાજકોટનું પ્રદાન, જેમાં આજે શ્રેણી યુથ આઇકોનમાં સાંભળશો જીવનમાં પ્રતિસ્પર્ધી દ્રષ્ટિકોણનું મહત્વ. આ વિશે પ્રોફેસર એસ આર રાવ સાથેની મુલાકાત. પ્રસ્તુતિ પાર્થ જાની, નિર્માણ સુધીર દત્તા. સાત ને 22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો આકાશવાણી રાજકોટનું પ્રદાન, જેમાં આજે ખારેકના મૂલ્યવર્ધનથી વધતી આવક એક નવો અવસર. આ વિશે પોલિટેકનિક ઇન એગ્રો પ્રોસેસિંગ જૂનાગઢના મદદનીશ પ્રાધ્યાપિકા ડોક્ટર અભિષાબેન શિંગાડા સાથે પ્રશ્નોત્તરી. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા, વિરલ રાવલ. આઠ વાગ્યે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, 9:30 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 વાગ્યે છાયા ગીત અને 10:30 મિનિટે ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે આવતીકાલના કાર્યક્રમોની માહિતી મેળવીએ. સવારે 6:10 મિનિટે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન 6:35 મિનિટે. 6:45 મિનિટે કાર્યક્રમ કૃષિ માહિતી, વિષય પાયાનું ખાતર અને પૂરતી ખાતરનો તફાવત, રજૂઆત ડોક્ટર ઉસ્માન ગની શેરસિયા. 7:20 મિનિટે ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 મિનિટે કાર્યક્રમ શાસ્ત્રીય સંગીતમાં આ માસનું ગીત, શબ્દો હીરથી ભરેલ કાળો કંચવો, કવિ ડોક્ટર અનિલ વાળા, ગાયક નિધિ ધોળકિયા, આસ્વાદ દીપક ત્રિવેદી, સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ. સાત ને 55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય વરુનું વિકરાળ સ્વરૂપ, પ્રસ્તુતિ રમીઝ સાલાણી. ભજનોના દૈનિક કાર્યક્રમ નીરખ ને ગગનમાં 8:30 મિનિટે કલાકાર અરવિંદભાઈ બગથરિયા. 8:50 મિનિટે સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમ નિરામયમાં અંતઃસ્ત્રાવના રોગો અને તેની સારવાર, આ વિશે ડોક્ટર બ્રિજ તેલીની સુધીર દત્તાએ લીધેલી મુલાકાત. અગિયાર વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. છ ને 30 મિનિટે કાર્યક્રમ યુવાણી આકાશવાણી રાજકોટનું પ્રદાન, જેમાં સાંભળશો શ્રેણી knowledge.com, પ્રસ્તુતિ શુભમ પી અંબાણી. 7:22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો આકાશવાણી રાજકોટનું પ્રદાન, જેમાં સાંભળશો પ્રાકૃતિક ખેતીના અનુભવો. આ વિશે માળિયામિયાણા તાલુકાના ખીરઈ ગામના ખેડૂત ખતીજાબેન લઘાણી સાથે મુલાકાત. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા, વિરલ રાવલ. 10 વાગ્યે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ અને 9:30 મિનિટે રાષ્ટ્રીય રેડિયો પત્રિકા ચિત્ર ભારતી, આ બંને કાર્યક્રમો દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. શ્રોતા મિત્રો, આથી આવતીકાલે આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા બરાબર 6:20 મિનિટે સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ, પ્રવાચક પુનીત ત્રિપાઠી. આદૌ મુખ્ય વાર્તા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા યુએઈ દેશસ્ય રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન અબુધાબી નગરે ઉર્જા સહકારસ્ય દ્વિપક્ષીય વ્યાપારસ્ય ચ વિષયે ચર્ચાં કૃતવંતૌ. ઉભૌ નેતારો રક્ષા પેટ્રોલિયમ નિવેશાદિ વિષયે પ્રમુખાણાં સંધિપત્રાણાં આદાન પ્રદાનમપિ કૃતવંતૌ. એસ જયશંકરઃ 26,000 વર્ષે બ્રિક્સ વિદેશમંત્રીમંડળસ્ય સભાયાં પ્રભાવપૂર્ણ બહુપક્ષવાદં પ્રતિ ભારતસ્ય પ્રતિબદ્ધતાં પુનઃ દૃઢીકૃતવાન. એનટીએ ઇતિ અભિકરણં જૂન માસસ્ય 21 દિનાંકે 26,000 વર્ષસ્ય નીટ યુજી પરીક્ષા પુનઃ આયોજયિષ્યતિ શિક્ષામંત્રી ધર્મેન્દ્ર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુવાણી આકાશવાણી. દોસ્તો, આપણા જીવનમાં જ્યારે આજના યુગની આપણે વાત કરીએ તો આજનો યુગ ખૂબ જ સ્પર્ધાત્મક પરીક્ષાઓથી માંડીને સ્પર્ધાત્મક જીવન જીવવાનો આખો યુગ બની ગયો છે. દોસ્તો, એકબીજાની સાથે સ્પર્ધા કરતા કરતા ક્યારે જીવન સમાપ્તિ તરફ જતું રહે છે આપણને ખબર નથી પડતી દોસ્તો. અને આપણી લાઈફને વધારે ને વધારે બેટર કરવા માટે થઈને, વધારે વધારે સુખરૂપ બનાવવા માટે થઈને આપણે આ જીવન મહેનત મજૂરી કરતા રહીએ છીએ દોસ્તો. ત્યારે એટલું જ કહેવાય કે અત્યારનો જે અભિગમ છે, અત્યારનો જે માહોલ છે તે સ્પર્ધાત્મક છે દોસ્તો. કે આ જીવનની, આ દુનિયાની સ્પર્ધામાં જો ટકી રહેવું હોય ને તો આપણે સતત ને સતત અપડેટ રહેવું પડશે. બધી જ સ્કિલથી આપણે અપડેટ રહેવું પડશે. આ દુનિયાથી, ડિજિટલ વર્લ્ડથી આપણે અપડેટ રહેવું પડશે. ક્ષણે ક્ષણની, પળે પળની માહિતી આપણી પાસે હોવી જોઈશે. ત્યારે જ આપણે આ સ્પર્ધાત્મક યુગની અંદર આરામથી જીવી શકીશું. અધરવાઇઝ આપણે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જઈશું દોસ્તો. અને આજે આ જ તમામ બાબતો ઉપર આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ. સ્પર્ધાત્મક અભિગમનું જીવનમાં કેટલું મહત્વ છે તેની ઉપરનો આજે એક મસ્ત મજાનો ઇન્ટરવ્યૂ આપણી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છે. અને જે ઇન્ટરવ્યૂ આપણે લઈ રહ્યા છીએ તેઓ છે પ્રોફેસર એસ આર રોયનું, અને ઇન્ટરવ્યૂ લીધું છે સુધીર દત્તાએ. પરંતુ દોસ્તો, આ ઇન્ટરવ્યૂ માણીએ, સાંભળીએ અને જાણીએ અવનવી બાબતો. એની પહેલા સાંભળીએ આ મસ્ત મજાનું ગીત શ્રી કાલ હસ્તી. ફિલ્મ છે કનપ્પા, ગીત ગાયું છે અનન્યા વાડકરે, સંગીત આપ્યું છે સ્ટેફન દેવસિંહે અને લિરિક્સ લખ્યા છે ગિરીશ નાકોડે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે શ્રી કાલ હસ્તી.

એક વન્ડરફુલ મ્યુઝિકલ બ્રેક બાદ તમારા સૌનું દોસ્તો અહીં સ્વાગત છે. આપણે શરૂ કરી રહ્યા હતા એક મસ્ત મજાનો ઇન્ટરવ્યુ કે જેનું નામ છે જીવનમાં સ્પર્ધાત્મક અભિગમનું મહત્વ, અને આ ઇન્ટરવ્યુ આપણે આજે લઈ રહ્યા છીએ પ્રોફેસર એસ આર રાવનું. તો પ્રસ્તુત છે આ ઇન્ટરવ્યુ, સાંભળીએ, માણીએ અને ઘણું બધું જાણીએ.

0: તો મિત્રો, જીવનમાં સ્પર્ધાત્મક અભિગમ બહુ જરૂરી છે, કારણ કે સ્પર્ધા દ્વારા વ્યક્તિનું એક મનોબળ નક્કી થાય છે, એનું વિશિષ્ટ ઘડતર થાય છે, અને વ્યક્તિત્વ વિકાસ માટે થોડા ઘણા અંશે સ્પર્ધાત્મક વાતાવરણ હોવું જરૂરી છે. તો આ વિશે સાંભળીએ પ્રાધ્યાપક એસઆર રોય પાસેથી કેટલીક માહિતી.
1: એક માણસ મેળામાં ફુગ્ગા વેચતો હતો. એક બાળકે પૂછ્યું, બધા રંગના ફુગ્ગા આકાશમાં ઉડી શકે? ફુગ્ગા વેચનારે કહ્યું, ફુગ્ગા સ્વયં ઉડતા નથી, તેમાં રહેલો ગેસ તેને ઉડાડવામાં મદદ કરે છે અને તે ફુગ્ગાને આકાશ તરફ પહોંચાડે છે. ફુગ્ગામાં રહેલો ગેસ એટલે જીવન પ્રત્યેનો તમારો અભિગમ. મનોચિકિત્સક વિલિયમ જેમ્સ કહે છે કે તમે તમારા મનના અભિગમને બદલીને તમારા જીવનમાં પલટો લાવી શકો છો. સ્પર્ધાત્મક અભિગમ એટલે કોઈપણ લક્ષ્યને પહોંચી વળવા માટેની મનોશારીરિક, સામાજિક, કૌટુંબિક, આર્થિક, ભાવાત્મક, મનોશારીરિક તત્પરતા. સરળ શબ્દોમાં કહું તો એક પ્રકારની ભાવાત્મક ચટપટી. કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરવાની શરૂઆત એક સામાન્ય ક્રિયાથી થાય છે. કોઈપણ કળા એક નાનકડા બિંદુથી થાય છે. કોઈપણ ધ્યેય કે લક્ષ્યને પ્રાપ્ત કરવું સરળ નથી. જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુને સરળ ન બનાવો ત્યાં સુધી તે કઠિન હોય છે. પરંતુ જે સરળ લાગે છે તે સહેલું પણ નથી, અલબત્ત અશક્ય પણ નથી. સરળ લાગતા ધ્યેય પ્રાપ્તિના પ્રયત્નો કરીએ છીએ ત્યારે કઠિનતાનો અનુભવ થાય છે અને કેટલીક વાર આપણે ધ્યેયને

છોડી દઈએ છીએ. સ્પર્ધાત્મક અભિગમ અપનાવતી વખતે એટલું તો ચોક્કસ વિચારવું કે જે ધ્યેય કે લક્ષ્યને પ્રાપ્ત કરવા ઈચ્છો છો તેની ઉત્પત્તિ તમારા દિલ અને દિમાગમાંથી થઈ છે કે કેમ, બીજાની દેખાદેખીમાંથી થઈ છે. જો તમારા હૃદયની ભાવનાઓમાંથી આકાર પામી હશે તો તમારા અભિગમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે. શા માટે તમે લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રયત્ન કરો છો? શું મેળવવા ઈચ્છો છો? તમે કેટલો સંતોષ મળશે? તમારા સમગ્ર જીવન પર કેવી અસર થશે? લક્ષ્ય પ્રાપ્તિ માટે તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે? આ બાબત વિચારી લેવી જોઈએ. અંગ્રેજીમાં કહું તો પેઇન એન્ડ ગેઇન નો સિદ્ધાંત, કેટલું ગુમાવવું છે અને કેટલું પ્રાપ્ત થવાનું છે. જીવનમાં સ્પર્ધાત્મક અભિગમ એટલે લડી લેવાનું નથી, પરંતુ આવનાર ઘટનાઓની સાથેનો મનમેળ બેસાડવો. સ્પર્ધાત્મક અભિગમ એક પ્રકારની પોતાના મન સાથેની સમજૂતી છે. આ તાલીમ પ્રક્રિયા છે જે વ્યક્તિની જીવનશૈલી સાથે જોડાયેલી છે. અબ્રાહમ લિંકન કહે છે કે એકવાર તમારું લક્ષ્ય નક્કી કરી લીધું એટલે અડધું કામ તો ત્યાં જ થઈ ગયું. લક્ષ્ય પ્રાપ્તિ માટે સંપૂર્ણ પ્રયત્નોની સાથે પ્રયત્નોની દિશા કઈ તરફ જાય છે તે જાણવું મહત્વનું છે. લક્ષ્ય પ્રાપ્તિ માટેના અથાગ પ્રયત્નો પછી પણ પરિણામ ન આવે એટલે એમ કે પ્રયત્નો ખોટી દિશામાં થઈ રહ્યા છે. કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ પ્રતિભાની જરૂર નથી, ઈચ્છા, ઈરાદા અને તમન્નાની જરૂર છે. ઈરાદા કભી બદલ નહીં સકતા હૈ, આ શબ્દો જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના મેડિસિનના ડોક્ટર ઓસ્લરના છે. સ્પર્ધાત્મક અભિગમ અપનાવતી વખતે લોકો વધુ પડતું વિચારી નાખે છે. જે ઘટના થઈ નથી, થવાની શક્યતા નથી, તેના પર વિચાર કેન્દ્રિત કરે છે. આજની સમસ્યા ક્યાં ઓછી છે કે તમે લાંબા ભવિષ્ય વિશે વિચારોમાં વિલીન થઈ જાઓ છો? સચોટ નિર્ણય એ લક્ષ્ય સિદ્ધિના પાયાની પહેલી ઈંટ છે. સમગ્ર જીવન એક શિક્ષણની ગત્યાત્મક ક્રિયા છે જેમાં વ્યક્તિ શીખતી રહે છે. શું શીખે છે તેનો આધાર તેના જીવન પ્રત્યેના અભિગમ પર છે. જે લક્ષ્ય પ્રાપ્તિ સાથે સ્પર્ધા કરવાની છે તે લક્ષ્યની જાણકારી, માહિતી એકત્રીકરણ, માહિતીનું વિશ્લેષણ તથા તેની સાથે સંકળાયેલા ગૌણ અને મુખ્ય પરિબળો જેવા કે બુદ્ધિશક્તિ, આવડત, અનુભવોમાંથી શિક્ષણ, મનોવૈજ્ઞાનિક શારીરિક ક્ષમતા, વિચારની અને પ્રયત્નોની દિશા, ધૈર્ય, પ્રયત્નોમાં સાતત્ય, સહિષ્ણુતા, અસર કરતું સામાજિક ભૌતિક વાતાવરણ, કૌટુંબિક જીવન, આર્થિક પરિબળો, માનસિક તત્પરતા અને દ્રઢતા, પરિણામની વખતો વખત જાણકારી, પ્રયત્નોમાં પરિવર્તન, અવરોધોથી ઊભી થતી અડચણ, સમસ્યા સુધારણા અને ઉકેલના સંભવિત માર્ગ, જીવનમાં આવતી અણધારી ઘટના, આ બધી બાબતોનો એક નકશો દોરવો જરૂરી છે. ઉકેલની દિશા વિશે વિચારીએ તો અબ્રાહમ લિંકન કહે છે કે પ્રત્યેક સમસ્યા કે લક્ષ્ય તેના સંભવિત ઉકેલ સાથે આવે છે. તમારું મન ક્યાં ખેંચાય છે? ઉકેલને શોધવામાં કે સમસ્યાને ગૂંચવી નાખવામાં? સ્પર્ધાત્મક અભિગમની દિશા તરફ પ્રયાસ કરવો હોય તો ટકી રહેવું ખૂબ આવશ્યક છે. ઝાડની ડાળી વંટોળ વચ્ચે પણ નમે છે પણ ટકી રહે છે. અવરોધો વચ્ચે ટકી રહેવું, ધ્યેયને છોડી ન દેવું એ અભિગમ અપનાવનાર વિજેતા બને છે. એક યુવતી એક નહેર તરવા માટે તૈયાર થઈ. રાત્રિનો સમય હતો, ઉપર હેલિકોપ્ટર નજર રાખી રહ્યું હતું. પવન જોરદાર ફૂંકાયો, બચાવ માટે તેણીએ સંકેત આપ્યો. હેલિકોપ્ટરે જ્યારે તેને ઉચકી લીધી ત્યારે પાણી તરફ જોયું તો તે માત્ર ને માત્ર 5 ફૂટ કિનારાથી દૂર રહી ગઈ હતી. ઘણા લોકો જ્યારે વિજયની નજીક પહોંચે છે ત્યારે જ હારીને ધ્યેય છોડી દે છે. સ્પર્ધાત્મક અભિગમનું અનિવાર્ય અંગ હોય તો ટકી રહેવું જરૂરી છે. જે ટકી રહ્યો તે જીતી ગયો. કુટુંબમાં કટોકટી, બેકારી, નોકરી છૂટી જવી, છૂટાછેડા, ભૂખમરો, ઘરમાંથી હકાલપટ્ટી જેવા સંજોગો સામે ટકી રહેવું એ આગવી સમજ અને દીર્ઘદ્રષ્ટિ પર આધાર રાખે છે. સ્પર્ધાત્મક અભિગમ અપનાવતા લોકોનું ધ્યાન નિષ્ફળતા તરફ કેન્દ્રિત રહે છે. જે લોકોએ સફળતા પ્રાપ્ત કરી છે તેઓનો ઇતિહાસ અનંત નિષ્ફળતાઓથી ભરેલો છે. નિષ્ફળતા નિષ્ફળતા, પરંતુ તેઓ ટકી રહ્યા અને આખરે વિજેતા બન્યા. નિષ્ફળતા એ ભૂલ છે અને ભૂલ અને શિક્ષણ એ અને સમજ એ શક્ય નથી. અમેરિકાની IBM સંસ્થા જણાવે છે કે જ્યારે તમે નિષ્ફળ જાઓ
ત્યારે તે નિષ્ફળતાને ડબલ

0: अरे दो डबल योर फेलियोर्स, फेलियोर्स इज ए हाईवे ऑफ सक्सेस, लगे रहो। જ્યારે સ્પર્ધાત્મક અભિગમ તરફ જઈએ છીએ ત્યારે યાદ રાખવું કે ભય અને શંકાસ્પદ પરિસ્થિતિ તમારા મનને લકવાગ્રસ્ત પરિસ્થિતિ તરફ ખેંચી જાય છે। નિષ્ફળતા સ્વયં સફળતાનો રાજમાર્ગ છે। જીવનમાં સ્પર્ધાત્મક અભિગમ અપનાવતી વખતે વ્યક્તિએ પોતાની બધી જ મનોશારીરિક શક્તિઓને કામે લગાડવી જોઈએ। હેનરી ફોર્ડ કહે છે કે આપણે માત્ર 10% શક્તિનો જ ઉપયોગ કરીએ છીએ, જ્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહે છે કે આપણે માત્ર 50% શક્તિનો જ આપણા કાર્યને શોધ માટે ઉપયોગ કરીએ છીએ। શક્તિનો ઉપયોગ જરૂરી પણ વ્યય નહીં, શક્તિને બચાવો કામ લાગે છે। શક્તિ સ્વયં તમને તમારા લક્ષ્ય તરફ દોરી જાય છે। અવરોધો આવે ત્યારે લોકો ધ્યેય છોડી દે છે। હેનરી ફોર્ડ કહે છે કે જ્યારે તમે ધ્યેય તરફથી આંખ ખેંચી લો છો ત્યારે જ અવરોધો નડવાની શરૂઆત કરે છે। જીવન એક વિઘ્ન દોર છે જેમાં આપણે ખુદ વિઘ્નવાન બનીએ છીએ। ત્યાં અર્જુનની દ્રષ્ટિનો ઉપયોગ જરૂરી છે। જે પ્રયત્નોથી નિષ્ફળતાનો અંસાર આવે ત્યારે પ્રયત્નોમાં પરિવર્તન યોગ્ય માર્ગ તરફ લઈ જઈ શકે। જીવનમાં દરેક ક્રિયાની શરૂઆત એક વિચારથી થાય છે। વિચારની દિશા જ વ્યક્તિને જે તે માર્ગે વર્તન કરવા માટે પ્રેરિત કરે છે। વિલિયમ જેમ્સ કહે છે કે માનવીનું મોટામાં મોટું શસ્ત્ર વિચાર છે। સ્વામી વિવેકાનંદ કહે છે કે માનવી માટે મોટામાં મોટી શક્તિ વિચાર દ્વારા પ્રાપ્ત થાય છે। તમે શું વિચારો છો તેને સ્થાને તમે કેવી રીતે વિચાર કરો છો તે જરૂરી છે। કાલ્પનિક વિચાર વાસ્તવિકતાની ધરતી પર ઉતારવી, એમાં જ વ્યક્તિની સમજ અને સ્થાન પણ રહેલું છે। ડોક્ટર ચિરાગ રોય લખે છે કે સ્પર્ધાત્મકતા એટલે ઠોકર ન લાગવી એમ નહીં, પરંતુ દરેક ઠોકર પછી બમણા જોરથી ઉઠવાની ક્ષમતા। જો ઠોકર ન ખાએ નહીં જીત ઉસકી, જો ગીર કે સમર જાય હૈ જીત ઉસકી। દરેક બાબતમાં હું કેન્દ્રમાં ન લાવું, મને અને હું એ ભૂલી જાઉં, એમ થાય તો ભાવના કે પ્રતિષ્ઠાને ઠેસ નહીં લાગે। કારણ કે પ્રત્યેક ઘટનાઓનો આધાર પ્રકૃતિમાં રહેલા અસંખ્ય પરિબળો પર રહેલો છે। વાંસની જેમ વર્તા શીખો। સ્પર્ધાત્મક અભિગમ અપનાવનારા કેટલાક જરૂર કરતા વધુ વિચારી નાખે છે। પરિણામ એટલું ભયાનક નથી આવતું જેટલા ભયાનક વિચારો હોય છે। વિચાર વાવો કર્મ લણો, કર્મ વાવો આદત લણો, આદત વાવો ચરિત્ર લણો, ચરિત્ર વાવો નસીબ લણો। જીવનમાં દરેક બાબતની શરૂઆત એક નાનકડા વિચારથી થાય છે। નક્કર વિચારણા એ સ્પર્ધાત્મક અભિગમની અનિવાર્ય શરત છે। સાથે સાથે જે વિચારીએ છીએ તેનો અમલ તેથી વધુ મહત્વનો છે। પ્રસન્નમુખ હસતો ચહેરો એ ઉચ્ચ ચારિત્રની નિશાની છે। સ્પર્ધાત્મક અભિગમનો અનિવાર્ય અંગ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા, જે જીવનની દિશા નિર્દેશ કરે છે અને મનોશારીરિક મક્કમતાને માધ્યમ બનાવી તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે।
1: મિત્રો, જીવનમાં સ્પર્ધાત્મક અભિગમ વિશેની વાતો પ્રાધ્યાપક એસઆર રોય પાસેથી આપણે સાંભળી, ખૂબ જરૂરી છે કે જીવનમાં સ્પર્ધાત્મક વાતાવરણ દ્વારા આપણે કેટલીક પ્રગતિ કરી શકીએ એમ છીએ અને કેટલા આગળ વધી શકીએ એમ છીએ। કારણ કે પ્રયત્નો અને કર્મ એ મનુષ્ય સાથે જોડાયેલી એક એવી બે અગત્યની બાબતો છે કે જેના દ્વારા એણે પોતાનું ભવિષ્ય નક્કી કરવાનું હોય છે। ખ્વાહિશો સે નહીં ગીરતે ફૂલ ઝોલી મેં, ખ્વાહિશો સે નહીં ગીરતે ફૂલ ઝોલી મેં, વક્ત કી શાખ કો હિલાના હોગા, કુછ નહીં હોગા અંધેરો કો બુરા કહેને સે। જી હા દોસ્તો, કુછ નહીં હોગા અંધેરો કો બુરા કહેને સે, અપને હિસ્સે કા દિયા ખુદ હી જલાના હોગા। માત્ર આપણે અંધકારને અભિશાપ આપતા રહીએ અને એના વિશે પ્રતિકૂળ વાતો કહેતા રહીએ, એના બદલે એક નાનકડો દીપ પ્રગટાવી લઈએ તો અંધારું આપોઆપ દૂર થઈ જાય છે।

દોસ્તો, આ હતા પ્રોફેસર એસ આર રોય કે જેઓએ જીવનમાં સ્પર્ધાત્મક અભિગમનું કેટલું મહત્વ છે તેના વિશેની ઘણી બધી વાતો કરી છે, ઘણી બધી માહિતી આપણને આપી છે. આશા રાખું છું કે આજનો આપણો કાર્યક્રમ છે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમે લોકો પણ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આવા સ્પર્ધાત્મક અભિગમોને અનુસરવાની કોશિશ કરશો, જેથી કરીને તમારું જીવન અને તમારી આસપાસ રહેલ તમારા સ્નેહીજનોનું જીવન પણ

ખૂબ જ આરામદાયક બની રહે. દોસ્તો, આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ તે પહેલા માણીએ સાંભળીએ એક મસ્ત મજાનું ગીત, જેના શબ્દો છે જિંદગી તુજસે, ફિલ્મ છે દર્દ, ગીત ગાયું છે રાજ બર્મને, સંગીત અને લિરિક્સ લખ્યા છે અરાફત મહેમૂદે. તો પ્રસ્તુત છે મસ્ત મજાનું આ ગીત જેના શબ્દો છે જિંદગી તુજસે.

જિંદગી. વન્ડરફુલ મ્યુઝિકલ બ્રેક બાદ તમારા સૌનું સ્વાગત છે. દોસ્તો, આજનો કાર્યક્રમ તમને ખૂબ જ ગમ્યો હશે, ઘણું બધું જાણવા મળ્યું હશે. તો ચાલો દોસ્તો, આવતીકાલે સાંજે 6:30 અહીં જ તમારા યુવાણીના યુથ આઇકન કાર્યક્રમ પર ફરી વખત મળીશું, મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે. ત્યાં સુધી આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: મહિલાઓ માટેનું વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
1: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
0: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
1: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
0: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
1: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.
2: સુનો ના, હા, સોચ રહા હું અપના બિઝનેસ ક્યુ ના બઢા લું.
3: તો રોકા કિસ મે હૈ? હા,
2: રોકા તો કિસી ને નહીં, પર સમજ નહીં આ રહા કે મદદ કિસસે માંગું.
3: મુજસે?
2: તુમસે? તો અચ્છા બતાઓ ફિર.
3: આકાશવાણી હૈ ના, મેને સુના હૈ ઉસકા નેટવર્ક દેશ ભર મે ફૈલા હૈ.
2: પર ઉસસે મેરા ક્યા ફાયદા?
3: દેખો ફાયદા હૈ, જિસ શહેર મે ચાહો વિજ્ઞાપન કી મદદ સે ઉપભોક્તાઓ તક પહોંચ જાઓ.
2: પર અબ યે ભી તો બતા દો કે આકાશવાણી સે સંપર્ક કૈસે કરું?
3: બહોત આસાન હૈ, મે બતાતી હું. નંબર નોટ કરો, 870-001-4242.
2: ઓ, 870-001-4242. લો અભી ફોન લગાતા હું, 870-001-4242 પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. અધિકારીઓ અને કર્મચારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા રાજ્ય સરકારની સૂચના. નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે, રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાની જાહેરાત. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થનો જથ્થો કબજે કરાયો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી ઘટે તેવી શક્યતા. અને ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ માહિતી આપી.
1: ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે સમગ્ર જનતાને, ગુજરાતની, કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર કરવામાં આવતી ખરીદી નો બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ઉત્સાહિત ન થવા માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે રાજ્ય સરકાર ચલાવશે. પણ રાજ્ય સરકાર વતી હું વિનંતી કરું છું કે કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર સંગ્રહખોરી ન કરીએ અને કરતા હોય તો એનું ધ્યાન પણ દોરીએ.
0: શ્રી વાઘાણીએ કહ્યું કે સરકારી અધિકારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા, બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા માટે પણ જણાવાયું છે.
1: કોઈ પણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે.
0: સરકારી કર્મચારીઓને ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રીડ વાહન તેમજ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવાની પણ સૂચના અપાઈ છે. જ્યારે જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેવા દરેક વિભાગના વડાને જાણ કરી હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું હતું.
1: પર્યાવરણ ઇંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ, જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો. મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય એ લેવાનો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે.
0: શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું કે મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવને સોંપવા તેમજ આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ ગેસ જોડાણ પીએનજી ફરજિયાત બનાવવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે કરકસર અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ સહિતની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને

0: ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વના પગલાંની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી વિવિધ માર્ગ પર 300 નવી એસટી બસો દોડાવાશે. ગાંધીનગરમાં આ અંગેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવોની અપીલને ધ્યાને રાખીને ઉદઘાટન કે ભવ્ય સમારોહ વિના મુખ્યમંત્રીના ઝીરો સેરેમની સંકલ્પ હેઠળ આ તમામ બસ સીધી જ કાર્યરત કરાશે. શ્રી સંઘવીએ કહ્યું કે સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવવા સરકારે નિર્ણય કર્યો છે.
1: खास तौर पे राज्य के गांधीनगर अहमदाबाद के बाहर से किसी भी व्यक्ति को गांधीनगर तक बैठकों में ना बुलाया जाए, उसके लिए खास दबाव रखा गया है. और साथ साथ जो बैठक वर्चुअल हो पाए, ऐसी सभी बैठकों को वर्चुअल करने के लिए भी निर्देश दिए गए. उसी के साथ जो लोग बाहर के शहर से या दूर दराज से आते हैं, उन पे टोटली रोक लगाई गई है.
0: પ્રધાનમંત્રી મોદીએ ઇંધણ બચાવવા અંગે કરેલી અપીલને દેશભરમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે, ત્યારે વલસાડમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાતા પેટ્રોલ પંપ પર લાંબી કતાર જોવા મળી છે. દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને અફવાથી દૂર રહેવા અને જરૂર મુજબ પેટ્રોલ ભરાવવા લોકોને અપીલ કરી છે. તેમણે તંત્ર દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ સાથે સંકલન સાધીને જિલ્લામાં ઇંધણનો પુરવઠો જાળવી રાખવાની ખાતરી આપી છે. સાથે જ ભરૂચમાં પણ જાહેર પરિવહન સેવાને પ્રોત્સાહન આપવા આજથી જીએસઆરટીસી દ્વારા વિલાયત, સાયખા અને ભેરસમ જીઆઈડીસી વિસ્તાર માટે નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલામાં ફરી ઘટાડો કરતા તેઓ આજે માત્ર 3 ગાડીઓ સાથે ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પહોંચ્યા, જ્યારે વિવિધ મંત્રીઓ પણ ઇલેક્ટ્રીક વાહન સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. દેશભરમાં મેડિકલ કોલેજો માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ દ્વારા જાહેર કરાયેલી નવી તારીખ અંગે માહિતી આપતા કહ્યું કે આગામી 14 જૂન સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશપત્ર ઉપલબ્ધ કરાવાશે. આવતા વર્ષથી નીટ પરીક્ષા કમ્પ્યુટર આધારિત પરીક્ષા સીબીટી પદ્ધતિથી લેવાશે તેવી પણ શ્રી પ્રધાને જાહેરાત કરી હતી. કેન્દ્રીય શિક્ષણમંત્રીએ કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ અનિયમિતતા અટકાવવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવાના પગલાં લેવાશે. બીજી તરફ રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ ઉમેદવારો અને વાલીઓને માત્ર એનટીએના સત્તાવાર સ્ત્રોત પર જ વિશ્વાસ કરવા અનુરોધ કર્યો છે. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થનો જથ્થો કબજે કરાયો છે. અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ માહિતીના આધારે મુંદ્રા બંદર પર આ કાર્યવાહી કરી છે. એનસીબીએ મુંદ્રા કસ્ટમ વિભાગના એસઆઈઆઈબી શાખાની મદદથી એક જેટી પર આયાતી કન્ટેનરમાં તપાસ કરતા આ કેફી પદાર્થ મળી આવ્યો હતો.
2: અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે મુંદ્રા પોર્ટ પર હાથ ધરેલી કાર્યવાહીમાં 140 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુરુવારે મોડી સાંજે હાથ ધરેલી આ કાર્યવાહીમાં ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે તપાસ આદરી હતી અને આ તપાસ દરમિયાન એક કન્ટેનરમાંથી જે માલ દર્શાવાયો હતો તેના બદલે ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી છે. હિમાંગ પટણી, આકાશવાણી સમાચાર.
0: ગાંધીનગરના કલોલમાં 3 શ્રમિકના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે કલોલમાં સહેજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસીની એક કંપનીમાં ગતરાત્રે જમીનની અંદરની ટાંકી સાફ કરતી વખતે 3 શ્રમિકોના મોત નિપજ્યા છે, જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર હોવાથી હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. આ અંગે અધિકારીઓએ સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને જવાબદારો સામે જરૂરી પગલાં લેવાશે તેમ જણાવ્યું છે. માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જૂનાગઢ એસટી બસ મથકની મુલાકાત લીધી. દરમિયાન તેમણે મુસાફરો માટે ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાઓ તેમજ બસ મથકની સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું. આ સાથે જ મંત્રીશ્રીએ મુસાફરો અને બસ મથક પર વિવિધ દુકાનદારો સાથે સંવાદ કર્યો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે, તેમ છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. દરમિયાન લોકોને બપોરે બિનજરૂરી બહાર ન જવાની પણ સલાહ અપાઈ હોવાનું શ્રી શર્માએ જણાવ્યું.
3: लोअर लेवल्स में पश्चिमी से अंतर कस्टडी हवाएं चल रही हैं, सौराष्ट्र कच्छ में वेस्टर्ली कंपोनेंट ज्यादा है, जबकि गुजरात रीजन में देखते हैं तो वेस्टर्ली से नॉर्थ वेस्टर्ली कंपोनेंट है। इसकी वजह से कुछ विंड स्पीड भी ज्यादा है, टेम्परेचर डाउन होने की संभावना है, ज्यादा तापमान

0: किया गया भावनगर में 45.2 डिग्री सेल्सियस।
1: રાજકોટ ગ્રામ્યમાં આવતા તમામ મુસાફરોની પથિક પોર્ટલ પર નોંધણી કરવા જિલ્લા કલેક્ટરે સૂચન કર્યું છે. દેશ વિરોધી પ્રવૃત્તિ પર નિયંત્રણ મૂકવા રાજકોટ ગ્રામ્યની હોટલ, ધરમશાળા, સમાજવાડી, ક્લબ હાઉસ, રિસોર્ટ કે કોઈપણ વ્યક્તિને ભાડે આપે તો તેની જાણ માલિક કે સંચાલકે પથિક વેબ પોર્ટલ પર કરવાની રહેશે. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે મહિલાઓની 69 કિલો શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. સ્નેચમાં 96 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 121 કિલોગ્રામ વજન ઉપાડીને આ સિદ્ધિ તેઓએ મેળવી છે. આ શ્રેણીમાં ડીપીઆર કોરિયાના સોંગ કુક હ્યાંગે 112 કિલો સ્નેચ અને 151 કિલો ક્લીન એન્ડ જર્ક સાથે સુવર્ણચંદ્રક જીતીને વિક્રમ બનાવ્યો છે, જ્યારે ચીની તાઇપેઈના ચેન વેન હુઈએ કુલ 239 કિલો વજન ઉપાડીને રજત ચંદ્રક જીત્યો છે. તેમજ જાપાનના મિયાગો યુઈએ 219 કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ભારતીય ડાક વિભાગ દ્વારા એક રાજ્ય એક જીએસટીના અસરકારક અમલીકરણ માટે અમદાવાદમાં કાર્યશાળા યોજાઈ. તેનો પ્રારંભ કરાવતા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે હવે નવી વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં એકીકૃત પ્રણાલી તરીકે કાર્ય કરશે, એટલે હિસાબી પ્રક્રિયા, ટેક્સ અનુપાલન તથા નાણાકીય રિપોર્ટિંગ વધુ સરળ અને અસરકારક બનશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. અધિકારીઓ અને કર્મચારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા રાજ્ય સરકારની સૂચના. નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે, રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાની જાહેરાત. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 144 કિલો કેફી પદાર્થોનો જથ્થો કબજે કરાયો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી ઘટે તેવી શક્યતા. અને ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.

0: એ રામ રામ અટલબેન, રામ રામ
1: વિરલભાઈ, રામ રામ
0: અટલબેન. કેમ છો?
1: બસ જો મજા. હું એમ કહું બધાને કે જીવનમાં રસ હોય ને તો મજા આવે.
0: વાહ, મેં કહેવાય છે ને કે જીવનમાં રસ છે ને એ જરૂરી છે. અને અટલબેન, રસ છે ને એ પાછા ઘણા બધા પ્રકારના હોય.
1: હા હા, જો જીવનમાં રસ હોય ને એમ ભોજનમાં રસ હોવાની જરૂર છે.
0: વાહ ભાઈ,
1: આપણે એક બેલેન્સ હોવો જોઈએ. ખાટો, મીઠો, તુરો, કડવો, પણ

0: મને જે સૌથી પ્રિય હોય ને તો એ છે મીઠો મધુરો રસ.
1: અને લગભગ લોકોને મીઠો રસ છે ને પસંદ હોય, અને આપણે બધા વિધિ વિધાન હોય કે ભગવાનની પૂજા હોય કે બધામાં મીઠા રસનો પ્રસાદ થાય, બરાબર? એટલે મીઠા રસનું ખૂબ મહત્વ છે, અને એમાં એ રસ જો કુદરતી હોય બરાબર તો એનું વિશેષ મહત્વ છે.
0: બિલકુલ
1: બરાબર. અને એમાં વાત લઈ લઈએ તો માની લ્યો કે કુદરત મીઠાશ શેમાં હોય તો કે ખજૂર.
0: હા, સૌથી પહેલું નામ ખજૂર નું આવે. અને કોઈને વીકનેસ થઈ ગઈ હોય, કમજોરી લાગતી હોય તો ડોક્ટર શું સલાહ આપે કે થોડા ખજૂર ખાતા જાવ.
1: એટલે ખજૂર છે એ કુદરતી મીઠાશ આપતો પદાર્થ છે. એટલે અટલબેન, આપણે તો પછી ખજૂર હોય તો એની ખેતી શેની થાય એ આપણે તરત વિચાર આવે,
0: એનું મૂલ્યવર્ધન કેવી રીતે
1: થાય. એટલે વાત મૂળ ઉપર ખજૂર છે એટલે ખારેક ઉપર વાત આવે. તો આજે તમે સમજી ગયા હશો કે ચોરે છે ને કંઈક ખારેક વિશે વાત
0: મીઠી મધુરી વાત કરવાની છે.
1: વાહ ભાઈ વાહ. એટલે ખારેકના મૂલ્યવર્ધનથી વધતી આવક એક નવો અવસર, આવો સરસ મજાનો એક વિષય છે. અને આજે ચોરે વિષય નિષ્ણાંત તરીકે ડોક્ટર અભિષાબેન શિંગાળા, કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત આવેલ પોલિટેકનિક ઇન એગ્રો પ્રોસેસિંગ જૂનાગઢના મદદનીશ પ્રાધ્યાપક છે, તેઓ ગામના ચોરે ખાસ મહેમાન થયા છે. બેન જૂનાગઢથી આવી ગયા છે, તો સૌથી પહેલા છે ને બેનનું સ્વાગત કરીએ. બેનને કહીએ રામ રામ.
2: રામ રામ. રામ રામ બધાને.
1: હવે અભિષાબેન, હું ને અટલબેન વાત કરતા હતા કે મીઠો રસ છે એટલે ખજૂરની વાત આવે, ખારેકની વાત આવે, તો ખારેકના મૂલ્યવર્ધનથી વધતી આવક આ વિષય ઉપર આપણે વિસ્તૃત તો વાત કરીશું, પણ પ્રાસ્તાવિક અમને માહિતી આપો આ વિષય માટેની.
2: આજે આપણે રણની કુદરતી મીઠાશ વિશે વાત કરવી છે, જે હવે માત્ર ગુજરાત કે ભારત પૂરતી સીમિત નહીં રહી, પણ વિશ્વના બજારોમાં ધૂમ મચાવી રહી છે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખારેક એટલે કે ખજૂરની, જેની સોડમ મીઠાશ આખા વિશ્વમાં જાણીતી છે એવી આપણી કચ્છી ખારેકને હવે જીઆઈ ટેગ દ્વારા વૈશ્વિક ઓળખ મળી છે. પણ મિત્રો, આજે વાત માત્ર ખેતીની નથી કરવી, પણ ખેતીથી એક ડગલું આગળ વધીને પાકને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને પ્રોસેસિંગ અને નિકાસના સ્તર સુધી કેવી રીતે લઈ જવો, અને ખારેકનું મૂલ્યવર્ધન કરીને ખેડૂત મિત્રો પોતાની આવક બમણી કેવી રીતે કરી શકે એ વિશે આજે માર્ગદર્શન લેશું.
1: વાહ, એટલે સરસ મજાની પ્રાસ્તાવિક વાત અભિષાબેન તમે કરી. હવે વિષયમાં આગળ વધીએ તો ખારેક છે, સૌથી પહેલા તો એનું મહત્વ શું, અને બાગાયતી પાકોમાં એનું જે વર્ચસ્વ વધતું જાય છે એના વિશે અમને થોડી વિશેષતાઓની વાત કરો.
2: આજે આપણે ખારેકની ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ખારેક હવે માત્ર ફળ નથી પણ ગુજરાતના કૃષિ અર્થતંત્રનો મજબૂત સ્તંભ બની રહ્યું છે. તેના મહત્વ વધવા પાછળના મુખ્ય ચાર કારણો છે. પહેલું કારણ જોઈએ તો એ પ્રતિકૂળતામાં અનુકૂળતા. ગુજરાતનો ઘણો ઘણો વિસ્તાર સૂકો અને અર્ધ સૂકો છે, જ્યાં પાણીની અછત અને જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે છે. અન્ય પાકો જ્યાં નિષ્ફળ જાય છે ત્યાં ખારેક રણ પ્રદેશમાં પણ મીઠાશ રેલે છે. એટલે કે જે જમીન અન્ય પાકો માટે નકામી ગણાતી હતી તેને ખારેકે સોનાની ખાણ બનાવી દીધી છે. બીજો કારણ જો આપણે જોઈએ તો આર્થિક વળતરની ક્ષમતા. જો આપણે એક એકરના વળતરની ગણતરી કરીએ તો મગફળી કે કપાસ જેવા પરંપરાગત પાકોની સરખામણીએ ખારેકનું લાંબા ગાળાનું વળતર અનેક ગણું રહે છે. એક વાર સ્થપાયેલો ખારેકનો બગીચો ખેડૂતની આગામી પેઢી સુધી આવકનો સ્ત્રોત બની રહે છે. ત્રીજું કારણ જો જોઈએ તો ગ્લોબલ ડિમાન્ડ અને કચ્છી ખારેકની બ્રાન્ડ. અગાઉ આપણે આરબના દેશોની ખજૂર ઉપર નિર્ભર હતા, પણ આજે ગુજરાતની ખારેક વિદેશોમાં નિકાસ થઈ રહી છે. તાજેતરમાં જીઆઈ ટેગ મળવાના કારણે હવે ખારેક એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ગઈ છે, જેનાથી તેની માર્કેટ વેલ્યુમાં ધરખમ ઉછાળો આવ્યો છે. જો ચોથું કારણ જોઈએ તો મૂલ્યવર્ધનની અપાર શક્યતાઓ. ખારેક એક એવો પાક છે જેનું વેચાણ માત્ર ફળ તરીકે જ નહીં પરંતુ પ્રોસેસિંગ તરીકે કરીને પાવડર, સિરપ કે ચોકલેટ બનાવીને તેને ઇન્ડસ્ટ્રીયલ ક્રોપ તરીકે વિકસાવી શકાય છે. ટૂંકમાં કહીએ તો ગુજરાત માટે ખારેક માત્ર ખેતી નથી પણ ડેઝર્ટ ડેવલપમેન્ટનું એક

0: ઉત્તમ મોડેલ છે. એટલે જ આજે આપણે આ અમૃત ફળ વિશે વાત કરવી અનિવાર્ય બની છે. ખજૂરનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે તે ઓછી પાણીની જરૂરિયાત ધરાવે છે,
1: જે
0: ઊંચા તાપમાને પણ સારી ઉપજ આપે છે અને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. એટલે ખજૂરને ક્લાઇમેટ ચેન્જ ફ્રેન્ડલી ક્રોપ તરીકે પણ ઓળખવામાં આવે છે.
1: વાહ, ખૂબ સરસ અને વિસ્તૃત રીતે માહિતી આપી અભિષાબેને. હવે બેન, ખારેકનું મૂલ્યવર્ધન આપણે બધું સાંભળીએ છીએ, પણ એનો સાચો અર્થ શું છે એ સમજાવો.
0: ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે અટલબેન, કારણ કે અહીંથી આખી વિચારધારા બદલાય છે. ખેડૂત મિત્રોને સરળ ભાષામાં કહીએ તો ખારેકનું મૂલ્યવર્ધન એ ખારેકને આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રોસેસ કરીને તેની સેલ્ફ લાઇફ, ગુણવત્તા અને બજાર કિંમતમાં વધારો કરવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જ્યારે ખેડૂત ખારેકને સીધી બજારમાં વેચે ત્યારે ભાવ એક જ સમયે મળે અને પછી આખું વર્ષ આવક બંધ રહે છે. પરંતુ જ્યારે ખારેકમાંથી પેસ્ટ, પાવડર, સિરપ, એનર્જી ફૂડ બને છે ત્યારે આવક આખું વર્ષ ચાલે છે અને આ જ મૂલ્યવર્ધન છે.
2: હવે બેન, ખજૂરના જે પાકવાની અલગ અલગ અવસ્થાઓ છે અને તેનો ઉપયોગ છે એના વિશે થોડી વિગતે વાત કરો.
0: ખજૂરના ફળને સમજ્યા વગર એનું વેલ્યુ એડિશન શક્ય નથી. તેની ચાર અવસ્થાઓ મુખ્ય રૂપે જોવા મળે છે. કિમરી અવસ્થા, કે જેમાં ફળ કાચું અથવા કડવું હોય છે, પરંતુ તેમાં ફિનોલિક કમ્પાઉન્ડ વધુ હોય છે, જે ન્યુટ્રાસેટિકલ ઇન્ડસ્ટ્રી માટે ઉપયોગી છે. ત્યારબાદની જે અવસ્થા છે એ ખલાલ અવસ્થા છે, એટલે કે ખારેક. આ સ્ટેજ પર ખારેક તાજી ખાવા માટે ઉત્તમ છે અને મિનિમલ પ્રોસેસિંગ માટે યોગ્ય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખલાલ અવસ્થા એ હાર્વેસ્ટિંગ કરવું સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે ત્યારે ખાંડનું સ્તર મહત્તમ હોય છે. ત્યારબાદની જે પાકવાની અવસ્થા આવે છે એ ઋતાબ અવસ્થા છે, જેમાં ફળ થોડું નરમ પડે છે, સુગરનું નેચરલ ઇન્વર્ઝન થાય છે, એટલે પેસ્ટ અને સિરપ બનાવવા માટે આ અવસ્થા શ્રેષ્ઠ છે. ત્યારબાદની જે અવસ્થા છે એ તામર અવસ્થા કહેવાય છે, જેમાં ફળ થોડું સૂકું થાય છે, ભેજ ઓછો હોવાથી તેને પાવડર અથવા ડાઇસ્ડ ડેટ અથવા એક્સ્ટ્રુડેડ પ્રોડક્ટ બનાવવા માટે આદર્શ છે. એટલે દરેક અવસ્થા એક નવી આવકની તક ઉભી કરે છે.
1: એટલે વિરલભાઈ, આપણે સમજી વિચારીને કરીએ ને તો દરેક અવસ્થાએ આપણે કંઈક ને કંઈક મૂલ્યવર્ધન કરી શકીએ.
2: બરોબર.
1: હવે બેન, ખારેક હાર્વેસ્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ ઘણા બધા કરતા હોય છે, તો આ શા માટે અનિવાર્ય હવે બન્યો છે અને આ માટેની આધુનિક પદ્ધતિઓ કઈ કઈ છે?
0: આધુનિક પદ્ધતિઓની આપણે વાત કરીએ તો ખારેકના હાર્વેસ્ટિંગ માટે પહેલી જે પદ્ધતિ છે મિકેનાઇઝ્ડ પ્લેટફોર્મ. ખજૂરીના ઝાડ સમય જતાં ઘણા ઊંચા થાય છે અને હાઇડ્રોલિક લિફ્ટ અથવા ટ્રેક્ટર માઉન્ટેડ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાથી શ્રમિકોની સુરક્ષા વધે છે અને ફળને નુકસાન પહોંચાડ્યા વિના ઝડપથી કામ પૂરું થાય છે. ત્યારબાદ જો વાત કરીએ તો હાર્વેસ્ટિંગનો સચોટ સમય. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખારેકને ખલાલ અવસ્થાએ ઉતારવી સૌથી ફાયદાકારક છે. આ સમયે ફળમાં ભેજનું પ્રમાણ યોગ્ય હોય છે અને ખાંડનું પ્રમાણ પણ મહત્તમ હોય છે. જો હાર્વેસ્ટિંગમાં મોડું થાય અને વરસાદ પડે તો ફળમાં ચીરા, ક્રેક પડી જાય છે અને ફૂગ લાગવાનું જોખમ રહે છે. પછી ત્રીજી જો પદ્ધતિની વાત કરીએ તો એ ક્લસ્ટર અથવા સિલેક્ટિવ હાર્વેસ્ટિંગ છે, જેમાં આખા લૂમખાને એકસાથે કાપવાને બદલે આધુનિક પદ્ધતિમાં માત્ર પાકેલી ખારેકને જ ચૂંટવામાં આવે છે. આનાથી કાચી ખારેકને ઝાડ પર જ પાકવાનો પૂરો સમય મળે છે. બજારમાં મોકલતી વખતે ફળોને કદ અને રંગોમાં સમાનતા રહે એ રીતે પ્રીમિયમ પેકેજિંગ માટે અનિવાર્ય છે. ત્યારબાદ જો ચોથી પદ્ધતિની આપણે વાત કરીએ તો ફાર્મર ફ્રેન્ડલી અન્ય સાધનો વિકસાવવામાં આવ્યા છે, જેમાં પહેલું છે વાઇબ્રેટર્સ. તો મોટા ફાર્મમાં ઝાડને હળવું વાઇબ્રેશન આપી પાકેલા ફળોને નીચે પાથરેલી નેટમાં પાડવામાં આવે છે. આ રીતે એનું હાર્વેસ્ટિંગ થાય છે. અથવા તો હાર્વેસ્ટિંગ બેગ, તો કે લૂમખાને ધૂળ અને પક્ષીઓથી બચાવવા માટે પ્લાસ્ટિક કે જાળીદાર બેગનો ઉપયોગ થાય છે, જે હાર્વેસ્ટિંગ વખતે કામ સરળ બનાવે છે.
2: અટલબેન, આપણે બેનને કહી કે ભાઈ આ ખારેકની ખેતી વિશે તો સરસ મજાની વાત કરી, પણ ખારેક છે એ ખાવાથી શું શું ફાયદા થાય એના વિશે થોડી વાત કરો.
0: ખૂબ જ સરસ પ્રશ્ન છે. જો ખારેક એક કુદરતનું એક એવું સુપરફૂડ છે જે પોષક તત્વોથી છલોછલ છે. તેમાં આયરન, લોહતત્વ ભરપૂર માત્રામાં

0: હોય છે, જે શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયા દૂર કરવામાં રામબાણ ઇલાજ છે. આ ઉપરાંત તેમાં રહેલું પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ખૂબ જ જરૂરી છે. સૌથી મોટી વાત એ છે કે તેમાં નેચરલ સ્યુગર, કુદરતી શર્કરા રહેલી હોય છે, જે આર્ટિફિશિયલ સ્વીટનરની જેમ નુકસાન નથી કરતી પણ શરીરને ત્વરિત ઉર્જા આપે છે. પ્રોસેસિંગની દ્રષ્ટિએ જોઈએ તો ખારેક એક આદર્શ રો મટીરીયલ છે. તેનું કારણ એ છે કે તેમાં નેચરલ બાઇન્ડિંગ પ્રોપર્ટી હોય છે. તેનો પલ્પ ઘટ હોવાથી તેમાં ડેટ સિરપ કે ડેટ પેસ્ટ કે હેલ્થ બાર બનાવવા માટે ખૂબ જ સરળ છે. વળી તેમાં ફાઇબરનું પ્રમાણ પણ ઊંચું હોય છે, જે પાચન શક્તિ માટે આશીર્વાદરૂપ છે. જે લોકો ડાયાબિટીસ કે હેલ્થ પ્રત્યે સજાગ હોય છે તેમના માટે ખારેક પાવડર ખાંડના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે વાપરી શકાય છે. અને ખારેકમાં ભેજનું પ્રમાણ અને નેચરલ ગમ જેવું ટેક્સચર તેને બેકરી ઉદ્યોગ માટે પણ શ્રેષ્ઠ બનાવે છે. આમ પોષણ અને પ્રોસેસિંગ બંને રીતે ખારેક એક બહુમૂલ્ય પાક છે.
1: અને મને તો સાચે ને કહું ને તો ઓલી લાલ પીળી ખારેક બજારમાં મળવા માંડે ને તો મને તો મજા પડી જાય.
2: બરોબર.
1: અને જમીએ નહીં ને ખારેક થોડીક ખાઈ લીધી હોય ને તો મને તો મજ પડી જાય. તો હવે બેન એ વાત કરો કે ભાઈ ખારેકનું પ્રોસેસિંગ છે એ શા માટે જરૂરી છે અને કયા કયા તબક્કા હોય છે એમાં?
0: ખારેકની હાર્વેસ્ટિંગ પછી તેની સેલ્ફ લાઈફ મર્યાદિત હોય છે. પ્રોસેસિંગ કરવાથી તેની આવરદા એટલે કે સેલ્ફ લાઈફ વધે છે. બજારમાં તેની કિંમતમાં 2-3 ગણો વધારો થાય છે. ખારેકને ખેતરમાંથી ઉતાર્યા પછી તેને પ્રીમિયમ પ્રોડક્ટ બનાવવા માટે વિવિધ તબક્કાઓમાંથી પસાર કરવામાં આવે છે. પહેલો તબક્કો જોઈએ તો એ વોશિંગ અને ક્લીનિંગ. ખેડૂત મિત્રો, આપણે ઘણીવાર જોઈએ છીએ કે બજારમાં ચમકતી અને સાફ દેખાતી વસ્તુનો ભાવ હંમેશા વધુ મળે છે. ખારેકને જ્યારે આપણે ખેતરમાંથી ઉતારીએ છીએ ત્યારે તેના પર કુદરતી રીતે જ ધૂળ, રજકણ અને જંતુનાશકોના અંશ રહી ગયેલા હોય છે. જો આને દૂર કર્યા વગર જ પેક કરવામાં આવે તો તેની ગુણવત્તા પણ બગડે છે અને લાંબો સમય ટકતી નથી. સંપૂર્ણ સ્વચ્છતા જાળવી સપાટી ઉપર ચોટેલી અશુદ્ધિઓ દૂર કરી અને રાસાયણિક અવશેષોને દૂર કરવો એ આ એક પાયારૂપ તબક્કો છે. અને તેના માટે વપરાતી ટેકનોલોજીની વાત કરીએ તો બબલ વોશર ટેકનોલોજી, જેના દ્વારા આ મશીન પાણીમાં એર બબલ્સ અથવા તો પરપોટા પેદા કરે છે, જે ખારેકની નાજુક ત્વચાને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડ્યા વિના ઊંડાણપૂર્વક સાફ કરે છે. અને હાઇજેનિક પ્રોડક્ટ વૈજ્ઞાનિક પદ્ધતિથી સાફ કરેલી ખારેક આંતરરાષ્ટ્રીય બજારમાં, ખાસ કરીને યુરોપના દેશોમાં નિકાસ કરવા માટે અપેડા APEDA ના કડક માપદંડોને પણ પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો સોર્ટિંગ અને ગ્રેડિંગ. બધા જ ફળ એક સરખા હોતા નથી. ગ્રાહક હંમેશા દેખાવમાં સમાન ફળના વધુ ભાવ આપે છે. ગ્રેડિંગ મશીન સેન્સર આધારિત હોય છે, જે ખારેકને તેના કદ, રંગ, પોચાપણા મુજબ અલગ પાડે છે. ત્યારબાદની જો તબક્કાની વાત કરીએ તો એ ડ્રાઇંગ એટલે અથવા તો સુકવણી છે. તાજી ખારેકમાં ભેજ વધુ હોય છે અને જલ્દી બગડી શકે છે. તો સોલાર ડ્રાયર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી પરંપરાગત રીતે ખુલ્લા સૂકવવાને બદલે સોલાર ટનલ ડ્રાયરનો ઉપયોગ થાય છે. આનાથી અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવ થાય છે, વિટામિન્સ જળવાઈ રહે છે અને હાઇજેનિક પદ્ધતિથી ફળનો રંગ પણ કાળો પડતો નથી. ત્યારબાદ વાત કરીએ તો ડીસીડિંગ અથવા તો સ્ટફિંગ. આ એક ઉચ્ચ સ્તરનું મૂલ્યવર્ધન છે. ઠળિયા કાઢવાના મશીન દ્વારા ખજૂરને તોડ્યા વગર અંદરથી ઠળિયો કાઢી લેવામાં આવે છે. અને સ્ટફ્ડ ખજૂરની વાત કરીએ તો ઠળિયો કાઢ્યા પછી જે તેમાં કાજુ, બદામ, અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ ભરી પ્રીમિયમ ગિફ્ટ બોક્સ તરીકે વેચવામાં આવે છે, જેના ભાવ બજારમાં ખૂબ ઊંચા મળે છે.
2: તો અટલબેન, બહુ સરસ વાત જે ખારેકની પ્રોસેસિંગ છે એના વિશે બેને કરી. હવે અભિષાબેન, ખારેક પ્રોસેસિંગથી ક્યાં ક્યાં વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ બની શકે એની અને એના બનાવવા માટે કઈ કઈ ટેકનોલોજી વપરાય એના વિશે પણ અમને થોડી વાત કરો.
0: ખેડૂતો 3 કેટેગરીમાં પ્રોડક્ટ બનાવીને બજારમાં પોતાની પકડ મજબૂત કરી શકે છે. પહેલી જોઈએ તો એ સેમી ફિનિશ્ડ પ્રોડક્ટ, કે જેમાં પ્રોડક્ટ્સ અન્ય ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સામગ્રી તરીકે વપરાય છે. એમાં પહેલું જે પ્રોડક્ટ છે એ ડેટ પાવડર. હેમર મિલ ટેકનોલોજી દ્વારા સૂકી ખારેકને

0: અત્યંત બારીક દળવામાં આવે છે અને તે સફેદ ખાંડ જે આપણે ખાઈએ છીએ એના નેચરલ વિકલ્પ તરીકે વાપરી શકાય છે. બીજું જોઈએ તો એ ડેટ પેસ્ટ, તો કે મિન્સર મશીન દ્વારા ખજૂરને ગ્રાઇન્ડ કરી મુલાયમ પેસ્ટ બનાવવામાં આવે છે, જે બેકરી અને કન્ફેક્શનરીમાં કુદરતી બાઇન્ડિંગ એજન્ટ તરીકે કામ કરે છે. ત્યારબાદની જો બીજી પ્રોડક્ટ જોઈએ તો એ રેડી ટુ યુઝ પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ્સ સીધી બજારમાં વેચી શકાય છે અને તેના ભાવ સૌથી વધુ મળે છે. એમાંની જો એક પ્રોડક્ટની વાત કરીએ તો એ ડેટ સિરપ. વેક્યુમ ઇવેપોરેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીચા તાપમાને ખજૂરના અર્કને ઘટ કરવામાં આવે તો ડેટ સિરપ બને છે. આનાથી ફળના પોષક તત્વો અને સ્વાદ જળવાઈ રહે છે. ત્યારબાદની પ્રોડક્ટ આપણે જોઈએ તો એ સ્ટફ્ડ ખજૂર છે. પીટિંગ મશીન, બીજ કાઢવાનું મશીન દ્વારા ખજૂરનો આકાર બગાડ્યા વિના ઠળિયો કાઢી તેમાં ડ્રાયફ્રૂટ્સ ભરીને પ્રીમિયમ ગિફ્ટ પેક તરીકે વેચવામાં આવે છે. ત્યારબાદ જો ત્રીજી પ્રોડક્ટ વિશે વાત કરીએ તો એ ઝીરો વેસ્ટ બાય પ્રોડક્ટ છે. ખારેક પ્રોસેસિંગમાં કશું જ ફેંકી દેવાની જરૂર નથી.
1: અચ્છા,
0: ડેટ સીડ કોફી એટલે કે ખજૂરના ઠળિયાને શેકીને તેનો પાવડર બનાવવામાં આવે છે. આ પાવડર કેફીન મુક્ત કોફી તરીકે ઓળખાય છે, જે કચરાને પણ કમાણીમાં ફેરવે છે. આજનો ગ્રાહક નેચરલ સ્વીટનર શોધે છે, એટલે ડેટ સિરપ, ડેટ પાવડર, ડેટ એનર્જી બાર, ડાયાબિટીક ફ્રેન્ડલી પ્રોડક્ટ્સની માંગ વધી રહી છે.
1: વિરલભાઈ, આને હિન્દીમાં ખબર શું કહેવાય? આમ કે આમ ગુઠલીઓ કે દામ, એટલે થડિયા પણ નકામા નથી. હવે અભિષેકબેન, કોઈ ખેડૂત છે એને પોતાની જે ખારેક છે એનું નિકાસ કે એક્સપોર્ટ કરવું હોય તો એ કઈ બાબતોનું પાલન કરવું જોઈએ?
0: ખારેકની નિકાસ માટે અપેડા, APEDA, એટલે કે એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ઘણા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. તેમાંનું પહેલું ધારાધોરણ જોઈએ તો એ ગુણવત્તા, તો કે ફળ એક સરખા કદનું, વજન અને દાગરહિત હોવું જોઈએ, જેમાં જંતુનાશક દવાઓના અવશેષો એટલે કે પેસ્ટિસાઇડ રેસિડ્યુ નિર્ધારિત મર્યાદાથી વધુ ન હોવા જોઈએ. જો પેકેજિંગની વાત કરીએ તો લાંબા અંતરના પરિવહન માટે MAP, મોડિફાઈડ એટમોસ્ફિયર પેકેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં નાઇટ્રોજન ફ્લશિંગ દ્વારા ફળની તાજગી જાળવવામાં આવે છે. તો કે પ્રમાણપત્રો ખેડૂતો પાસે કઈ રીતના હોવા જોઈએ? નિકાસ માટે અપેડા રજીસ્ટ્રેશન અને ફળ રોગમુક્ત હોવાના ફાયટોસેનિટરી સર્ટિફિકેટ અનિવાર્ય છે. કચ્છી ખારેક માટે GI ટેગનો ઉપયોગ બ્રાન્ડ વેલ્યુ વધારશે. અને જો કોલ્ડ ચેઇનની વાત કરીએ તો લણણીથી લઈ પોર્ટ સુધીની સફરમાં ફળને 0°C થી 4°C તાપમાને રેફ્રિજરેટેડ કન્ટેનરમાં રાખવું જરૂરી છે.
2: હવે અભિષાબેન, તમે સરસ એક્સપોર્ટ માટેના ધારા ધોરણો ક્યાં ક્યાં હોય એના વિશે વાત કરી. હવે બીજો એક પ્રશ્ન થાય કે ભાઈ, જે ખારેક ઉત્પાદન કરતા ખેડૂતો છે એને પોતાની આવક વધારવી છે, તો ખાસ અગત્યનું અત્યારના સમય પ્રમાણે તો એની જે માર્કેટિંગ કરવું પડે, તો એ માર્કેટિંગ બધી જે સ્ટ્રેટેજીસ છે એ કેવી કેવી હોય, અથવા તો એને કેવી અપનાવવી જોઈએ?
0: માર્કેટિંગ સ્ટ્રેટેજીની વાત કરીએ તો ડિજિટલ માર્કેટિંગ એટલે કે ખેડૂત પોતાની બ્રાન્ડ બનાવી વેચાણ શરૂ કરી શકે છે. ત્યારબાદ પ્રદર્શન, એક્ઝિબિશનમાં, તો કે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના કૃષિ મેળામાં ખેડૂત ભાગ લઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો FPO, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન. નાના ખેડૂતો ભેગા મળી પોતાનું પ્રોસેસિંગ સેન્ટર ખોલે તો ખર્ચ ઘટે અને નફો વધે. ત્યારબાદ વાત કરીએ તો નેચરલ અને નો સ્યુગર એડેડ એવા લખાણો જો પ્રોડક્ટ ઉપર લખવામાં આવે તો ગ્રાહક આકર્ષાય છે.
2: અટલબેન, અત્યારે સુગર ફ્રી ઓલી બધી સ્વીટ આવતી હોય તો એ લખેલું હોય તો એ તરત એના ભાવ.
1: અને આજકાલ બધાને નેચરલ વસ્તુ, ઓર્ગેનિક વસ્તુ એવી જોતી જ હોય છે. બેન, ખૂબ સરસ આપે અમને માહિતી આપી. હવે છેલ્લે પ્રશ્ન પૂછવાનો એ મન થાય કે ખજૂરની ખેતી અને જે પ્રોસેસિંગ કરતા ખેડૂતો છે એ માટે ગુજરાત સરકારની કઈ મુખ્ય સહાય યોજનાઓ ખરી?
0: અટલબેન, હાલમાં ગુજરાત સરકારની ઘણી યોજનાઓ ચાલુ છે, જેમાંની આપણે પહેલી સહાય યોજનાની વાત કરીએ તો નવી વાવેતર સહાય,

0: લાંબા સમયથી ચાલતો ભારત યુગાંડા સહયોગ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે બંને નેતાઓએ ખાદ્ય અને આરોગ્ય સુરક્ષા તેમજ ટેકનોલોજીના ઉપયોગ અને ભારતીય સમુદાય અને વ્યવસાય દ્વારા સક્ષમ મજબૂત સંબંધ સહિત અનુભવ અંગે ચર્ચા કરી હતી. મલેશિયાના તેમના સમકક્ષ સાથે કરેલી વાતચીત અંગે શ્રી જયશંકરે કહ્યું, તેમણે બંને દેશ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરી, જેમાં આ વર્ષની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મલેશિયાની મુલાકાતના પરિણામો અંગેની ચર્ચાનો સમાવેશ થાય છે. બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચેલા ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું છે કે ભારત પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી અરાગચીએ કહ્યું કે ઈરાન હોર્મુઝ સામુદ્રધુનીમાંથી બધા જહાજોને પસાર કરવામાં મદદ કરવા તૈયાર છે. શ્રી અરાગચીએ કહ્યું કે હોર્મુઝ સામુદ્રધુનીમાં પરિસ્થિતિ હવે ખૂબ જ જટિલ બની ગઈ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંકટનો વાતચીત સિવાય હવે કોઈ ઉકેલ રહ્યો નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @EIRNews_ABAD ને ફોલો કરશો. કેન્દ્ર સરકારમાં અમદાવાદ ધોલેરા વચ્ચે દેશના પ્રથમ સેમી હાઈસ્પીડ રેલવે કોરિડોર બનાવવાને મંજૂરી આપી છે. હવાઈ માર્ગ, રેલવે અને બંદરના સંગમથી ધોલેરાનો સર્વાંગી વિકાસ થશે. ગુજરાતના ગાંધીનગરમાં આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા ગુજરાતના મુખ્ય સચિવ એમકે દાસે આ પરિયોજના ધોલેરા સ્માર્ટ સિટીના સર્વાંગી વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, અંદાજીત 20,667 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત થનાર 134 કિલોમીટરના આ રેલવે કોરિડોરથી નમો ભારત ટ્રેનનું સંચાલન કરાશે. પરિયોજના આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે કહ્યું, આ પરિયોજનાથી મુસાફરોને ઝડપી, સલામત અને આધુનિક મુસાફરી સુવિધા મળશે, તેમજ વિસ્તારમાં ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને રોજગારમાં પણ નવી ગતિ મળશે. ઉલ્લેખનીય છે, આ પરિયોજનાથી અંદાજીત 284 ગામ અને 5 લાખથી વધુ વસ્તીને લાભ થશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું, વિદ્યાર્થીઓ સરકારની પ્રાથમિકતા છે અને સરકાર તેમના પ્રત્યે સંવેદનશીલ છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા શ્રી પ્રધાને જણાવ્યું, નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા નીટ UG 2026ની પુનઃ પરીક્ષા 21 જૂને યોજાશે. તેમણે ઉમેર્યું કે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને 14 જૂન સુધીમાં પરીક્ષા માટે પ્રવેશપત્ર પ્રાપ્ત થશે.
1: સીબીઆઈ તહ તક જાયેગી, કહાં વો કમાન્ડ ચેન પે બ્રીચ હુઈ હૈ, રાધા કૃષ્ણ કમિટી કો પૂરા પાલન કરને કે ઉપરાંત ભી કહાં વો બ્રીચ હુઈ હૈ, ઉસ બ્રીચ કો મેરા પૂરા વિશ્વાસ હૈ સીબીઆઈ કે ઉપર, સરકાર કી પૂરા નેતૃત્વ, સભી વિભાગ ઉસમે સે ગંભીરતા ચીજ કો લેતે હુએ, શીર્ષે તો નેતૃત્વ ઉસકી લેકે ખૂબ દાયિત્વ લિયા હૈ, ચિંતા કર રહા હૈ, હમ ઇસ બાર માલ પ્રેક્ટિસ હોને નહીં દેંગે.
0: શિક્ષણમંત્રીએ કહ્યું કે ભવિષ્યમાં થતી અનિયમિતતાઓને રોકવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા પગલાં લેવાશે. આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારે 3 IPS અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. કોલકાતા પોલીસના ભૂતપૂર્વ કમિશનર વિનીત ગોયલ, ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર ઇન્દિરા મુખર્જી અને ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર અભિષેક ગુપ્તાને આજે ફરજમાં બેદરકારી દાખવવા, પીડિતાના માતા પિતાને પૈસા ઓફર કરવા અને સરકારી પરવાનગી વિના મીડિયા બ્રીફિંગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે મીડિયાને માહિતી આપી હતી કે રાજ્ય સરકાર દ્વારા તેમની સામે વિભાગીય તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024માં પીડિતા ડોક્ટર પર દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હતી, જે અંગે રાજ્ય, દેશ અને વિદેશમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે લખનૌના અટલ બિહારી વાજપેયી લખનૌ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સે 4 ઓવરમાં 1 વિકેટે 31 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ 5મા સ્થાને અને લખનૌ સુપર જાયન્ટ્સ 10મા સ્થાને છે. દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં નેધરલેન્ડ્સ જવા રવાના. પ્રધાનમંત્રીએ તાજેતરમાં યુએઈ પર થયેલા હુમલાઓની ટીકા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત હવે ગંભીર સુરક્ષા પરિસ્થિતિઓમાં અન્ય દેશ પર નિર્ભર ન રહી શકે. દેશભરમાં નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારે 3 IPS અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોવોટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર.

0: કેન્દ્ર છે. રજૂ કરીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામા, જેમાં આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ નિમિત્તે તેને અનુરૂપ હિન્દી ફિલ્મી ગીતો સાંભળશો. કાર્યક્રમના આરંભે હમ ફિલ્મનું ગીત, સુદેશ ભોંસલે, મોહમ્મદ અઝીઝ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને સોનાલી બાજપેયીના સ્વરમાં, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી.
1: બમ ચિક ચિક બમ, ચિક બમ બમ બમ, ચિક ચિક બમ.

0: ચાલ્યા પપ્પા? આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: હમ સાથ સાથ હૈ ફિલ્મનું શીર્ષક ગીત સાંભળીએ. કુમાર સાનુ, અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ, હરિહરન, અનુરાધા પોંડવાલ અને ઉદિત નારાયણના સ્વરમાં, સંગીત રામ લક્ષ્મણનું, શબ્દરચના દેવ કોહલીની.

0: માનનીય
1: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સઅપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
2: હમ આપકે હૈ કૌન આ ફિલ્મનું ગીત સાંભળીએ બાલા સુબ્રમણ્યમના સ્વરમાં. સંગીત નિર્દેશન રામ લક્ષ્મણ અને શબ્દો રવિન્દર રાવલના.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: હે, ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી સારેગામા કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ નિમિત્તે તેને અનુરૂપ હિન્દી ફિલ્મી ગીતો. હવે સાંભળીએ હમે રાહી પ્યાર કે ફિલ્મનું ગીત, કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને સાથીઓના સ્વરમાં. સંગીતબદ્ધ કર્યું છે નદીમ શ્રવણે, બોલ સમીરના.

ફિલ્મ કભી ખુશી કભી ગમનું આ શીર્ષક ગીત લતા મંગેશકરજીના સુમધુર સ્વરમાં સંગીતકાર જતીન લલિત ગીતકાર સમીર

તારા રમપમ ફિલ્મનું શીર્ષક ગીત સાંભળીએ શ્રેયા ઘોષાલના સ્વરમાં. સંગીત આપ્યું છે વિશાલ શેખરે અને ગીત રચના જાવેદ અખ્તરની.

સારેગામા કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ નિમિત્તે તેને અનુરૂપ હિન્દી ફિલ્મી ગીતો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે ફિલ્મ ખૂન ભરી માંગનું ગીત સ્વર નીતિન મુકેશ, સાધના સરગમ અને સાથીઓનો સંગીતકાર રાજેશ રોશન.

આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, જેમાં આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ નિમિત્તે તેને અનુરૂપ હિન્દી ફિલ્મી ગીતો સાંભળ્યા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મીડિયમ વેવ 370.3 મીટર છે, એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ વિવિધ ભારતી કાર્યક્રમ. આજ કે ફનકાર.

फिर कोई बावर मोहब्बत की।

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગ્યે હિન્દીમાં ને 11:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.